સુપ્રભાત. 228.3 મીટર્સ એટલે કે 1314 કિલોહર્ટ્સ પર આકાશવાણીનું આ ભુજ કેન્દ્ર છે. આજે શનિવાર, શ્રાવણ દિનાંક 17, શક સંમત 1948, તારીખ 8 ઓગસ્ટ 2026, અત્યારે 5:58 અને 30 સેકન્ડ્સ થઈ છે. પ્રથમ સવારના કાર્યક્રમો આરંભ કરીએ છીએ. આપ સૌનું સ્વાગત છે. આરંભ કરીએ મંગળ સ્વરથી.

0: कारियों की मौत के मामलों की निष्पक्ष जांच की मांग का समर्थन किया है। संयुक्त राष्ट्र के उप प्रवक्ता फरहान हक ने कहा कि अगर शांतिपूर्ण प्रदर्शनकारियों को नुकसान पहुंचा है तो इसके लिए जिम्मेदार लोगों की जवाबदेही तय की जानी चाहिए। इससे पहले संयुक्त राष्ट्र के मानवाधिकार प्रमुख वोल्कर टुर्क ने अशांति के दौरान हुई सभी मौतों की जल्द, निष्पक्ष और गहन जाँच की मांग की थी। खबरों के मुताबिक ज्वाइंट आवामी एक्शन कमेटी के नेतृत्व में हुए हाल के प्रदर्शनों में करीब 50 लोगों की मौत की खबर है। मौसम विभाग ने आज ओडिशा और राजस्थान में मूसलाधार बारिश की चेतावनी जारी की है। इस बीच दिल्ली में कल रात से ही लगातार बारिश का सिलसिला जारी है। इसके साथ ही ये समाचार बुलेटिन समाप्त हुआ।
1: बस 28.3 मीटर्स एटले के 1314 किलो हर्ट्ज़ पर आकाशवाणीनो आ भूज केंद्र छे। रजू करिए छे विचार बिंदु, विषय छे नवधा भक्ति, पठन प्रभा चौहान।
2: विचार बिंदु।
3: જ્યારે ભગવાન રામચંદ્રજી શબરીના આશ્રમમાં જાય છે ત્યારે શબરીને નવધા ભક્તિ શું છે તે સમજાવે છે। પહેલી ભક્તિ સંતનો સંગ, બીજી ભક્તિ ભગવત કથા પર પ્રેમ, ત્રીજી ભક્તિ મંત્ર જાપ, ચોથી ભક્તિ ભગવાન પર વિશ્વાસ, પાંચમી ભક્તિ ભજન છે, ભક્તિ વિષય પર વૈરાગ્ય, સાતમી ભક્તિ ઈશ્વરમય જગત જોવું, આઠમી ભક્તિ હાનિ લાભમાં સંતોષ, નવમી ભક્તિ સર્વ સાથે છલ રહિત વ્યવહાર અને ઈશ્વર પર સંપૂર્ણ ભરોસો। આ 9 પ્રકારની ભક્તિમાંથી ગમે તે એક નિષ્કામ ભાવે ફળની આશા રહિત કરવાથી ભગવત પ્રતીતિ થાય છે। દરેક વ્યક્તિનો જુદો જુદો સ્વભાવ હોય છે, તેથી સ્વભાવ અનુસાર ભક્તિ કરવી જોઈએ। શ્રી રામકૃષ્ણ પરમહંસ પણ કહે છે કે કળિયુગ માટે તો ભક્તિયોગ એ જ એક ઉપાય છે। નારદીય ભક્તિ, ઈશ્વરનું નામ જ જપવું, તેના ગુણગાન કરવા અને વ્યાકુળ હૃદયથી તેની આરાધના કરવી કે હે ઈશ્વર મને જ્ઞાન આપો, ભક્તિ આપો, દર્શન આપો। દરેક ધર્મમાં નિષ્કામ ભક્તિનો ખૂબ જ મહિમા છે। ઈસુ ખ્રિસ્ત પણ કહે છે કે જ્યારે તું પ્રાર્થના કરે ત્યારે તારી ઓરડીમાં પેશ અને તારું બારણું બંધ કરીને ગુપ્તમાં પ્રાર્થના કર અને ગુપ્તમાં જોનાર આપણો ભગવાન તને બદલો આપશે। મુસ્લિમ સ્ત્રી સંત સાબિયાને પણ એવી ભક્તિનો અનુભવ હતો, એવી પ્રાર્થના એણે પણ કરી કે હે ખુદા, જો હું તારી બંદગી ભયંકર નર્કની યાતનાથી બચવા માટે કે સ્વર્ગની અપેક્ષાથી કરતી હોઉં તો મને તું ભયંકર નર્કમાં નાખજે। આજ તો નિષ્કામ ભક્તિનું ઉદાહરણ છે।
2: વિચાર બિંદુ।
1: આપ સાંભળી રહ્યા હતા વિચાર બિંદુ, વિષય હતો નવધા ભક્તિ, પઠન પ્રભા ચૌહાણ, પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું। હવે રજૂ કરીએ છીએ ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના। પ્રથમ સાંભળીએ અશોક કુમાર ગૌરના કંઠે રાવત રાણશીની આ રચના।

0: આપ સાંભળી રહ્યા હતા ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના, પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. અત્યારે 6:40 થઈ છે. રજૂ કરીએ છીએ સંદર્ભ સાહિત્ય પર આધારિત કૃષિ માહિતી. વિષય છે ખેતીમાં ગણતરી પૂર્વકનું આયોજન. પ્રસ્તુતિ સી ડી કરમશ્યાણી.
1: કૃષિ વ્યવસાય એ ખેડૂત માટેની એક લાંબી કૃષિ યાત્રા છે. માત્ર 5-7 કે વધીને 25-30 દહાડાના પ્રવાસ કે તીર્થયાત્રાનું આયોજન કરતા પહેલા આપણે પાર વિનાની વિગતો વિચારવાની જરૂર જણાતી હોય તો આ તો ઉત્પાદનલક્ષી પ્રવાસ તો પૂરી ઋતુ વર્ષ આખાનો એમ કહો ને કે જિંદગીભરની ચીર યાત્રા છે. વચ્ચે વણકલ્પ્યા, કારમાં દુકાળો, વહમી, પાણી ખેંચ, પાક અને પેદાશ બંનેને રફેદફે કરી નાખનારા વા વંટોળ અને વાવાઝોડાના મરણતોલ ફટકા અને રોગજીવાતના જીવલેણ હુમલા જેવા ઘણાએ ચડાવ ઉતાર આવ્યા વિના રહેવાના જ નથી એવું લગભગ નક્કી જ છે. એવી આ જોખમી ઉત્પાદન યાત્રાના પ્રવાસી આપણે ખેડૂતોએ આપણી યાત્રા સફળ નીવડે એ બાબતે કંઈક પૂર્વ વિચારણા કરવાની જરૂર રહે છે. જમીનની તૈયારીથી શરૂ કરી બિયારણની પસંદગી અને વાવણી, પારવણી, ખાલાપૂરણી, નીંદવણી, આંતરખેડ અને ખાતરપાણી તથા સંરક્ષણના પ્રશ્નોની પળોજણમાંથી મુક્ત થઈ જઈએ એટલે પૂરું નથી થઈ શકતું. આ બધી ગોવાળી તો પાકને જરૂરી સગવડ પૂરી પાડી તેને રાજી કરી રીઝવવા માટેની આપણી ફરજનો એક ભાગ થાય એ માટે તો આપણે રાત દાડો એક કરતા હોઈએ જ છીએ. ખેત પેદાશ ઉત્પન્ન થઈ ગયા પછી વચેટિયા, આડતિયા અને દલાલોની માયાજાળમાં વધુ પડતા ફસાયા વિના તેનું વ્યવસ્થિત વેચાણ થઈ વજનદાર ખીસે ઘેર પહોંચાય ત્યાં સુધીની ખેડૂતની પહોંચ રાખવી પડે. હવે મિત્રો, ખેત આયોજન એટલે શું? આવતા વર્ષના પાકો માટે જમીનની તૈયારીથી માંડી બિયારણ, વાવેતર તથા તમામ ખેતીકામો, મજૂરી કામો, પાક માટે જોઈતા ખાતરપાણી તથા સંરક્ષણ માટેના તમામ સાધનો, સુવિધાઓ અને કાપણી, ખળાખળવટ, માલ વેચાણ તથા પાછલા ખેતી કાર્યો સુધીની તમામ કામગીરીનું અગાઉથી વિચારી રાખવું એટલે કે ઉત્પાદનના નિર્ધારિત ગોલને આંબવા કેવા પ્રયત્નો કરવા પડશે તેનો આખો ચક્રવ્યૂહ તકતો તૈયાર કરવો એને ખેત આયોજન કહેવામાં આવે છે. જો કે આપણે સૌ આ બાબતે મનમાં કેટલુંક તો વિચારતા જ હોઈએ છીએ એટલે આમ ગણો તો આપણા માટે આ કોઈ નવો કાર્યક્રમ નથી. મિત્રો, કહેવાનું માત્ર એટલું જ છે કે તેને આપણે જો કાગળ ઉપર ઉતારતા જઈએ તો આખું વર્ષ એ આયોજન પ્રમાણે અમલવારી કરી ધારેલું નિશાન પાર પાડવામાં આવે તો ખેત ઉત્પાદનમાં સારો એવો ફાયદો થાય. નવું વર્ષ ગણવું ક્યાંથી એ પણ પ્રશ્ન હોય છે. સામાન્ય રીતે હુતાશણી પછી થોડા સમય રવિ પાકોના ખળાખળવટ પૂરા થઈ ખેતરો ખાલી થઈ જતા હોય છે. હવે જે ચિંતા હોવાની એ જેમને જેમને પિયત પાણીની થોડી કે સગવડ હોય તેમને ત્યાં ઉભેલા ટવર્યા ટવર્યા ફળવૃક્ષોના ઘેરા અને થોડી ઘણી મોસમી શાકભાજી કે ઢોરાને નિભાવવા માટેના લીલાચારાના પાકો પૂરતી હોય છે. એટલે એપ્રિલ પૂરો થઈ મે મહિનાની શરૂઆત થાય ત્યાંથી જ ખેતી માટે નવા વર્ષના શ્રી ગણેશ મંડાયા ગણાય. કારતક મહિને કણમી ડાયો એ કહેવત તો છે જ, પણ વૈશાખે જે વૈલાસર બધું વિચારી વર્ષભરનો કાર્યક્રમ ઘડી કાઢ્યો હોય એ જ હોશિયાર ખેડૂત કહેવાય. હવે મિત્રો, ખેત આયોજન કરવામાં શું ધ્યાન રાખવું જોઈએ તેની વિગતે વાત કરી તો ખેતીના દરેક પાકોની દેહરચના, ઊંચાઈ, નીચાઈ અને મૂળ તંત્રની પહોંચ તથા આસપાસ કે હવામાંથી પોષણ મેળવવાની ક્ષમતા અલગ અલગ હોવાને લીધે દરેકની ખોરાકી તત્વોની રૂચિ અને જરૂરિયાતની માત્રા પણ અલગ અલગ રહેવાના. એટલે આવી બધી બાબતોનો લાંબો વિચાર કરી જમીનની કસગટ ન થવા પામે અને રોગજીવાતને વધુ ફાવી ન જાય તે ગણતરીએ દરેક પ્લોટમાં પાકની ફેરબદલી અવશ્ય થવી જોઈએ. દર વર્ષે શક્ય ન બને તો દર ત્રીજા વર્ષે તો ભૂલ્યા વિના આ કાર્યક્રમ ગોઠવી લેવો. હવે પાકને પ્લોટ સોંપતા પહેલાં એવું પણ ધ્યાન રાખીએ કે નિરણ ઘાસચારાના પાકોને

0: આલઢોરના ફરજો કે વાડાથી બહુ દૂર તો નથી વાવતાને, નહીં તો દરેક વખતે લીલોચારો લઈ આવો જવો મોંઘો પડી જાય. કોઈ ખાઉચીજનો પાક સાવ સીમાડીના પ્લોટને સોંપાઈ જાય તો પણ એ નુકસાન કરતા છે. એટલે એવા પાક વાડીની કાંધમાં આપણી વધુ હરફરવાળી જગ્યાએ વધુ ફાવે. થોડા પાકો દિવાળીએ પૂરા થઈ જાય તેવા ટૂંકા ગાળાના, જેથી જોખમ ઘટી જાય, વહેલું ઉત્પાદન મળી જાય અને પાણી હોય તો શિયાળે રવિ પાક પણ લઈ શકાય, એ ગણતરીથી થોડા પાકો લાંબા ગાળાના એવું ગણિત કરવાનું ન ચૂકવું. એકલા પાકનું આખે આખા પ્લોટનું વાવેતર કરવાને બદલે એકબીજાના સહવાસથી વધુ ઉપજણ આપનાર કેટલાક પાકોને ભેળા ભેળા વધુ ફાવતું હોય છે. તેવાની મુખ્ય પાક ભેળી છાંટ નાખીને કે તેના ખાલામાં બિયા ચોપી કે સાથે બાજુમાં અલગ ચાસ કરીને જે રીતે આપણને ફાવે તે રીતે પણ મિશ્ર પાકોનું વાવેતર કરવું જોઈએ. એક પાકી પદ્ધતિ હંમેશા ઇસપાર કે ઉસપાર કરનારી નીવડતી હોય છે. મિત્રો, વાડીમાં એકથી વધારે વિવિધ પાકોને વસવાટ કરાવવાથી વરસાદની અનિયમિતતા કે રોગ જીવાતના સવાકવાથી વરસ આઠ બાર આની થયું હોય તો ઉત્પાદનમાં ક્યારેક સાવ મીંડું મળતું નથી.
1: આપ સાંભળી રહ્યા હતા સંદર્ભ સાહિત્ય પર આધારિત કૃષિ માહિતી. વિષય હતો ખેતીમાં ગણતરી પૂર્વકનું આયોજન. પ્રસ્તુતિ સીડી કરમશ્યાણી. પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. અત્યારે 6:45 થઈ છે. રજૂ કરીએ છીએ શ્રી રામચરિત માનસ ગાયક કલાકાર અનુરાધા પૌડવાલ.

0: and hunger strike would continue until a written decision is taken and concrete action is initiated on their demands. The US Senate has voted overwhelmingly to approve a bill to punish Russia and key buyers of its petroleum products, such as China and other countries, claiming that such trade helps fuel the Ukraine war. The bill, renamed the Lindsey Graham Sanctioning Russia and Iran Act of 2026, was approved by the Senate by an 86-11 vote. This bill will allow President Donald Trump to impose 100% tariffs on goods from countries that are top five importers of Russian oil and gas. In badminton, Indian shuttler Ashmita Chaliha will face compatriot Rakshita Ramraj in the women's singles semi-finals of the Korea Masters Super 300 tournament in Assam this morning. Ashmita Chaliha and Rakshita Ramraj won their respective quarter-final matches to advance to the semi-finals. And that is the end of this news bulletin.
1: आकाशवाणी पुणे
2: नमस्कार आकाशवाणी अमदावाद वडोदरा प्रादेशिक समाचार रिद्धि उंधाड वांचे छे सौप्रथम मुख्य समाचार રાજ્યમાં એનાલોગ પનીર સામેની ઝુંબેશમાં 842 પેઢીઓની તપાસ કરવામાં આવી. દહેગામમાંથી નકલી ઘી બનાવતી ત્રણ ફેક્ટરીઓ ઉપરના દરોડામાં 9,300 ભેળસેળયુક્ત ઘીનો જથ્થો જપ્ત. ધોરણ 3-8ની સત્રાંત પરીક્ષા 17-25 ઓગસ્ટ દરમિયાન યોજાશે. 50,000 જેટલા શિક્ષકો આજે ટેટ એચની પરીક્ષા આપશે. વઢવાણમાં ડૂબી જવાથી 4ના મોત, દીવમાં અકસ્માતમાં 2ના મોત. રાજ્યમાં સિઝનનો 11% વધુ વરસાદ, આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી. સમાચાર વિગતવાર. રાજ્યભરમાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ તેના ઉત્પાદકો અને વેચાણ એકમો પર તપાસ ચાલી રહી છે, જે અંતર્ગત રાજ્યમાં ડેરી એનાલિસિસ પ્રોહિબિશન અભિયાન અંતર્ગત થયેલી 2 દિવસની કાર્યવાહીમાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા 2 દિવસમાં 842 પેઢીઓની તપાસ કરવામાં આવી, જેમાંથી કુલ 58 નમૂનાઓ લેવામાં આવ્યા છે. આ તપાસ દરમિયાન 1,186 કિલોગ્રામ જેટલો જથ્થો પણ નાશ કરવામાં આવ્યો. નાશ કરાયેલા જથ્થાની કુલ કિંમત 3,36,234 રૂપિયા જેટલી થવા જાય છે. તંત્ર દ્વારા હજુ પણ આ કામગીરી કડક હાથે કરવામાં આવશે. આ દરમિયાન જામનગર મહાનગરપાલિકાની ખાદ્ય શાખા દ્વારા ડેરીઓ અને પનીર વેચતા 17 વેપારીની દુકાનમાં તપાસ હાથ ધરાઈ. પવનચક્કીથી લઈ લાલપુર બાયપાસ સુધીના રણજીત સાગર રોડ પર આવેલી તમામ હોટેલ અને રેસ્ટોરાં વગેરેમાં કરાયેલી તપાસ દરમિયાન 27 કિલો જેટલો ખાદ્ય પનીરનો નાશ કરાયો. ગાંધીનગર જિલ્લાના દહેગામ નજીક ગલુદણ ગામમાં નકલી ઘી બનાવતી 3 ગેરકાયદેસર ફેક્ટરીઓ ઝડપાઈ છે. ગાંધીનગર રેન્જ આઈજીની ટીમે સ્થાનિક પોલીસ, ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ અને એફએસએલની ટીમ સાથે સંયુક્ત દરોડા પાડી કાર્યવાહી કરી. તપાસ દરમિયાન એસન્સ અને કલરનો ઉપયોગ કરીને ઘી તૈયાર કરવામાં આવતું હોવાનું સામે આવ્યું છે. પોલીસને આ 3 યુનિટમાંથી આશરે 9,300 કિલો ઘીનો જથ્થો મળી આવ્યો હતો, જે લગભગ 48 લાખ રૂપિયાથી વધુ કિંમતનો જથ્થો જપ્ત કર્યો છે.
3: ગાંધીનગરના ગલુદણ ગામમાં 3 ગેરકાયદેસર ઘી બનાવવાની મેન્યુફેક્ચરિંગ યુનિટમાં રેડ પાડવામાં આવી. અંજની, અનુજ અને બરસાના ઘી નામના બ્રેન્ડ ચાલતા હતા. 9,300 કિલો જેટલો ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યું છે, જેની કુલ કિંમત 48 લાખ રૂપિયા છે. એક તક્ષીલ ડેરી પ્રોડક્ટ્સમાં માવાનું બી જપ્ત કરવામાં આવ્યું છે, જેની કિંમત 3 લાખ રૂપિયા છે.
2: નાયબ મુખ્યમંત્રી હરસંઘવી આજે સાપુતારામાં મોનસૂન ફેસ્ટિવલ 2026નું ઉદઘાટન કરશે. આ પ્રસંગે રાજ્યકક્ષાના મંત્રી જયરામ ગામિત પણ ઉપસ્થિત રહેશે. આગામી 29 ઓગસ્ટ સુધી ચાલનારા મહોત્સવમાં મોટી સંખ્યામાં સહેલાણીઓ ઉમટી પડશે. વધુ વિગતો સાંભળીએ અમારા પ્રતિનિધિ મુનિરા શેખ પાસેથી.
4: સાપુતારા મોનસૂન ફેસ્ટિવલ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ ફેસ્ટિવલનું ઉદઘાટન આજે સવારે 10 વાગ્યે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે થશે, જ્યારે ગુજરાત સરકારના રાજ્ય પ્રવાસન મંત્રી અને ડાંગ જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી ડોક્ટર જયરામ ગામિતની પણ ઉપસ્થિતિ રહેશે.
2: જીએસઆરટી દ્વારા રાજ્યમાં ધોરણ 3-8 માટે પ્રથમ ત્રિમાસિક કસોટી અને પ્રથમ સત્રાંત કસોટીનો કાર્યક્રમ જાહેર કરાયો છે. આ કાર્યક્રમ મુજબ પ્રથમ ત્રિમાસિક કસોટી 17 ઓગસ્ટથી 25 ઓગસ્ટ દરમિયાન યોજાશે. પ્રથમ સત્રાંત કસોટી 22 ઓક્ટોબરથી 30 ઓક્ટોબર દરમિયાન લેવામાં આવશે. રાજ્યભરમાં એકરૂપતા રહે તે માટે સમાન સમયપત્રક મુજબ કસોટી યોજાશે. ત્રિમાસિક કસોટી 40 ગુણની અને સત્રાંત કસોટી ધોરણ મુજબ 40 તથા 80 ગુણની રહેશે. સરકારી ગ્રાન્ટેડ અને સ્વનિર્ભર પ્રાથમિક શાળાઓમાં કાર્યક્રમ અમલમાં આવશે. કસોટી આયોજન અંગે જિલ્લા શિક્ષણ અધિકારીઓને જરૂરી કાર્યવાહી કરવા સૂચના પણ અપાઈ છે. રાજ્યના 5 જિલ્લામાં 50,000 થી વધુ ઉમેદવાર માટે આજે TATH પરીક્ષા યોજાશે. સવારે 10:30 થી બપોરે 1 વાગ્યા

0: વાગ્યા સુધી પેપર નંબર એકની પરીક્ષા યોજાશે. બપોરના સત્રમાં 3 વાગ્યાથી 6 વાગ્યા સુધી પેપર નંબર 2ની પરીક્ષા યોજાશે. અમદાવાદ શહેર, ગ્રામ્ય, રાજકોટ, સુરત, વડોદરા સહિતના જિલ્લાના 279 પરીક્ષા કેન્દ્રોમાં પરીક્ષાનું આયોજન કરાયું છે. વર્ષ 2023માં ટાટ એચ 47,000 વિદ્યાર્થીઓએ આપી હતી. સપ્ટેમ્બરના અંતમાં પરિણામ જાહેર કરવામાં આવશે. તે પછી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની ભરતી થશે. અરવલ્લી રાજ્યકક્ષાના મંત્રી પીસી બરંડાના હસ્તે શામળાજી એસટી ડેપો ખાતેથી ભગવાન બિરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન યોજના હેઠળ 9 મીડી બસનું લોકાર્પણ કરવામાં આવ્યું. મંત્રીએ સંબોધન કરતા જણાવ્યું કે અંતરિયાળ વિસ્તારો અને ફળિયાઓ સુધી એસટી બસ સેવા પહોંચાડવાથી વિદ્યાર્થીઓ, નોકરિયાતો, ધંધાર્થીઓ અને સામાન્ય ગ્રામીણ નાગરિકોને નજીકના નગરો તથા બજારો સાથે જોડવામાં મોટો લાભ થશે. રાજ્યમાં ગઈકાલે સર્જાયેલ 2 અલગ અલગ દુર્ઘટનામાં 6 લોકોના મોત થયા છે. વઢવાણ તાલુકાના નગરા ગામે નદીના વહેણમાં ડૂબી જતા 4 યુવકના મોત થયા છે. નગરા ગામે આવેલ સોલાર પ્રોજેક્ટમાં કામ કરતા પરપ્રાંતીય શ્રમિકો પૈકી 5 યુવક ગામની નદી પર ગયા હતા, જેમાંથી 4 યુવક નાહવા પડતા નદીના કાંપમાં ફસાઈ જતા મોતને ભેટ્યા હતા. જ્યારે દીવના સાઉદવાડી મેઇન રોડ પર થયેલ અકસ્માતમાં 2 યુવકના મોત થયા છે. પોરબંદરથી 6 મિત્રો દીવ ફરવા માટે આવ્યા હતા, જ્યાં રાત્રિના સમયે ટુ વ્હીલર લઈને વળાંક બારાથી સાઉદવાડી તરફ જઈ રહ્યા હતા. તે સમયે ટુ વ્હીલર છકડો રિક્ષા સાથે અથડાતા એક યુવાનનું ઘટના સ્થળે, જ્યારે બીજા યુવાનનું હોસ્પિટલ લઈ જતી વખતે રસ્તામાં મોત થયું હતું. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારી વેબસાઇટ newsone.gov.in/jio અને અમારા એક હેન્ડલ AIR News_ABD ને ફોલો કરશો. અમદાવાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા મોડી રાત્રે મેગા કોમ્બિંગ નાઇટનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેર પોલીસ કમિશનર સહિત તમામ અધિકારીઓ દ્વારા 59 સ્થળો પર રાત્રે 12 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી રસ્તા પર ઉતરી તપાસ કરવામાં આવી, જેમાં 4,712 વાહનોની ચકાસણી કરી દસ્તાવેજો વગરના 66 વાહનો ડિટેન કરવામાં આવ્યા. આ સાથે જ 82 કારમાં લાગેલી બ્લેક ફિલ્મ દૂર કરવામાં આવી, ડ્રંક એન્ડ ડ્રાઇવના 24 કેસ, જાહેરનામાના ભંગના 13 કેસ, પ્રોહિબિશનના 7 કેસ અને 21 લોકોની ધરપકડ કરવામાં આવી, જ્યારે કાગડાપેટ વિસ્તારમાં 115 ગ્રામના ગાંજા સાથે એકને ઝડપી લેવામાં આવ્યો હતો. કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં જિલ્લા પોલીસ દ્વારા અદાણી ગેસ સહિત અન્ય કંપનીઓના નામે થઈ રહેલી સાયબર છેતરપિંડી અંગે નાગરિકોને સાવચેત રહેવાની અપીલ કરવામાં આવી છે. પોલીસ અધિક્ષક કેતન બંસલે જણાવ્યું છે કે સાયબર ઠગો વોટ્સએપ અને SMS દ્વારા ગેસ બિલ બાકી હોવાનું અથવા ગેસ કનેક્શન બંધ થઈ જવાનું ખોટું બહાનું બતાવી APK ફાઇલ ડાઉનલોડ કરાવે છે. શ્રી બંસલે આવા કિસ્સામાં નાગરિકોને સાવધ રહેવા અપીલ કરી છે.
1: पिछले कुछ दिनों से दमन के नागरिकों को अडानी गैस के नाम पर फर्जी कॉल, SMS या व्हाट्सएप अलर्ट आ रहे हैं. इनमें आज ही गैस कनेक्शन काटने की धमकी दी जाती है और बिल भुगतान या सिस्टम अपडेट के बहाने एक APK फाइल डाउनलोड करने को कहा जाता है. यदि आप इस फाइल को इंस्टॉल कर लेते हैं तो साइबर अपराधी को आपके पूरे मोबाइल का एक्सेस मिल जाता है.
0: રાજ્યમાં સીઝનનો 11% વધુ વરસાદ વરસ્યો છે, જ્યારે આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા આગામી 2 દિવસ માટે ભારે વરસાદનું યલો એલર્ટ હટાવવામાં આવ્યું છે. ઉત્તર ગુજરાતમાં આજે અને આવતીકાલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બનાસકાંઠાની વર્ષો જૂની અને અનોખી કળા બનાસકાંઠા એપ્લિક વર્કને ભારત સરકાર તરફથી અધિકૃત GI ટેગ મળ્યો છે. એપ્લિક વર્ક એ 2 કે તેથી વધુ કાપડના સ્તરોને છીણી અને કાતરથી ચોક્કસ આકારમાં કાપીને ઝીણા ટાંક વડે હાથથી જોડીને બનાવવામાં આવતી અત્યંત મુશ્કેલ અને મહેનત માંગી લેતી કળા છે. આર્ટિઝન પ્રોડ કટ્સ અને સાડીઓની કિંમત રૂપિયા 6,000થી શરૂ કરીને 1.5 લાખ સુધીની હોય છે. વાવ થરાદના કારીગર વિષ્ણુભાઈ સુથારે જણાવ્યું કે આ વિસ્તારમાં ખેતીવાડીના મર્યાદિત સાધનો વચ્ચે 5,000 વર્ષ જૂની એપ્લિક વર્ક એટલે કે પેચવર્ક કળા આજે પણ જીવંત છે.
2: 2000 જેટલી મહિલાઓ અમારી પાસે ટ્રેનિંગ લઈ લીધેલી છે અને એમાંથી 1200 જેટલી મહિલાઓ ઓલરેડી અમારી સાથે કામ કરી રહી છે. અને હું જે મારી કળા છે, હું અલગ અલગ શહેરોમાં જઈને જે સ્ટુડન્ટ છે, નિફ્ટ હોય કે NID હોય કે જે ડિઝાઇનિંગના જે ઇન્સ્ટિટ્યૂટ હોય એમાં જઈને અમે શીખડાવી છે. આજ સુધીમાં 25,000થી વધારે સ્ટુડન્ટને હું આ કળા શીખવી ચુક્યો છું.
0: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે મહેસાણાના સદુથલા ગામે ગ્રામજનો સાથે રાત્રિસભા યોજી લોકસંવાદ સાધ્યો હતો. આ રાત્રિસભામાં ગ્રામીણ ઉત્થાન અને કૃષિ વિષયક બાબતો પર ચર્ચા કરતા નવી પેઢીના ઘડતર અંગે ચિંતા પણ વ્યક્ત કરવામાં આવી હતી. રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાન અંતર્ગત વલસાડ જિલ્લાના જિલ્લા અને તાલુકા કક્ષાના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ માટે તાલીમ કાર્યક્રમ યોજાયો. રાજ્યના આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલ, કનુ દેસાઈ હાજરી આપી જનપ્રતિનિધિઓને અસરકારક શાસન અને વિકાસલક્ષી કામગીરી અંગે માર્ગદર્શન આપ્યું. તાલીમ દરમિયાન પંચાયતી રાજ વ્યવસ્થાનો પરિચય, જવાબદારી

0: કર્યું, ગ્રામ સભાનું મહત્વ, વિવિધ સમિતિઓની કામગીરી, ગ્રામ વિકાસ યોજનાઓ, ગ્રામ પંચાયત વિકાસ યોજના, 16માં નાણાં પંચ હેઠળ આયોજન અને અમલીકરણ જેવા મહત્વપૂર્ણ વિષયો પર વિસ્તૃત માહિતી પણ આપવામાં આવી. ભરૂચના બ્રહ્માકુમારીઝ અનુભૂતિ ધામ ખાતે નશામુક્ત ભારત અભિયાન શરૂ થયું. આ 10 કરોડ નશામુક્ત પ્રતિજ્ઞા મહાઅભિયાન અંતર્ગત યોજાયેલ ભવ્ય જનજાગૃતિ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત નાગરિકોએ નશાનો ત્યાગ કરવાનો, પોતાના પરિવાર, શાળા, સમાજ અને દેશને વ્યસનમુક્ત બનાવવા માટે જાગૃતિ ફેલાવવાનો સંકલ્પ લીધો હતો. અને અંતે મુખ્ય સમાચાર ફરી એકવાર. રાજ્યમાં એનાલોગ પનીર સામેની ઝુંબેશમાં 842 પેઢીઓની તપાસ કરવામાં આવી. દહેગામમાંથી નકલી ઘી બનાવતી 3 ફેક્ટરીઓ ઉપરના દરોડામાં 9,300 ભેળસેળયુક્ત ઘીનો જથ્થો જપ્ત. ધોરણ 3-8ની સત્રાંત પરીક્ષા 17-25 ઓગસ્ટ દરમિયાન યોજાશે. 50,000 જેટલા શિક્ષકો આજે ટેટ એચની પરીક્ષા આપશે. વઢવાણમાં ડૂબી જવાથી 4ના મોત, દીવમાં અકસ્માતમાં 2ના મોત. રાજ્યમાં સિઝનનો 11%થી વધુ વરસાદ, આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: મીટર્સ એટલે કે 1314 કિલો હર્ટ્ઝ પર આકાશવાણીનું આ ભુજ કેન્દ્ર છે. અત્યારે 7:20 અને 20 સેકન્ડ્સ થઈ છે. રજૂ કરીએ છીએ ભક્તિ સંગીતનો કાર્યક્રમ વંદના. પ્રથમ સાંભળીએ પંડિત જસરાજ અને સાથીઓના કંઠે આ ભજન.

Mama,

0: આપ સાંભળી રહ્યા હતા ભક્તિ સંગીતનો કાર્યક્રમ વંદના, પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યો. અત્યારે 7:35 થઈ છે. રજૂ કરીએ છીએ પ્રાસંગિક વિષય છે કોમનવેલ્થ ગેમ્સમાં ભારતની સિદ્ધિઓ. સંપાદન પરેશ માળુ, પઠન વિરલ રાણા.
1: સ્કોટલેન્ડના ગ્લાસ્કોમાં યોજાયેલી કોમનવેલ્થ ગેમ્સ 2026નું ભવ્ય સમાપન ભારત માટે ગૌરવ, ઉત્સાહ અને પ્રેરણાની અનેક યાદગાર ક્ષણોને લઈને આવ્યું છે. ભારતે આ ગેમ્સમાં 13 સુવર્ણ, 17 રજત અને 9 કાંસ્ય મળી કુલ 39 મેડલ જીતીને 4થું સ્થાન મેળવ્યું. આ પ્રદર્શન ભારતના કોમનવેલ્થ ગેમ્સના ઇતિહાસમાં સૌથી સફળ અભિયાનોમાંનું એક રહ્યું છે. ભારતીય ખેલાડીઓએ વિવિધ રમતોમાં શાનદાર દેખાવ કરી ને વિશ્વ સમક્ષ પોતાની પ્રતિભા સાબિત કરી. બોક્સિંગ માટે ભારત માટે સૌથી સફળ રમત બની, જ્યારે એથ્લેટિક્સ, પેરા એથ્લેટિક્સ, વેઇટ લિફ્ટિંગ અને જુડોમાં પણ ભારતીય ખેલાડીઓએ નોંધપાત્ર સફળતા મેળવી. વેઇટ લિફ્ટિંગમાં મીરાબાઈ ચાનુએ મહિલા 48 કિલોગ્રામ વર્ગમાં સુવર્ણચંદ્રક જીતીને સતત 3જી વખત કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ જીતવાનો ઐતિહાસિક કારનામો કર્યો. ઋષિકાંતા સિંહે પુરુષોની 60 કિલોગ્રામ સ્પર્ધામાં રજત ચંદ્રક જીત્યો અને સ્નેચમાં કોમનવેલ્થ ગેમ્સનો નવો રેકોર્ડ પણ સ્થાપ્યો. રાજા મુથુ પાંડી અને જ્ઞાનેશ્વરી યાદવે પણ રજત ચંદ્રક મેળવી ભારતની સફળતામાં મહત્વપૂર્ણ ફાળો આપ્યો. પેરા એથ્લેટિક્સમાં શર્મિલા ધાનકરે મહિલા 100 ફૂટ 57માં સુવર્ણચંદ્રક જીતીને 2 દાયકાની રાહ બાદ ભારતને પેરા એથ્લેટિક્સમાં ગોલ્ડ અપાવ્યો. હર્ષસિંહે પુરુષ જુડોમાં ભારતનો પ્રથમ કોમનવેલ્થ સુવર્ણચંદ્રક જીત્યો અને ઇતિહાસ રચ્યો. ગુલવીરસિંહે 2 ચંદ્રક જીતનાર ભારતના એકમાત્ર ખેલાડી બન્યા. એથ્લેટિક્સમાં સર્વેશ કુસારે હાઈ જમ્પમાં રજત ચંદ્રક જીત્યો, જ્યારે અનેક યુવા ખેલાડીઓએ ફાઇનલ સુધી પહોંચી ને ભારતના ઉજ્જવળ ભવિષ્યનો સંકેત આપ્યો. પેરા રમતવીરોએ કુલ 7 ચંદ્રકો જીતીને ભારતનું અત્યાર સુધીનું શ્રેષ્ઠ પેરા પ્રદર્શન નોંધાવ્યું. ભારતના ઐતિહાસિક પ્રદર્શન પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તમામ ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા. તેમણે પોતાના સંદેશમાં જણાવ્યું કે ભારતીય ખેલાડીઓની પ્રતિભા, સમર્પણ અને અવિરત મહેનતે સમગ્ર દેશને ગૌરવ અપાવ્યું છે. દરેક ખેલાડીએ ભારતનો તિરંગો વિશ્વ મંચ પર ગૌરવપૂર્વક લહેરાવ્યો છે. તમારી સિદ્ધિઓ દેશના યુવાનોને રમતગમતમાં આગળ વધવા માટે પ્રેરણા આપશે. તેમણે તમામ ખેલાડીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી અને કહ્યું કે સરકાર રમતગમતના વિકાસ માટે સતત પ્રતિબદ્ધ રહેશે. સમાપન સમારોહમાં વધુ એક ગૌરવપૂર્ણ ક્ષણ ત્યારે સર્જાઈ જ્યારે આગામી કોમનવેલ્થ ગેમ્સ 2030નું આયોજન ભારતના અમદાવાદને સોંપવામાં આવ્યું. ગ્લાસ્કોથી અમદાવાદ સુધી કોમનવેલ્થ ધ્વજનું હસ્તાંતરણ થતાં સમગ્ર દેશ ગૌરવની લાગણીથી ભરાઈ ગયો. ભારત હવે વિશ્વસ્તરીય રમતોત્સવના સફળ આયોજન માટે સંપૂર્ણ તૈયારી સાથે આગળ વધી રહ્યું છે. ગ્લાસ્કો કોમનવેલ્થ ગેમ્સ 2026એ સાબિત કર્યું છે કે ભારત હવે માત્ર ભાગ લેનારો દેશ નથી, પરંતુ વિશ્વ રમતગમતમાં એક મજબૂત શક્તિ તરીકે ઉભરી રહ્યું છે. ખેલાડીઓને મહેનત, કોચિંગ વ્યવસ્થા, આધુનિક તાલીમ અને સરકારના પ્રોત્સાહનના પરિણામે ભારત સતત નવા કીર્તિમાનો સ્થાપી રહ્યું છે. આગામી યજમાન તરીકે ભારતના ગુજરાત રાજ્યના અમદાવાદને કોમનવેલ્થ ગેમ્સ 2030નું યજમાન શહેર જાહેર કરવામાં આવ્યું. આ ઐતિહાસિક ક્ષણ માત્ર ગુજરાત માટે જ નહીં, પરંતુ સમગ્ર ભારત માટે ગૌરવ અને આનંદનો વિષય છે. અમદાવાદને મળેલી આ યજમાની અનેક દ્રષ્ટિએ મહત્વપૂર્ણ છે. ભારતે અગાઉ વર્ષ 2010માં નવી દિલ્હીમાં કોમનવેલ્થ ગેમ્સનું સફળ આયોજન કર્યું હતું. હવે લગભગ 2 દાયકા બાદ ગુજરાતને આ તક મળવી રાજ્યના રમતગમત વિકાસ, આધુનિક સુવિધા અને વૈશ્વિક આયોજન ક્ષમતાની સાબિતી છે. 2030ની ગેમ્સ કોમનવેલ્થની શતાબ્દી આવૃત્તિ તરીકે ઉજવાશે, જેના કારણે તેનું મહત્વ વધુ વધી જાય છે. આયોજનથી ગુજરાતમાં રમતગમત પ્રત્યેની નવી જાગૃતિ આવશે. યુવા ખેલાડીઓને આંતરરાષ્ટ્રીય સ્તરની તાલીમ અને સ્પર્ધાનો માહોલ મળશે. રોજગાર, પ્રવાસન, હોટેલ ઉદ્યોગ, પરિવહન, નાના વેપારીઓ અને સ્થાનિક હસ્તકલાને પણ મોટો લાભ મળશે. વિશ્વના અનેક દેશોના ખેલાડીઓ અને પ્રવાસીઓ ગુજરાતની સંસ્કૃતિ, પરંપરા અને અતિથિ દેવો ભવની ભાવનાનો અનુભવ કરશે.

આપ સાંભળી રહ્યા હતા પ્રાસંગિક વિષય હતો કોમનવેલ્થ ગેમ્સમાં ભારતની સિદ્ધિઓ. સંપાદન પરેશ મારું, પઠન વિરલ રાણા. પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

આકાશવાણી ભુજ સમાચાર કૃપાલી મૈછા વાંચે છે. નમસ્કાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગરમાં વિકસિત ગુજરાત સંમેલન યોજાયું. આ પ્રસંગે શ્રી પટેલે કહ્યું, ગુજરાત રાજ્ય 7,000 કરોડ ડોલર રૂપિયાથી વધુના વિદેશી પ્રત્યક્ષ રોકાણ FDI સાથે સમગ્ર દેશમાં વિદેશી રોકાણ મેળવવા ટોચ પર રહ્યું છે. નીતિ આયોગના ઇન્વેસ્ટમેન્ટ ફ્રેન્ડલીનેસ ઇન્ડેક્સ રોકાણ અનુકૂળ વ્યવસ્થા IFE 2026 મુજબ વર્ષ 2019થી સંચિત FDI મેળવવામાં ગુજરાત દેશમાં સતત ટોચ પર રહ્યું છે. સરકાર ઉદ્યોગ સાહસિકોને ટકાઉ સુશાસન નીતિ આધારિત રાજ્ય તરીકે સુદૃઢ ઔદ્યોગિક માળખું આપે છે. તેનાથી રોજગારીનું સર્જન, નવીનતાને પ્રોત્સાહન અને નાગરિકોના જીવનની ગુણવત્તામાં સુધારો થયો. રાજ્ય સરકાર દ્વારા પનીર અને ચીઝ જેવા મૂળ ખાદ્ય પદાર્થોના નામે વેચાતા કૃત્રિમ તથા ભળતા પદાર્થો જેવા કે એનાલોગ પનીર અને ચીઝ એનાલોગના ઉત્પાદન, સંગ્રહ, વેચાણ અને ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ સરકારી હુકમનું અમલીકરણ સુનિશ્ચિત કરવાના ભાગરૂપે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર ભુજના ફૂડ સેફ્ટી ઓફિસર SB પટેલ, MM પટેલ દ્વારા સમગ્ર જિલ્લામાં વ્યાપક તપાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલી આ ઝુંબેશ દરમિયાન કચ્છ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં આવેલી હોટલ, રેસ્ટોરન્ટ તેમજ પનીરનું ઉત્પાદન અને વેચાણ કરતી 18 જેટલી પેઢીઓ પર દરોડા પાડી આકસ્મિક તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન ફૂડ સેફ્ટી અધિકારીશ્રીઓએ સંબંધિત વેપારીઓ, ઉત્પાદકો અને હોટલ રેસ્ટોરન્ટ સંચાલકોને સરકારશ્રીના નવા હુકમનામાંથી માહિતગાર કર્યા હતા. આ સાથે જ પ્રતિબંધિત એનાલોગ પનીર કે ચીઝનો ઉપયોગ કે સંગ્રહ ન કરવા અને નવા નિયમોનું પાલન કરવા કડક સૂચના આપી અને આખરી ચેતવણી આપવામાં આવી હતી. આ તપાસ ઝુંબેશ દરમિયાન તંત્ર દ્વારા પનીર અને અન્ય ખાદ્ય પદાર્થોના એકંદરે 7 જેટલા નમૂના લેવામાં આવ્યા છે. આ તમામ નમૂનાઓને વધુ પૃથ્થકરણ અર્થે સરકારી લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે કચ્છના કારીગર કેશાભાઈ વણકરને ટાંગલિયા ઓઢણીના ગૂંથણકામમાં ઉત્કૃષ્ટતા બદલ રાષ્ટ્રીય હાથશાળ પુરસ્કાર એનાયત કરાયો. નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવન ખાતે 12મા રાષ્ટ્રીય હાથશાળ દિવસ નિમિત્તે ગઈકાલે યોજાયેલા સમારોહમાં લુપ્ત થતી વણાટ શ્રેણીમાં તેમને આ પુરસ્કાર મળ્યો છે. ઉલ્લેખનીય છે કે આ પુરસ્કાર વણકરોને તેમની ઉત્કૃષ્ટ શિલ્પકળા, નવીનતા અને ભારતની હાથશાળ પરંપરાના સંરક્ષણમાં યોગદાન બદલ અપાય છે. રાજ્યમાં ગોવર્ધન યોજના અંતર્ગત આગામી સમયમાં 25 કરોડ રૂપિયાના ખર્ચે 20,000 વ્યક્તિગત બાયોગેસ પ્લાન્ટ સ્થપાશે, જેનાથી ગ્રામીણ સ્વચ્છતા, સ્વચ્છ ઉર્જા, સેન્દ્રીય ખાતરના ઉપયોગ અને ગોળાકાર અર્થતંત્રને નવી ઊંચાઈ મળશે. રાજ્યમાં હાલ સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ અંતર્ગત 14,000થી વધુ બાયોગેસ પ્લાન્ટ કાર્યરત છે. ગોવર્ધન યોજના ગ્રામીણ રાજ્યના હરિયાળા ભવિષ્ય તરીકે સ્થાપિત રહી હોવાનું સત્તાવાર યાદી જણાવાયું છે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં કેન્દ્રીય મંત્રીમંડળે 23,731 કરોડ રૂપિયાના કુલ ખર્ચ સાથે રાષ્ટ્રીય સર્ક્યુલર બાયોએનર્જી સ્કીમ ગોવર્ધનને મંજૂરી આપી છે. સામાજિક વનીકરણ વિભાગ કચ્છ દ્વારા ગાંધીધામ ખાતે ખેડૂત જાગૃતિ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાગાએ ખેડૂત જાગૃતિ વર્કશોપને ખુલ્લો મૂકતા જણાવ્યું હતું કે આજનો કાર્યક્રમ એ ત્રિવેણી કાર્યક્રમ છે, જેના કેન્દ્રમાં ખેડૂતનું કલ્યાણ અને પર્યાવરણનું સંરક્ષણ છે. ખેડૂતોને માત્ર પરંપરાગત ખેતી આધાર ન રાખીને કચ્છ સામાજિક વન વિભાગના નવી એગ્રો ફોરેસ્ટ્રી યોજનાનો લાભ લેવાનું આહ્વાન કરીને રાજ્યમંત્રીએ ઉમેર્યું હતું કે કચ્છ જિલ્લામાં કૃષિ આધારિત અનેક પ્રવૃત્તિઓને વિકાસને અવકાશ છે. વન વિભાગની મદદથી ખેડૂતો વૃક્ષોનું વાવેતર કરીને તેના લાકડામાંથી આવક મેળવે તેવી અપીલ કરી હતી. જિલ્લામાં આગામી સમયમાં યોજાનાર હર ઘર તિરંગા કાર્યક્રમના

0: આયોજન લઈને જિલ્લા કલેક્ટર અનિલ રાણાવશ્યના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ હતી. આવતીકાલ 9 ઓગસ્ટથી 17 ઓગસ્ટ દરમિયાન જિલ્લામાં ગ્રામ્યથી લઈને શહેરી સ્તર સુધી વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. આ સાથે આ સમાચાર બુલેટિન સમાપ્ત થયું. નમસ્કાર.
1: નમસ્કાર. જયેશ વેગડા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આઈઆઈટી દિલ્હીના 57મા દીક્ષાંત સમારોહમાં સંબોધન કરશે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે મુંબઈમાં રાષ્ટ્રીય શહેરી સહકારી નાણાં અને વિકાસ નિગમ લિમિટેડના નવા કાર્યાલયનું ઉદ્ઘાટન કરશે. સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવે પાકિસ્તાન અધિકૃત જમ્મુ અને કાશ્મીરમાં પ્રદર્શનકારીઓના મોતની નિષ્પક્ષ તપાસની માંગને સમર્થન આપ્યું. ભારતે ભૂતાન અને શ્રીલંકા સાથે વીજ ક્ષેત્રમાં દ્વિપક્ષીય સહયોગ અંગે સમીક્ષા બેઠક કરી. અને ભારતીય ગ્રાન્ડ માસ્ટર આર પ્રજ્ઞાનંદાએ અમેરિકામાં યોજાયેલી રેપિડ અને બ્લિટ્સ ચેમ્પિયનશીપ જીતી. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આઈઆઈટી દિલ્હીના 57મા દીક્ષાંત સમારોહમાં સંબોધન કરશે. સોશિયલ મીડિયા પોસ્ટમાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે આઈઆઈટી દિલ્હીએ સંશોધન અને નવીનતાના ક્ષેત્રમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે. તેમણે આ અગ્રણી સંસ્થાના વિદ્યાર્થીઓ અને ફેકલ્ટીમાં સામેલ થવાનો ઉત્સાહ વ્યક્ત કર્યો હતો. ગઈકાલે નવી દિલ્હીમાં આયોજિત એક પત્રકાર પરિષદમાં આઈઆઈટી દિલ્હીના નિયામક રંજન બેનર્જીએ જણાવ્યું હતું કે 30 દેશો સાથે 88 આંતરરાષ્ટ્રીય કરારો, વિદેશી યુનિવર્સિટીઓ સાથે સંશોધન અને શૈક્ષણિક સહયોગને પ્રોત્સાહન આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે. અમારા સંવાદદાતાનો એક અહેવાલ સાંભળીએ.
2: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સમારોહ કે દૌરાન સંસ્થાન કે સબસે પ્રતિષ્ઠિત સમ્માન જૈસે પ્રેસિડેન્ટ્સ ગોલ્ડ મેડલ, ડાયરેક્ટર્સ ગોલ્ડ મેડલ, શંકર દયાલ શર્મા ગોલ્ડ મેડલ ઓર પરફેક્ટ 10 ગોલ્ડ મેડલ મેધાવી છાત્રો કો પ્રદાન કરેંગે. ઇસકે અલાવા શ્રી મોદી પરંપરાજ્ઞા કા ભી ઉદઘાટન કરેંગે જો આઈઆઈટી દિલ્હી કે સોનીપત કેમ્પસ મે સ્થાપિત એઆઈ સંચાલિત હાઈ પરફોર્મન્સ સુપર કમ્પ્યુટિંગ સુવિધા હૈ. યે આધુનિક સુવિધા એઆઈ, ડેટા સાયન્સ, એડવાન્સ કમ્પ્યુટિંગ ઓર અંતરવિષયક શોધ કે ક્ષેત્રો મે સંસ્થાન કી ક્ષમતા કો મજબૂત કરેગી. શ્રી વાંગ મિશ્રા, આકાશવાણી સમાચાર, દિલ્હી.
1: ભારતે વિદેશી યોગદાન નિયમ સુધારા વિધેયક અંગે અમેરિકાના સાંસદોના વાંધાને નકારી કાઢ્યો છે. નવી દિલ્હીમાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે આ દેશની આંતરિક કાયદાકીય બાબત છે અને સંસદ દ્વારા નક્કી કરવામાં આવે છે.
3: जहाँ तक भारत के अपने विधायी मामलों का सवाल है, ये हमारी अंदरूनी मामला है जिसपे हमारी संसद उस पर निर्णय लेती है. मैं आपको ये भी बताना चाहता हूँ कि दुनिया में कई एक ऐसे राष्ट्र हैं जिसमें अमेरिका भी शामिल है जो विदेशी कोष को, विदेशी फंड्स को विनियमित करते हैं.
1: ભારતીય જહાજો અને ખલાસીઓની સલામતી અંગે શ્રી જયસ્વાલે જણાવ્યું હતું કે ભારત આ મુદ્દાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપે છે.
4: પશ્ચિમ એશિયા ઓર ખાડી ક્ષેત્ર મેં હમ સ્થાનીય નૌવહન મંત્રાલય ઓર અધિકારીઓ કે સાથ મિલકર કામ કર રહે હૈ. હમ અંતરરાષ્ટ્રીય જલમાર્ગો પર સુરક્ષિત ઓર બિના કિસી રૂકાવટ કે આવાજાહી ઓર વ્યાપાર કે નિર્બાધ સંચાલન કી માંગ દોહરાતે રહે હૈ. હમ સભી પક્ષો સે અપીલ કરતે હૈ કે વે લોગો કે બુનિયાદી ઢાંચે ઓર નાગરિકો ખાસકર વાણિજ્યિક જહાજો ઓર નાવિકો કો નિશાના બનાને સે બચે.
1: પાકિસ્તાન, તુર્કી અને સાઉદી અરેબિયા વચ્ચેના સંરક્ષણ કરારો અંગે શ્રી જયસ્વાલે કહ્યું હતું કે ભારત તેના પર ખાસ નજર રાખી રહ્યું છે. પાકિસ્તાન અને સોમાલિયા વચ્ચેના તાજેતરના સંરક્ષણ કરાર અંગે પણ ભારત નજર રાખી રહ્યું છે. કેન્દ્રીય ગૃહ અને સહકારી મંત્રી અમિત શાહ આજે મુંબઈમાં રાષ્ટ્રીય શહેરી સહકારી નાણાં અને વિકાસ નિગમ દ્વારા આયોજિત એક પરિષદને સંબોધિત કરશે. તેઓ નિગમના નવનિર્મિત કાર્યાલયનું ઉદઘાટન પણ કરશે. આ પરિષદ બીએસઈ ઇન્ટરનેશનલ કન્વેન્શન સેન્ટર ખાતે યોજાશે. આ પરિષદમાં શહેરી સહકારી બેન્કો, રાજ્ય સહકારી ફેડરેશન, નીતિ નિર્માતાઓ અને અન્ય હિસ્સેદારોના પ્રતિનિધિઓ ભાગ લેશે. આ પરિષદમાં સહકારી બેન્કિંગ પ્રણાલીને મજબૂત બનાવવા અને દેશમાં આત્મનિર્ભર સહકારી ક્ષેત્રને પ્રોત્સાહન આપવા અંગે ચર્ચા કરવામાં આવશે. ઇઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતાન્યાહુએ દ્વિપક્ષીય ભાગીદારીના વિવિધ પાસાઓમાં પ્રગતિની સમીક્ષા કર્યા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આભાર માન્યો. શ્રી નેતાન્યાહુએ ગઈકાલે શ્રી મોદીની સોશિયલ મીડિયા પોસ્ટના જવાબમાં આ વાત કહી હતી. ગુરુવારે ટેલિફોનિક વાતચીત દરમિયાન બંને નેતાઓએ ભારત ઇઝરાયેલ ખાસ વ્યૂહાત્મક ભાગીદારીમાં પ્રગતિની સમીક્ષા કરી હતી. તેમણે પશ્ચિમ એશિયાની વર્તમાન પરિસ્થિતિ પર પણ ચર્ચા કરી હતી. પ્રધાનમંત્રી કાર્યાલયના જણાવ્યા અનુસાર વાતચીત દરમિયાન બંને નેતાઓએ પરસ્પર હિતના વિવિધ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગને વધુ મજબૂત બનાવવાની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો છે. સંયુક્ત રાષ્ટ્ર મહાસંઘના મહાસચિવ એન્ટોનિયો ગુટરેસે પાકિસ્તાન અધિકૃત જમ્મુ અને કાશ્મીરમાં પ્રદર્શનકારીઓના મોતની નિષ્પક્ષ તપાસની માંગને સમર્થન આપ્યું છે. સંયુક્ત રાષ્ટ્રના નાયબ પ્રવક્તા ફરહાન હકે કહ્યું કે જો શાંતિપૂર્ણ પ્રદર્શનકારીઓને નુકસાન થયું હોય તો જવાબદારોને જવાબદાર ઠેરવવા જોઈએ. અગાઉ રાષ્ટ્રસંઘના માનવાધિકાર વડા વોલ્કર તુર્કે અશાંતિ દરમિયાન થયેલા તમામ મૃત્યુની તાત્કાલિક નિષ્પક્ષ અને સંપૂર્ણ તપાસની માંગ કરી હતી, જેમાં પ્રદર્શનકારીઓ અને સુરક્ષા દળો બંનેના મૃત્યુનો સમાવેશ થાય છે. પાકિસ્તાન અધિકૃત જમ્મુ અને કાશ્મીરમાં કથિત ચૂંટણી અનિયમિતતાઓ અને સ્થાનિક વિધાનસભા ચૂંટણીઓમાં બહારના લોકો માટે બેઠકો અનામત રાખવા સામે વિરોધ પ્રદર્શન ચાલુ છે. અહેવાલો અનુસાર સંયુક્ત આવામી કાર્યવાહી સમિતિના નેતૃત્વમાં તાજેતરના વિરોધ પ્રદર્શનોમાં લગભગ 50 લોકો માર્યા ગયા છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા હેન્ડલ aiarnews_abad ને ફોલો કરશો. ભારત અને ભૂતાને પાવર ક્ષેત્રમાં દ્વિપક્ષીય સહયોગને વધુ મજબૂત બનાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. કેન્દ્રીય પાવર, આવાસ અને શહેરી ઉર્જાના બાબતોના મંત્રી મનોહરલાલે ગઈકાલે નવી દિલ્હીમાં ભૂતાનના ઉર્જા અને કુદરતી સંસાધન મંત્રી લિયોનપો જામસ્ટેરિંગ સાથે દ્વિપક્ષીય બેઠક યોજી હતી. બંને નેતાઓએ વર્તમાન સહયોગની સમીક્ષા કરી હતી અને જળવિદ્યુત વિકાસ, સરહદ પાર વીજ વેપાર, ટ્રાન્સમિશન કનેક્ટિવિટી, નવીનીકરણીય ઉર્જા અને ક્ષમતા નિર્માણ અંગે પણ ચર્ચા કરી હતી. ભારત અને શ્રીલંકાએ નવી દિલ્હીમાં વીજ ક્ષેત્રમાં દ્વિપક્ષીય સહયોગ અંગે સમીક્ષા બેઠક યોજી હતી. ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કેન્દ્રીય વીજ અને ગૃહ નિર્માણ અને શહેરી બાબતોના મંત્રી મનોહરલાલે કર્યું હતું, તો શ્રીલંકાના પ્રતિનિધિમંડળનું નેતૃત્વ બંદરો અને નાગરિક ઉડ્ડયન અને ઉર્જા મંત્રી અનુરા કરુણાથિલેકે કર્યું હતું. બંને મંત્રીઓએ પ્રસ્તાવિત ભારત શ્રીલંકા હાઇ વોલ્ટેજ ડાયરેક્ટ કરંટ ઇન્ટર કનેક્શન અને સંપૂર્ણ સૌર ઉર્જા પ્રોજેક્ટ સહિત વિવિધ પ્રોજેક્ટ્સની પ્રગતિની સમીક્ષા કરી હતી. હવામાન વિભાગે આજે પૂર્વ રાજસ્થાન અને ઓડિશામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. વિભાગે હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પૂર્વ ઉત્તરપ્રદેશ, પશ્ચિમ રાજસ્થાન, પૂર્વ મધ્યપ્રદેશ, ઝારખંડ, છત્તીસગઢ, કોંકણ, ગોવા, દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ, કેરલમ, માહે અને ઉત્તર પૂર્વ ભાગના કેટલાક ભાગોમાં ભારે વરસાદની આગાહી કરી છે. વિભાગે આજે લક્ષદ્વીપ, ઉત્તર આંતરિક કર્ણાટક, તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં વીજળી અને તોફાન સાથે વાવાઝોડાની આગાહી કરી છે. ભારતીય ગ્રાન્ડમાસ્ટર આર પ્રજ્ઞાનંદાએ અમેરિકાના સેન્ટ લુઇસમાં યોજાયેલી રેપિડ અને બ્લિટ્ઝ ચેમ્પિયનશીપ જીતી લીધી છે. 20 વર્ષીય પ્રજ્ઞાનંદાએ 23.5 પોઈન્ટ મેળવીને એક રાઉન્ડ પહેલા જ પોતાનો વિજય નિશ્ચિત કર્યો હતો. ઉઝબેકિસ્તાનના જાવોખીર સોદા રોવ બીજા સ્થાને અને અમેરિકાના વેસલી સો ત્રીજા સ્થાને રહ્યા હતા. આ જીત સાથે પ્રજ્ઞાનંદ ગ્રાન્ડ ચેસ ટૂર રેન્કિંગમાં બીજા સ્થાને પહોંચી ગયા છે. હવે આજના અખબારોના સમાચાર રજૂ કરે છે રિદ્ધિ ઉંધાડ.
5: આજના તમામ અખબારોએ અલગ અલગ સમાચારોની હેડલાઇન બનાવી છે. દિવ્યભાસ્કર લખે છે, બિગ બીનું મહારોકાણ, ગિફ્ટ સિટી પાસે 10 લાખ ચોરસ ફૂટમાં 2000 કરોડનું અલ્ટ્રા લક્ઝરી મિક્સ યુઝ પ્રોજેક્ટ. અમરનાથ યાત્રા માટે હવામાન ચોખ્ખું, જતા પહેલગામ માર્ગ હજુ પણ બંધ. ગુજરાત સમાચારની હેડલાઇન છે, એઆઈ જોખમી, 16 નવા ઘાતક વાયરસ બનાવ્યા. ઝારખંડનું વિદ્યાર્થી આંદોલન યથાવત, સરકાર સાથે બેઠકમાં નિવેડો નહીં. સંદેશ પ્રથમ પાને લખે છે, વડાપ્રધાન મોદી દેશના યુવાનોમાં સર્વાધિક લોકપ્રિય ધરાવતા નેતા.
1: અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આઈઆઈટી દિલ્હીના 57મા દીક્ષાંત સમારોહમાં સંબોધન કરશે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે મુંબઈમાં રાષ્ટ્રીય શહેરી સહકારી નાણાં અને વિકાસ નિગમ લિમિટેડના નવા કાર્યાલયનું ઉદ્ઘાટન કરશે. સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવે પાકિસ્તાન અધિકૃત જમ્મુ અને કાશ્મીરમાં પ્રદર્શનકારીઓના મોતની નિષ્પક્ષ તપાસની માંગને સમર્થન આપ્યું.

0: ભારતે ભૂતાન અને શ્રીલંકા સાથે વીજ ક્ષેત્રમાં દ્વિપક્ષીય સહયોગ અંગે સમીક્ષા બેઠક કરી અને ભારતીય ગ્રાન્ડમાસ્ટર આર પ્રજ્ઞાનંદાએ અમેરિકામાં યોજાયેલી રેપિડ અને બ્લિટ્ઝ ચેમ્પિયનશીપ જીતી. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: મીટર્સ એટલે કે 1314 કિલોહર્ટ્ઝ પર આકાશવાણીનો આ ભુજ કેન્દ્ર છે. અત્યારે 7:55 થઈ છે. રજૂ કરીએ છીએ કાર્યક્રમ રૂપરેખા, જેમાં આપ સાંભળશો અમારા હવે પછી પ્રસારિત થનાર કાર્યક્રમોની વિગતો.

અત્યારે 8:30 સમાચાર હેડલાઇન્સ, ત્યારબાદ 8:32 કચ્છી કાર્યક્રમ રેયાણ, જેમાં આપ સાંભળશો કરમજી કઠણાઈ, એ વિશે વક્તા અમૃત મહેશ્વરી દ્વારા તેમની વાતો. 9 વાગે રજૂ કરીશું ગુજરાતી ફિલ્મી ગીતો, જેમાં આપ સાંભળશો ફિલ્મો નારી તું નારાયણી, કુંવરબાઈનો મામેરો, વાત વચન ને વેર, અમરસિંહ રાઠોડ, વેરના વધામણા, સમય વર્તે સાવધાન અને વીર માંગડાવાળા ફિલ્મના કેટલાક ગીતો.

9:30 મિનિટે રજૂ કરીશું સમાચાર હેડલાઇન્સ. ત્યારબાદ 9:32 મિનિટે સંતવાણી કાર્યક્રમમાં આપ સાંભળશો નારાયણ સ્વામીના કંઠે કેટલાક ભજનો. દસ વાગે રજૂ કરીશું કાર્યક્રમ મનોરંજન, જેમાં આપ સાંભળશો હિન્દી ફિલ્મી ગીતોના કેટલાક ગીતો. ફિલ્મો આપને કહું, ગોરી તેરે પ્યાર મેં, આજા નચલે, સ્લમડોગ મિલિનિયર, બુલેટ રાજા, રમૈયા વસ્તાવૈયા, સ્ટુડન્ટ ઓફ ધ યર, ચેન્નઈ એક્સપ્રેસ અને જબ તક હૈ જાના કેટલાક ગીતો. અને મનોરંજન બાદ 10:45 મિનિટે લોકસંગીતમાં આપ સાંભળશો ધનભાઈ બેગરાજ ગઢવી, કાંતિલાલ જોશી અને વેલજીભાઈ ગજ્જરના કંઠે કેટલાક લોકગીતો.

અગિયાર વાગ્યા બાદ બધા જ કાર્યક્રમો અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી રિલે કરીશું. આપ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ રૂપરેખા, જેમાં આપે સાંભળ્યા આજે હવે પછી પ્રસારિત થનાર કાર્યક્રમોની વિગતો. હવે જોઈએ સ્થાનિક હવામાન. વધુમાં વધુ ઉષ્ણતામાન 33 ડિગ્રી સેલ્સિયસ, જ્યારે ઓછામાં ઓછું ઉષ્ણતામાન 26 ડિગ્રી સેલ્સિયસ ભુજ ખાતે નોંધાયું. હવામાન અંગેની માહિતી આપ સાંભળી રહ્યા હતા આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી.

આકાશવાણીના ભુજ કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. અત્યારે બરાબર 8 વાગે સમાચાર પ્રભાત દિલ્હી કેન્દ્ર પરથી રેલી કરીશું.

0: નથી. હવે કરો પછી વાંચો. લાલ નહીં કરો ત્યાં સુધી થશે જ નહીં.
1: આકાશવાણી ભુજ પ્રસ્તુત છે મુખ્ય સમાચાર. સંસદે સૂક્ષ્મ લઘુ અને મધ્યમ ઉદ્યોગ વિકાસ સુધારા વિધેયક 2026 પસાર કર્યું. ભારતે પ્રસ્તાવિત વિદેશી યોગદાન નિયમન સુધારા વિધેયક પર અમેરિકન સાંસદે ઉઠાવેલા વાંધાને ફગાવ્યો. ભારત અને શ્રીલંકાએ નવી દિલ્હીમાં વીજ ક્ષેત્રમાં દ્વિપક્ષીય સહયોગ અંગે બેઠકની સમીક્ષા કરી. ભારતીય સાયબર ગુના સંકલન કેન્દ્રએ કોર્પોરેટ અને નાણાં વ્યવસાયકોને બોસ સ્કેમ સામે ચેતવણી આપી. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ગાંધીનગરમાં ગઈકાલે ગૃહ પ્રવાસન વિકાસ વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી. રાજ્યમાં ગોબર્ધન યોજના અંતર્ગત આગામી સમયમાં 25 કરોડ રૂપિયાના ખર્ચે 20,000 વ્યક્તિગત બાયોગેસ પ્લાન્ટ સ્થપાશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે કચ્છના કારીગર કેશાભાઈ વણકરને રાષ્ટ્રીય હાથશાળ પુરસ્કાર એનાયત. હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત આવતીકાલ 9 ઓગસ્ટથી 17 ઓગસ્ટ દરમિયાન જિલ્લામાં ગ્રામ્યથી લઈને શહેરી સ્તર સુધી વિશેષ કાર્યક્રમોનું આયોજન કરાશે. બનાસકાંઠાની 5,000 વર્ષ જૂની હસ્તકળા એપ્લિક વર્ગને GI ટેગની માન્યતા મળી. ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની અધ્યક્ષતામાં ગાંધીધામ ખાતે ખેડૂત જાગૃતિ વર્કશોપ યોજાયો. હવે પછીના સમાચાર 9:30 મિનિટે.

0: કલ્યાણ કાર્યક્રમ સોંધલ મુજે મણી ભા અને બેન રે કે કૃપા ના કરજા જજા કરીને રામ રામ રામ રામ રામ રામ
1: જીવન હે લાલા બનત કહી જ મળે મુશ્કેલી હોય તે
0: અને વચ જીણ કે જીએ જો આય
1: ભૂકંપ વે કોરોના વે કોઈ પણ મહામારી આય ઈ પાંજે જીણ જી અંદર પંજી એટલી ખરાબ છાપ રાખીને વને હતી કે ગચમડે માડું અને મે પંજા સ્વજન પણ ગુમાઈ વધા આયા અને એડી જ કે જીણ જી સચ્ચી ગાલ ચો ઘટના ચો અને કે વાર્તા મે ખાસી રીતે પાંજા અમૃતભાઈ મહેશ્વરી લખ્યા આયા જોકો હૃદય જે ખૂણે મજાનું ઈ અશ્રુ કે વહાઈંદી આખી વાર્તા આય તપાં હલો અમૃતભાઈ મહેશ્વરી જી હી સત્ય ઘટના જી વાર્તા કે સો એન પહેલા હકડો લાટ મજે જો ભજન સણી અને પોઈ પા અમૃત મહેશ્વરી જી લાટ મજે જી વાર્તા કે સણો કરણ જી ઘટનાઈ

0: पंहिंजे वॾ भाउ चई था नि की सत भाउ जी न रहे थी। तॾहिं हीअ वार्ता मुंहिंजा पाणखे अहिड़ो सार कदाच पा अंदरि खाने ई पिणु घनी सघंदासूं की हा सची ॻाल्हि आहे। એટલે અમૃતભા મહેશ્વરી પંજે જીવન જી અને પંજે અનુભવે મજાનું અને સમાજમાં બંધી ઘટનાએ મજાનું આત્મસંવેદના અનુભવે આયા અને એ વાર્તા જો નિર્માણ ક્યાં આયા। એટલે એ વાર્તા સુણીને જ્યારે મની સાથે ગાલ થઈ ને ત્યારે એ ચોંદા હુઆ કે એ વાર્તા લખે ટાણે એની પંજી અખ મજાનું ધાર ધાર રૂંગા નીકળ્યા તે। અને જ્યારે એ કોલેજ જી બધા છોકરીઓ જ્યારે એની કે કદાચ મને જોવો પંજી ગાલ ચેજી પંજી ગાલ લખે જી જ્યારે એકડી તક જોડે ના તડે એ પંડ ચો કે કોલેજ જ્યું બ થી ત્રે ધીરું પણ એ સુણીને એ સામે જ રૂનેલા વળખ્યું। એટલે એ જ્યારે પા દલથી પણ વસ્તુ કે અનુભવી શકું ને તડે જ ખબર પડે કે હા સચી ગાલ હે કે જીવન હેળો પણ હોય તો। એટલે બસ હન સ્થળ તે એ જ ચોણું આવે કે કર્મ જી કઠણાઈ હે ને એ જીવન કે બરો દુશ્વાર બનાવી વજે તી અને ખાસ તો તડે જ્યારે માયતર જીવતાવે અને પંજે બાલુડે જી એ ઠાંઠડી કે અને બાલુડે જી અને અર્થી કે કંધ દીણું ખપે તડે માયતર જીયા જી મરી વને હતા અને અમૃતભા હન વસ્તુ કે અંદર સુધી અનુભવે આયા। એટલે જ કદાચ હેડી લાટ વાર્તાઓ લખાણી હોય અને ગુજરાત સાહિત્ય અકાદમી જો હન વાર્તા સંગ્રહ કે અવોર્ડ પણ જોડ્યો હોય। તો હાણે પણ અમૃતભા મહેશ્વરીજી હિલાટ મજે જી વાર્તા સુણો।
1: વાહ વાત મજે જો ભજન સુણે ને ખરેખર જ્યાં જઈ જોકો કી પણ તકલીફ હોય ને એ ભગવાન જે નાલે સે ભલે કદાચ પાંકે મન મેં લગે કે તકલીફ ઓછી નહીં થઈ કે તકલીફ મટી ના પણ જીવનને હગડી શાંતિ જરૂરથી અચે તી। તો લાટ મજે જો ભજન સુણી અને હાણે પા અમૃતભાઈ મહેશ્વરીજી કરમજી કઠણાઈ એ વાર્તા કે સણો।
2: આઝાદી જે ગીતે જે કેસેટું વજે થયું આઝાદી જી ખુશી દેશ હર વરે મનાય તો પણ માડું કે જોકો ખુશી વી એક એક નોખે પ્રકાર જી હોય કલા અજ આઝાદી કે પંજા વરે પૂરા થયા પણ અજ દેશ સમાજ અને માડું મેં પરિવર્તન ને વિકાસે શિખર તે ઉભો હોય આઝાદી જી ઉજવણી મેં ઘણું પરિવર્તન અચી વ્યું હોય અજ જો માડું વિકાસશીલ માડું હોય પણ જો વિકાસ કેંદે કેંદે માડું એડે મુકામ તે પગો ક અચિંદલ પેઢીલા કરે આદર્શ બની રહે અને એનો જ માડું જો સન્માન સમાજ વતી થયા કરે તો એનો જ એકડો અવસર અજ પાંજે આશા પર શહેરજી આનંદ નિશાળ મેં રખે મેં આવ્યો હોય અજ સવારથી નિશાળ જા છોકરા ખુશિયાલી મેં અહીં નંડા નંડા ઝંડા ખણી અવરા સવરા ફેરે બેઠા અસી થી નહીં કામયાબ અસી થી નહીં કામયાબ એકડો ડી ને મન મેં આય વિશ્વાસ પૂરો આય વિશ્વાસ નન્ને મુન્ને બચે તેરી મુઠ્ઠી મેં ક્યાં હે જેડા ગીત એની જે મોં મથે રમેતા ને ઓચિંતો કાસમ સાહેબજી સિસોટી વજેતી અને મેણે છોકરા લાઇનમાં ગોઠવાઈ વજેતા આસ્તે આસ્તે ગામજા માડું પણ નિશાળજો દરવાજો લંગી અંદર અચેતા તો કાર્યક્રમ જે શરૂઆત થી તેનું મોંધ નિશાળજો મેદાન માડું એસે ભરાઈ વજેતો જાણે મનખે જો મેળો લગવાય માડું પિંડજી નહીં જોની પંચાયતમાં પે તે પહેલા જ લાઉડ મતે સવિતાબેન જો મીઠો અવાજ સુણાજેતો અને શાંતિ થઈ વજેતી અને માડું વિચાર કરે રહી વજેતા કે બેન ચો કે અજો કાર્યક્રમ ત્રે વિભાગમાં વેચેલો હોય પહેલે પાં ધ્વજવંદન કરીદાસી તો છોકરાએ જા કસરત ખેલ વતારીંદાસી અને છેલ્લે આંખે મીણી કે ખુશી થી એડા સમાચાર આઈ અજ પા હેકડે એડે માડું જો સન્માન કરીંદાસી માડું વિચાર કરી હતા કે સન્માન કે જો સન્માન કી પણ નક્કી કર્યો તેનું મોત સિસોટી ભેગા કાસમ સાહેબ જો સાવધાન અવાજ અચે તો માડું મેણે ઉભા થઈને ઝંડે કે સલામી ભરી હતા અને બેન્ડ ભેગો જનગણ મન રાષ્ટ્રીય ગીત ચાલુ થઈ વજે તો વાતાવરણમાં રાષ્ટ્રભક્તિજી ફોર પખડાજી રહેતી માડું વેઈને નિશાળે જા અંગ કસરત ખેલ અને પિરામિડ બનાવી અને પિંડજી કેરત જો પરચો વતારી હતા તેમ જા રાજાજી થઈ અને ત્રાણીએજી તાળીએજી ત્રેમચટ ચાલુ થઈ તી વજે અને અચાનક સવિતાબેન જો અવાજ સોણે મેં અચે તો ક હણે પા કાર્યક્રમ જે ત્રે ચરણ મેં પુગાયું આજ મૂકે એ ગાલ ચઈને ગજબજી ખુશી થી હતી ક હિન જ નિશાળ જો એકડો વિદ્યાર્થી અજબજી કઠણાઈ વરી પરિસ્થિતિ મેં ભણીને પેન્ડજી મહેનત હોશિયારી અને આતમ બરસે માસ્તર બનીને નિશાળ મેં લગો નિશાળ મેં છોકરે કે ભણેણું ને જુવાન છોકરે કે ભેગા કરી અને સમાજ ઉપયોગી એડા કમ મેં લગી રહેતા બેરે બેર ઘણે મેણે પ્રવૃત્તિ મેં સામેલ રહ્યા અહીં છેલ્લે છેલ્લે વર્ગ બોજી પરીક્ષા દેને પાસ થયા અને કાલથી વડા અધિકારી તરીકે પેન્ડજો કમ સંભાળેલા ગાંધીનગર નીકળી વેતા તો ભા અને બહેણું પા કેટલા નસીબદાર અહીં અને પાલા કરે કેડી વડી ગૌરવજી ગાલ આ એક પાંચો જ કચ્છી માળું વડો અધિકારી બની ગાંધીનગર મેં આશા પર ગામજો ના રોશન કરે એડા પાંજા અજથી વડા અધિકારી

સાહેબ શ્રી ઉમેદ ભાઈ કે વિનંતી કર્યા કે અહીં મંચ તે પધારો. નિસારજા સંચાલક સાહેબ શ્રી ઠાકર સાહેબ કે વિનંતી કર્યા કે અહીં મંચ તે પધારી અને સાલ ઓછાઈ અને સન્માન કર્યા. પાછી નિસારજા આચાર્ય કે વિનંતી કર્યા કે અહીં પણ અચો અને પધાર્યો અને સાડા પરિવાર વર્તી એમ કે ભેટ અર્પણ કર્યો. ભેટ મેં ઇમ્પોર્ટેડ સુટકેસ ડે મેં એતરેલા કરે અચે તી કે પેન્ડજે હોફિસા કાગર પત્ર એન બેગ મેં રખે અને હર વખત માં કે યાદ કરીએ. ખુશી જા સમાચાર સુણી સજો ગામ રાજી થયો. એનથી વધારે ખુશી જે વાતાવરણ ઉમેદભા જે ઘર મેં હોય એ સ્વાભાવિક આય. કેતરે વરે પૂઠ્યા આજ ખુશી ઘરે આવેવી. મેણિયા વધારે ખુશી તો દાદા કે થઈવી. દાદા પહેલેથી ઉમંગ ઉમેદ કે ગચ મેણે ધ્યાન દીધાવા. ઉમેદ જો જન્મ જા સમાચાર દાદા કે કચ્છી સાલ લુંગીજી વડી દુકાન ખત્રી કાસમભા દુકાન તે મળ્યા. જે તે દાદા કમ કરી દાવા. ખબર મળતે જ દાદાની હાજી શેઠ વેટા રજાગીની સદા ખટાવજી દુકાન તે અડધો કિલો પતાસા ગેની ઘરે પહોંચેતા અને ત્રેની સુધી દુકાન મેં જા છૂટી ગેની ગેનેતા અને જે કે તે કે ચોંધા ફેરેતા. આવું દાદા ભણી વ્યો છે આવું દાદા ભણી. દાદા જે 500 રૂપિયા જી નોકરી મેં ઘર હલાયણું પહોંચતો હો. પોતર રાજા રામ જા મઢ ચાર ચોપડી ભણ્યો. રોજ નિશાળ મેં જા ભજી વેજે. નેવરે છોરે ભેગો ફિલ્મો ન્યારે. રોજ રોજ રાજા રામ જે ના જા ઘર મેં કાર્યારા હું. દાદાની સમજાયો કેટલા વખત સમજાયો કોશિશ કયો પણ સમજે ઈ બ્યા. રાજા રામ જવાન થઈ વ્યા અને દાદાજી વ્યાધ્યુ વધાયું. કમ ધંધે જા કોઈ ઠેકાણા નવા રાજા રામ બોડી કમ કરે અને ચાર ની લાટ સાહેબ બની ફેરે બેઠો. દાદા રાજા રામ જો ના સુણે અને જીવ મેં બતરા જાગે. મારું ચ્યો કે રાજા રામ કે પેણે છે તો પેન્ડે સુધરી વેંદો પણ હાણે એન કે છોકરી ડે કે ડી વેંદે સગપણ સાંતરેજી ગાલ વેંજે. એનથી પહેલા જ રાજા રામજી પરાક્રમજી ગાલિયું પોજી વેંજે. પોતરજી ઉંમર વધેલા લગઈ. સગપણ જો કેતે મેળ ખાય નતો. દાદા હાણે સજો ડી વિચારે મે ડોબેલા રહેતા. કમ મે મન ન લગે. સગપણ પોઠિયા માડું કે ટિકિટ ભાડા દીણા ડિયા ડી વ્યાધિ વધયું વેંજે થયું. ઓચી તો એકડો ડી દાદા કે એડો બરો આયો ક લગે ક દાદા રજા કે ની વેંદા. તેંડી રાજારામ રાતચો 9:30 ઘરે આવ્યો. દાદા રાજારામ કે બોલાય ને સમજાયો કે દસ પોતર હાણે તું જવાણ થઈ ગયો અહીં. કેડા કમ ધંધો કરીએ નતો તો તોકે ખબર આય પાંજા સગાવાલા તો જે સગપણના કેતરો રોલે આઈ કે તે મેળ નતો પે. હાણે મુજી કેડી હાલત હે તું દેસે બેઠો. ચાર ની આવું ઘરે રહી વૈરા તો પા લાંઘે રહી વૈ રોંદાસી. રાજારામ છે આવું તા રોજ કમ ગોતેલા વણ્યા તો પણ મુકે કમ જ ન મળે તો આવું કુર કરિયા. ડી વેંદાવ્યા રાજારામ કડેક દુકાન મેં લગે તો કડેક કડિયા કમ કરે તો કડેક કલર જો કમ તે લગે. ચાર ની કમ કરે ને હપ્તે તઈ પાછો નવરો થઈને છોરે ભેગો રોલે બેઠો. ડી ઓગે ને દાદા સગે વાલે કે ભાઈ બંધે કે યાદ કરીએ મેણી કે કાગર પત્ર લખે કે રાજા રામ જો સગપણ ગોતી જા. આજ શુક્રવાર જો ડીવો અને દાદા જે હાથ મેં કાગર હો જે મેં સગપણજી ગાલ લખે લેવી. દાદા ઈ કાગર કાસમ શેઠ વેટા વંચાયો તો ખબર પડી કે એનજો એકડો નેટપણ જો દોસ્ત ગોપાલભાઈ મુંદ્રા થી લખે. મેં દાદા રાજી જો રેડ થઈ ગયા. ત્રેડી રહીને આતવાર જો મુંદ્રા પોગા ગોપાલભાઈ વેટે રાતવાસો કર્યો. સભુ જો મણીલાલ જે ઘરે ગોપાલભાઈ દાદાની કે કોઠે વ્યા અને એની જે છોકરી શાંતિ વતાર્યો. દાદા કે સચ્ચાઈ શાંતિ થઈ. 15 ડિયા પોઠિયા સગાઈ પર થઈ ગઈ. વૈશાખ કે 6 મેણા આડાવા લગનલા કરે. દાદા મણીલાલ અને રાજારામ તૈયારી મેં લગાવા. રોજ રાતચો વિયારું પાણી કરે. આંગણ મેં ખટ ઢારે ને લગન જો ગાલ્યું કરી હતા. સવારે સોનને જી દુકાન તે વેંધાસી. થોડા ઘણા રૂપિયા દઈ પાકે દાગીના ગેરણા પોંધા. પોઈ કપડે જી દુકાન પરે હુંચી દુકાન તે પરે હુંચી દુકાન ઈ કહેતે વૈશાખ અચી વ્યો અને કંકોત્રી છપાઈ વ્યો. સગા સંબંધીએ કે કાગર પત્ર લખાવ્યા. આજ વૈશાખ 37 જો સુપડીવો. દાદા જો સજો ગાલી ઘર માળું હશે ભરેલો. દાદા મેણી હેત ભાવ સે મિલદા હુઆ અને ભેટ સોગા સ્વીકારી દા હુઆ. સજી રાત રાજારામ જે લગન જા ગીત ગાવા જા અને ગાવા જેતા અને સબુ જો સજો ખટારો ભરે અને રાજારામ જી જંજ વેની હતી શાંતિ કે કોઠેલા. દાદા કે હાણે લગભગ ખરેખર ઘર મેં શાંતિ આવેવી. રાજારામ હાણે બરાબર ધંધે મેં લગી વ્યો. સવાર જો વહેલો ટિફિન ખણી રાજારામ સેટિંગ જે કમ મેં લગી વિજે અને સાંજી જો ઘરે અચી વિજે. ગામ મેં આંટો મારેલા વિજે અને શાંતિલા કરે દાબેલી ગણીએ છે. શાંતિ સે મેણી જો જીણ ગુદર્યો બેઠો તે કે આજે 11 મેણા પૂરા થયા. આજ 26 જાન્યુઆરી સોમવાર જો ડી હો. રાજારામ ટિફિન ખણી કમ તે રવાનો થયો. બિલ્ડિંગ જે 3 માળ તે સેટિંગ બંધે જો કમ હુઓ. બે મજૂર પર અચી વ્યા કમ ચાલુ કર્યો તે કે અહીંયા હતા 5 મિનિટ થઈ ગયું કે અચાનક સેટિંગ જા ટેકા હલેલા લગા અને રાજારામજી સેટિંગ જી પ્લેટ માથા હેઠ ચણ્યો. સજી બિલ્ડિંગ જમીન ભેરી થઈ ગઈ. ચોફેર હાહાકાર મચી ગયો. બગડી તો લગો કે સજી પૃથ્વી માતા ઉભી રહી હોય એડો લગો. પણ ધરતી ડૂગી ગઈ ફાટી ગઈ. મેણી સે જમીન ધ્વસ્ત થઈ ગયો. ચોફેર લાસું કિકિયારું અંધારપટ માળુએ જો કાર ધરતી કંપ ધરા દુબઈ. અશાંતિ દુઃખ પીડા લાચારી દોડતા દોડતા દાદા ઘરે પોગા. સમાન ડટાઈ વ્યો. દાદા રાજારામજી પોછા કર્યો. મુજો રાજા કેતે શાંતિ જેતે બિલ્ડિંગ જો કમ કેંધાવા તેજો સરનામું ચ્યો. જેતે બિલ્ડિંગ હોય ઓતે દાદા વ્યા
त ॾिठो त कोइ बि बिल्डिंग ज न हुई। काटमाड़ जो ढगलो पियो हो, बिल्डिंग जी मूर में कंहिं जो ॿियो ननामियूं पई हुयूं। ॾाॾा केतिरो मेण ॻोते, ॾाॾा खे वीचार कयो क राजा पाछो घरे पुॼी वियो हूंदो। ॾाॾा दौड़दा घरे पुॻा, शांती शांती राजा आयो, राजा आयो। लॻे शांती जे मुंहं में जिभ न हुई, ई शांती उभी रही अने अखीअ में से रूंदा वुड़दा हुआ। सांझी थेला आवई अने ॾाॾा जो सुख फिटी वियो हो। सॼे फरीअ वेरा माण्हू भेरा थई अने लकड़ा खणी आया हुआ अने धूणी दोखायो चौफेर वेठा आई। मातम जी राति में कोई जी बि जिभ ॿोलेला करे तयार न हुई, पर अॼु आसा पर गाम जे माण्हूअ जी अख में सवाल हुआ, जवाब न हुआ। ॿिए ॾींहुं राजा राम जी ननामी मिलई। ॾाॾा जी अखीअ में जे आंसू जो समुंदर सुकाई वियो हो। शांती जी अखियूं सुके रण जे मैदान वारे जी फाटी वई हुयूं। घर जो आधार ॾाॾा निराधार थई शांती जे मथे ते हथु रखी ॾाॾा जे मूर में वेठो आहे। भॻवान जेतिरो सुख ॾे तो एतिरो ज दुख ॾिने में कंजूसई नथो करे। ॾाॾा जी वही शरीर खे साथ ॾिने जी ना करे थी। ॾाॾी ने शांती हाणे छुटक कमु करे ने साहे जे तंबू में ॾींहुं गुज़ारियां था। न कोई पूरो खाए के की कंहिंखे चए वग़ैरह त्रोए चुप अधु राति सुधी वेठा अने पेंढई अख सुमीरे अने पहिरों जो वेला उथी वञे था। ॾुख जा ॾींहं निकिरंदा हुआ त हिकिड़ो ॾींहुं अचानक शांती जे पेट में तकलीफ़ थी। डॉक्टर वटि कोठे विया, ख़ुशी जा समाचार हुआ। शांती खे ओधान रहिया हुआ। हाणे शांती सॼो ॾींहुं घर में रही ने घर जो कमु करे ॾाॾा ॾाॾी मिणे निंढो राजा पाछो अचे अहिड़ी उमेदु लॻाए वेठा हुआ अने अठ महीने पुठियां अॼु खरेखर मिणी जी उमेदु पूरी थई, छोकिरो जनमियो। ॾाॾा फेरीअ में पतासा विरायो अने छोकिरे जो नालो पर रखियो उमेद। उमेद मिणी जो लाॾीलो रूपारो। फरीअ जी जोको तोको कुंवारी छोकिरियूं उमेद खे रमेला कोठे वञे। हाणे ॾाॾा ने ॾाॾी शांती जी उमेद से हिकिड़ी नई दुनिया बनाई वई। उमेद पंज वरे जो थियो, निसाण में दाख़िल करियो। हिकदमि शांत सुख लकड़ो छोकिरो सॼे फरीअ जा कमु करे परीक्षा में पहिरियों नंबर पास थिए। हाई स्कूल में पुॻो, आनंद स्कूल में जा अची उमेद निसाण जो कमु करे अने सांझी जो खत्री हाजी कासम जी दुकान ते वञे अने ॾाॾा खे कम में मदद करे। निसाड़े में मिणी प्रवृत्ति में भाग गिने, हर हमेशा पहलो नंबर अचे। दस में बोर्ड जी परीक्षा में खासे टके पास थियो। सबू में निसाड़ ने सांझी जो क्लास भाजी दुकान सेठ गचज भला माड़ू आ। ॾाॾा खे हमेशा चए, ॾाॾा तू हाणे चरिया चिंता न कर, तुंहिंजो पोतरो तुंहिंजी मिण उमेदूं पूरी करींदो। उमेद खे ख़बर आहे क ॾाॾा ने ॾाॾी मां जीअं कहिड़ियूं कहिड़ियूं उमेदियूं हुई। अॼु ॿारहें दौरनि जो परिणाम अचे वियो, हा उमेद खासे टके पास ज़ाहिर थियो हो। पर इन चए, ॾाॾा मूंखे हाणे न भरणो, हाणे आऊं सॼो ॾींहुं दुकान ते कमु करींदोसि, हाणे आई वेसा खणो। अॻियां भणे जी उमेद ना मरजी पधरी कंहिं त तंहिंखे सम्झाईंदे ॾाॾा चयो, पुतर मुंहिंजे क़िस्मत में जॾहिं आराम लिखियो हूंदो तॾहिं पिंडई आराम करींदोसि। पुतर मुंहिंजी हिकिड़ी भरामण सुणी गन, तूं तुंहिंजे जनम नू मौत तुंहिंजी जीजल ॾुख जा टांडा ॾींहुं ॾिसी ने तोखे वेंढार करे आई। तूं विया ॾींहुं वरी ने अहिड़ी उमेदु रखी ने पुतर भासे तूं थिए, पर तोखे अॻियां भणतर भणी ने आखे जो असांजो नाम जो वाधारो करे जो आहे। अचींदड़ ॾींहं में तुंहिंजी जनेता खे सुख ॾिने जो आहे। ॾाॾा जी भरामण उमेद जे हीअं में वेही रही। मनोमन संकल्प थी वियो क को पण हिसाब है पाके अगिया भणतर भणी अने खासी लेन गिनणी। ॿिए ॾींहुं वेता बीए कॉलेज में एडमिशन गिनी। मुख्य विषय अंग्रेजी रखे प्रोफेसर ते क्लास में विद्यार्थी जो मानित विद्यार्थी उमेद हो। घणे प्रोफेसर कासमबा जी दुकान ता अचींदा हुआ, एतिरे उमेद के पण सुञणंदा हुआ। हाणे त प्रोफेसर पण उमेद भेगियूं चादर साल घुराई गिने त उमेद कॉलेज में वस्तु खणी प्रोफेसर खे पुॼाए। प्रोफेसर जो धको बि टरी वियो। कॉलेज में जा मिणे परीक्षाऊं पास करे अॼु फाइनल वारे में 97% मार्क्स उमेद पास थियो आहे। वरी पाछो ॾाॾा चए, ॾाॾा हाणे आऊं कमाईंदोसि ऐं मूंखे नाहे भरणो पंहिंजो घर पण। ॾाॾा चयो, खाली ॿो वरी करे गन तूं प्रोफेसर बनी वञ, जीवतर सुधरी वेंदो। उमेद खे मन खानगी उमेदवार से परीक्षा ॾिने। हाणे सॼो ॾींहुं दुकान में अने राति जो थोरो घणो वाचे। हिकिड़े ॾींहुं कच्छ मित्र में आनंद हाई स्कूल में मास्तर जी जॻहि खाली पई। उमेद इंटरव्यू में वियो अने पसंदि पण थियो। ॿिए ॾींहुं निसाण में नौकिरी ते लॻो। ॾाॾा ॾाॾी ने शांती खे हाणे ज़रूरु थोरी शांती थी हुई, पण उमेद जे मन में त कंहिं नओं ज कहिणो हो। बी एड जो फॉर्म भरे ने एडमिशन पण मिली वियो। पोइ पाछो बी एड जा वीचार छॾे ॾिने, कारण के घर जी आवक बी एड में सॼो ॾींहुं लॻे। दुकान ने निसाड़ पण छॾणी खपे, पण ॾाॾा ॾाॾी ने मां शांती ने सम्झायो क ॻाल्हि त खाली हिकिड़े ज वरे जी आहे न, बी एड करे गन जी हेतिरी ज़िंदगी कढिया आहियूं तीअं हिकिड़ो वरी ॿियो भेगो। उमेद निसाड़ में जा हिकिड़े वरे जी सरती रजा गिनी बी एड में दाख़िल थियो अने पहिलो नंबर पास थी ने पाछो आनंद स्कूल में अची वियो। हाणे दुकान में पाछो युवा प्रवृत्ति में सामाजिक कम में लॻी वियो, समाज में ना थियणु लॻो। उमेद वरी जीअण जी शुरूआति थी आहे अने मिणे ई मडई में जा महिमान आया हुआ। ॾाॾा खे ॻाल्हि करियो, असीं अॼु उमेद खे
न्यारे लाया आयुमि। ॾाॾा जी ख़ुशी जो पार न हो। ॾाॾा ने उमेद बोए हा करियो।

0: જોર શોર સે વિયાજી તૈયારી થયું. ઉમેદ એતરા રૂપિયા ભેગા કરે ગણે મેં કે ખાસી રીતે લગ્ન કરી શકે. આનંદ સ્કૂલ જે મેદાન મેં ઉમેદ જ્યાં વિયાજી પાર્ટી રાખે માં આવેવી હે ગંજે જો પહેલો દાખલો ઉમેદ જંખના જે ના જાય બેનર લગાવેલા જંખના જા પવિત્ર પરગણ ઉમેદ જે થયા અને ઉમેદ જો જીવન બદલાઈ લાગો. થોડેક ડીએ મેં ઉમેદ કે નિશાળ મેં પ્રમોશન મળ્યો, સુપરવાઇઝર બનાવ્યો, પગાર મેં વધારો થયો. હાણે બપોર પોઠ્યા ઉમેદ વાંચે ગજબ જો શોખો વાંચે જો. હેકડોડી વિચાર કરે મામલતદારજી પરીક્ષા દઈ છડ્યા જંખના કે છે બરાબર હે આવું આ ભેરી અહીંયા સાત સકા ડીનિયા અહીં મામલતદાર બની વેજો તો પાંજી જિંદગી સુધરી વેજે. ઉમેદ જે ઘરે ગણે વરે જો ઉમેદ હું હાણે આસ્તે આસ્તે પૂરી થિયણ મંડાણી વ્યું. મામલતદારજી પરીક્ષા તનતોડ મહેનત ચાલુ, ભેગો ભેગો નિશાળ અને ટ્યુશન પણ ચાલુ. આ માં શાંતિ શાંતિ સે સપના ન્યારે બેઠી. થોડા ઘણા રૂપિયા જી બચત થયેલા લગે. એતરે ઉમેદ ચિત્રકલા સોસાયટીમાં મકાન પણ ગિની ગણાવ્યું હે. જંખના કે હાણે હર પહેણેલી બાઈકે માતૃદ્ધથી જંખના જાગે ઈ એડી ઓકોંડ જંખના કે જાગે અને ખાસા ડી પણ વેજ્યા હતા. દાદા દાદીને શાંતિજી નવી જિંદગીજી શરૂઆત કરી જી જંખના અચી વઈ જાય. જંખનાજી પણ જંખના પૂરી થઈ વઈ જાય કારણ કે ઉમેદ જે ઘર જ્યોતિ જન્મઈએ. જ્યોતિ ખરેખર પ્રકાશલા કરે જન્મઈએ. જ્યોતિ કે અજ બારો મહિના પૂરા થયા અજ એનો જન્મ ડી આય તો અજ ઉમેદજી મામલતદારજી પરીક્ષા મેં પહેલો નંબર પાસ થયો હોય અને અચિંદે મેણેજી પહેલી તારીખ જો ઉમેદ કે નોકરી તે લગ્ન હોય. નિશાળ ઘર કુટુંબ અને સમાજમાં નામ પ્રતિષ્ઠા વધી જાય. અજ જૂન મેણેજી 15 તારીખે ઉમેદજી નોકરી જો પહેલો ડી હે. અજ ગાંધીનગર રાજધાનીમાં કચ્છી મામલતદાર બનીને ચાર્જ સંભાળ્યો હોય. ગાંધીનગર મેં જંખના જે માસા જે ઘર જો રેજો રખ્યો હોય. શુક્રવાર જી રાત જો આશા પર અચી વજે શનિ રવિવાર રોકાઈએ અને આતવાર જી રાત જો ટ્રેન મેં વહી અને ગાંધીનગર પહોંચે. રોજ કચ્છ મિત્ર મેં છાપે મેં સાહેબ જા ફોટા અને અભિનંદન વધાયું છે. મામલતદાર તરીકે સક્રિય ફરજ નિભાવી વેરો ઉમેદભાજી દી જ્યોતિ કોશુરાય એડા સમાચાર સુણી ઉમેદભાઈ કચ્છ રવાના થયા. ત્રે ડીએ જી ભેગી રજા કાઢ્યો. જ્યોતિ કે અસ્પતાલ મેં કોઠેવ્યા ડોક્ટર ચે ચિંતા જડી કોઈ ગાલ ને મેલેરિયા બરો હોય હેકડો દમ બરાબર થઈ વેંધી આ આજી જ્યોતિ. આજ છેલ્લે ત્રે ડીએ થયા ઉમેદ દાદા દાદી માં શાંતિ વેટે સુખ ડોખજી ગાલ્યું કરે ગરવરી જંખના કે નવા નવા સોણા વતાય તો જ્યોતિ ત્યાર સુતી હોય તે કે કચી નિદર મેં જા ઉથિયારે કોશિશ કરે મસ્તી કરી હતા કારણ કે આજ રાત ચો 9:30 વજે ટ્રેન હે પાછો સોમવાર જો ગાંધીનગર પહોંચે જો હોય. સાંજી જો ઉમેદ બાર આવ્યો દોસ્તે યારે કે મળ્યો મજાક મસ્તી ચાય નાસ્તો કરે. 8 વાગે ઘરે અચી મેણે પોગા મેણે ભેગા થઈ અને વિયારું પાણી કરે મીણી જા ખેલતા ખેલતા મોં ડેસીને સ્ટેશનની વાટ જલે તે પહેલાં ફરી ફરીને 4-5 વખત ઘર જે સામું ન્યારે મંડાઈ વિજે તો કદાચ મનમાં એડો વિચાર આચે તો કે અચી રાત હું હેતે રોકાઈ વિજાત ઘરવેરા પર સગા અહીં આંગણમાં હાથા લાવ્યો હતે. હે વિચારે જે રેલ જે સ્ટેશન તે અચી પગો ઉમેદ તેન સ્ટેશન તે પેન્ડજી ઉમેદ ખણી ઉભોવો ગાડી મીણી કે મંજિલ તાઈ પહોંચેલા કરે અચેથી. આજ કોઈ મુસાફર ટ્રેન સ્ટેશન માથે નાય સિવાય ઉમેદ કે. ગાડી થોડી ધીમી થઈ કે ઉમેદ ગાડી જે ડબ્બે મેં ચડી પેન્ડજે ઘર ડ્યાન ન્યારે એકડો હાથ હલાઈને વિદાય ગણે તો અને ગાડી એની ઝડપ જલેથી ઉમેદજી આંખીએ મેં અહીંયા ઘર જે આંગણ મેં ઉભેલો પરિવાર દેસાજે તો જી હિન કે ઓરૈયતા ને પહોંચી તો ઉમેદ જો બેઉ હાથમાં જા જલે જો ખીલો છૂટી વેજે તો અને પ્લેટફોર્મ જી પારીને ડબ્બે જે પગથી જે વેચ ઉમેદ ફસાઈ વેજે તો. ગાડી ઉમેદ કે મંજિલ વેટે પોગાયજી બદલી ઉમેદ વરી જમીનજી યાત્રા અધવજ પૂરી થઈતી વેજે. 3 કલાક પોઠિયા ઉમેદ જે ઘરે મીણી જો ઉમેદ્યું પૂરી થઈતી વેજે. આજી વાત આજે આતવાર જી રાત દાદા દાદી શાંતિ જંખના જ્યોતિ લગે એક છેલ્લી રાત આય. હાણે કડે પણ સેભું નહીં થયે હાણે કોઈ પણ ઉમેદ નાય હાણે શાંતિ કે તે હાણે કેજી જંખના હાણે કેજે જીવન મેં જ્યોતિ. આજ 15 ઓગસ્ટ ઉમેદજી નોકરી જો મામલતદાર જા પૂરા બો મેણા. હે ભગવાન હેન મામલતદાર કરતા મુજે છોકરો માસ્તર જ હુઓ તો કોર ખોટો. દાદાજી અખમે રૂંગાવા ભગવાન લા પ્રશ્નવા. દાદાજી દિલમાં સવાલ લઈ 15 ઓગસ્ટ આઝાદી જો ડી કેડી આઝાદી ઉમેદી છડે જો આઝાદી. સામું ભેત માથે ઉમેદ જો ફોટો હોય દાદાજી સજી અખીએ મેં સવાલ લઈ અને આઝાદી જો ડી હે ને બસ કરમજી કઠણાઈ હે બસ કરમજી કઠણાઈ હે.
1: ખરેખર હે વાર્તા સુણીને સુનતા નાજી અખી મે આંસુ જી વ્યાઉંદા. કોલે ક લખ જેડે પુત્ર કે ભરી જવાની મે ઘુમાયણો ન ઇકો પણ માં પેલા કરીને બહુ જ કઠણ ગાલાય.
2: આપ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ રિયાણ, કાર્યક્રમ પ્રસ્તુતિ કૃપા નાગર, આકાશવાણીના ભુજ કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. અત્યારે 9:22 થઈ છે. રજૂ કરીએ છીએ ગુજરાતી ફિલ્મી ગીતો. પ્રથમ સાંભળીએ કિશોર કુમાર અને આશા ભોસલેના કંઠે ફિલ્મ નારી તું નારાયણીનું આ ગીત.

ગુજરાતી ફિલ્મી ગીતો આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી. આપ સાંભળી રહ્યા હતા આશા ભોસલે અને પ્રફુલ દવેના કંઠે ફિલ્મ અમરસિંહ રાઠોડનું આ ગીત. હવે સાંભળીએ અભયસિંહ અને દમયંતી બરડાઈના કંઠે આ ગીત. ફિલ્મ છે વેરના બધામણા.

ધરતી જમતી ઠંડી હોય કે ઝેરી જીવજંતુઓનો ડર ધરતી પુત્રોને રાત્રિના અંધકારમાંથી મુક્તિ આપી આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કિસાન સૂર્યોદય યોજના થકી અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના મક્કમ નેતૃત્વમાં આ યોજના હવે ગામે ગામ

0: પહોંચી છે. હવે ખેડૂતોને મળે છે સવારે 5 થી રાત્રે 9 સુધી અવિરત વીજળી. આજે ગુજરાતના 17,000 થી વધુ ગામડાઓ કિસાન સૂર્યોદય યોજનાથી ઉર્જાવાન બન્યા છે. 20 લાખ થી વધુ ખેડૂતો હવે રાતના ઉજાગરા વિના ખેતી કરી સમૃદ્ધિ મેળવી રહ્યા છે. ખેત ઉત્પાદન વધ્યું, આર્થિક સદ્ધરતા વધી અને જીવનમાં સુખનો સૂરજ ઉગ્યો. આવો ખેડૂતોના પુરુષાર્થ અને સરકારના પ્રયાસોને બિરદાવીએ. અટલ નેતૃત્વ અવિરત વિકાસના મંત્ર સાથે ઉજવીએ સુશાસન દિવસ.
1: હવે પછીની ફિલ્મ છે સમય વર્તે સાવધાન. ગાયક કલાકારો છે કૃષ્ણા કાલી.

આપ સાંભળી રહ્યા હતા આશા ભોસલે અને વેલજીભાઈ ગજ્જરના કંઠે ફિલ્મ વીર માંગણાવાળાનું આ ગીત. ગુજરાતી ફિલ્મ સંગીત અહીં સંપન્ન કરીએ. પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

આકાશવાણી ભુજ પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. નમસ્કાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આઈઆઈટી દિલ્હીના 57મા દીક્ષાંત સમારોહમાં સંબોધન કરશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે મુંબઈમાં રાષ્ટ્રીય શહેરી સહકારી નાણાં અને વિકાસ નિગમ દ્વારા આયોજિત એક પરિષદને સંબોધિત કરશે. ભારતે માત્ર 3 વર્ષમાં 1000 કિલોમીટરથી વધુ સુરક્ષિત

ક્વોન્ટમ કમ્યુનિકેશન સ્થાપિત કર્યું. સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવે પાકિસ્તાન અધિકૃત જમ્મુ અને કાશ્મીરમાં પ્રદર્શનકારીઓના મોતની નિષ્પક્ષ તપાસની માંગને સમર્થન આપ્યું. ભારત અને ભૂતાને પાવર ક્ષેત્રમાં દ્વિપક્ષીય સહયોગને વધુ મજબૂત બનાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી. અમેરિકાની સેનેટે રશિયા, ચીન અને અન્ય દેશોને દંડ આપવા એક વિધેયકને ભારે બહુમતીથી પસાર કર્યું. વિદેશ રાજ્યમંત્રી કીર્તિવર્ધન સિંહે કોટ ડીઆઈઓના 66મા સ્વતંત્રતા દિવસ સમારોહમાં ઉપસ્થિત રહ્યા. રાજ્યમાં એનાલોગ પનીરસામેની ઝુંબેશમાં 842 પેટીઓની તપાસ કરવામાં આવી. દહેગામમાંથી નકલી ઘી બનાવતી 3 ફેક્ટરીઓ પરના દરોડામાં 9300 ભેળસેળયુક્ત ઘીનો જથ્થો જપ્ત. ધોરણ 3-8ની સત્રંત પરીક્ષા 17-25 ઓગસ્ટ દરમિયાન યોજાશે. 50,000 જેટલા શિક્ષકો આજે ટેટ એચની પરીક્ષા આપશે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આજે સાપુતારામાં મોન્સૂન ફેસ્ટિવલ 2026નું ઉદ્ઘાટન કરશે. વઢવાણમાં ડૂબી જવાથી 4ના મોત, દીવમાં અકસ્માતમાં 2ના મોત. આજે પૂર્વ રાજસ્થાન અને ઓડિશામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી. હવે પછીના સમાચાર સાંજે 5 અને 10 કલાકે.

સંતવાણી કાર્યક્રમમાં આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી, અને આ કાર્યક્રમમાં આપ સાંભળી રહ્યા છો નારાયણ સ્વામીના કંઠે કેટલાક ભજનો.

આપ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ સંતવાણી. કાર્યક્રમમાં આપે સાંભળ્યા નારાયણ સ્વામીના કંઠે કેટલાક ભજનો. અત્યારે બરાબર 10 થયા છે અને આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી હવે રજૂ કરીએ છીએ કાર્યક્રમ મનોરંજન. આપ સાંભળશો કમાલ ખાન અને નીતિ મોહનના કંઠે ફિલ્મ ગોરી તેરે પ્યાર મેનું આ ગીત.

મનોરંજન કાર્યક્રમ આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી. હવે સાંભળીએ ફિલ્મ બુલેટ રાજાનું આ ગીત, વાજિદ, શ્રેયા ઘોષાલ અને બોની ચક્રવર્તીના કંઠે.

મનોરંજન કાર્યક્રમ આપ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. અને હવે સાંભળીએ ઋષિ સિંહ અને શ્વેતા પંડિતના કંઠે ફિલ્મ સત્યા 2 નો આ ગીત.

હવે પછીના ગાયક કલાકારો સુનિધિ ચૌહાણ, અરજીત સિંઘ અને નીતિ મોહન. ફિલ્મ ચેન્નઈ એક્સપ્રેસ.

મનોરંજન કાર્યક્રમ આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી. કાર્યક્રમના અંતે સાંભળીએ નીતિ મોહનના કંઠે ફિલ્મ જબ તક હૈ જાનનું આ ગીત.

આપ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ મનોરંજન, પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. અત્યારે 10:45 થઈ છે. રજૂ કરીએ છીએ લોકસંગીત. પ્રથમ સાંભળીએ ધનભાઈ મેઘરાજ ગઢવીના કંઠે આ લોકગીત.

आप सामने रहा था कांतिलाल जोशीना कंठे लोकगीत લોક સંગીતનો કાર્યક્રમ આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી. હવે સાંભળીએ વિલજીભાઈ ગજ્જરને.

લોક સંગીતનો કાર્યક્રમ આપ સાંભળી રહ્યા હતા આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી. અત્યારે બરાબર 11 વાગ્યા બાદ બધા જ કાર્યક્રમો અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી રિલે કરીશું.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આઈઆઈટી દિલ્હીના 57મા દીક્ષાંત સમારોહમાં સંબોધન કરશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે મુંબઈમાં રાષ્ટ્રીય શહેરી સહકારી નાણાં અને વિકાસ નિગમ દ્વારા આયોજિત એક પરિષદને સંબોધિત કરશે. સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવે પાકિસ્તાન અધિકૃત જમ્મુ અને કાશ્મીરમાં પ્રદર્શનકારીઓના મોતની નિષ્પક્ષ તપાસની માંગને સમર્થન આપ્યું. કેન્દ્રીય શિક્ષણમંત્રી પ્રહલાદ જોશીએ સરકાર શિક્ષણ ઇકોસિસ્ટમને મજબૂત બનાવવાના હેતુથી કાર્યક્રમોના સમયસર અને અસરકારક અમલીકરણ માટે પ્રતિબદ્ધ હોવાનો પુનરોચ્ચાર કર્યો. ભરતી પરીક્ષાઓમાં કથિત અનિયમિતતાઓને લઈને ઝારખંડ સરકારે વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ સાથે ઔપચારિક વાતચીત કરી. હિમાચલ પ્રદેશના ચંબામાં વહેલી સવારે ખાનગી બસ પલટી જતા ડ્રાઈવર અને કંડક્ટર સહિત 7ના મોત અને 11 ઇજાગ્રસ્ત. મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં આજે બ્રિક્સ દેશોના સંસ્કૃતિ મંત્રીઓની બેઠક યોજાશે. એનઆઈએ સરહદ પાર આતંકવાદી ષડયંત્રના કેસમાં 2 આરોપી સામે ચાર્જશીટ દાખલ કરી. કેરળના મલ્લપુરમમાં મોટી માત્રામાં વિસ્ફોટક મળી આવવાના કેસમાં 3ની ધરપકડ. આયુષ્માન ભારત ડિજિટલ મિશન હેઠળ રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સત્તામંડળની સ્કેન એન્ડ રજીસ્ટર સેવાએ 25 કરોડ ઓપીડી નોંધણીની મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી. પેમેન્ટ્સ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ જાહેરાત કરી છે કે ભારતીય ગ્રાહકો માટે યુપીઆઈ સેવા નિઃશુલ્ક રહેશે. બેંગકોકમાં 14 વર્ષના કિશોરે કરેલા ગોળીબારમાં 8ના મોત બાદ થાઇલેન્ડના પ્રધાનમંત્રીએ નવો બંદૂક નિયંત્રણ કાયદો લાવવા વચન આપ્યું. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે મહેસાણાના સદુથલામાં પ્રાકૃતિક ફાર્મની મુલાકાત લઈ ખેડૂતોને માર્ગદર્શન પૂરું પાડ્યું. રાજ્યમાં એનાલોગ પનીર સામેની ઝુંબેશમાં 842 પેઢીઓની તપાસ. ધોરણ 3-8ની સત્રાંત પરીક્ષા 17-25 ઓગસ્ટ દરમિયાન યોજાશે. રાજ્યમાં આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી. 50,000 જેટલા શિક્ષકો આજે TET-H ની પરીક્ષા આપી રહ્યા છે.

0: બેડમિન્ટનમાં ભારતીય શટલર અશ્મિતા ચાલિહા કોરિયા માસ્ટર્સ સુપર 300 ટુર્નામેન્ટની મહિલા સિંગલ્સ સેમીફાઇનલમાં રક્ષિતા રામરાજ સામે ટકરાશે. મુખ્ય સમાચાર પૂરા થયા. હવે પછી આપ 12 વાગે મુખ્ય સમાચાર સાંભળી શકશો.
1: શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ. હવે પ્રસ્તુત છે ફિલ્મ સંગીત. કાર્યક્રમની શરૂઆત કરીશું બોર્ડર ટુ ફિલ્મના ગીતથી. કલાકારો છે દિલજીત દોસાન, પરંપરા ટંડન અને સચિત ટંડન.

શ્રોતા મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ફિલ્મ સંગીત, અને હવે પ્રસ્તુત છે હિન્દી ગીત ગઝલ કાર્યક્રમની શરૂઆત કરીશું હરિહરને ગાયેલી અનવર બેગની રચનાથી.

કાર્યક્રમ પ્રસ્તાવો મંગાવવા માટેની એક સૂચના સાંભળશો. પ્રસાર ભારતી દ્વારા બહાર પાડવામાં આવેલ નોટિસ ઇન્વાઇટિંગ પ્રોગ્રામ પ્રપોઝલ્સ NIPP હેઠળ પાત્ર પ્રોડક્શન હાઉસ, નિર્માતાઓ, યોગ્ય નિયોજકો, એગ્રીગ્રેટર્સ અને કન્ટેન્ટ ક્રિએટર્સ પાસેથી આકાશવાણી પર પ્રસારિત કરવા માટે રેડિયો કાર્યક્રમોના પ્રસ્તાવો મંગાવવામાં આવે છે. NIPP નો મુખ્ય હેતુ આકાશવાણીના કાર્યક્રમોને નવીન અને ઉચ્ચ ગુણવત્તાવાળી ઓડિયો સામગ્રીથી સમૃદ્ધ બનાવવાનો, બાહ્ય સ્ત્રોતો દ્વારા કાર્યક્રમોની વિવિધતામાં વધારો કરવાનો, પ્રાદેશિક કન્ટેન્ટને પ્રોત્સાહન આપવાનો, માન્ય કન્ટેન્ટ સોર્સિંગ વ્યવસ્થા દ્વારા આર્થિક રીતે સક્ષમ બનાવવાનું છે. આકાશવાણી નેટવર્ક પર પ્રસારણ કરવા માટે આ મુજબના મોડ્સ હેઠળ રેડિયો કાર્યક્રમોના પ્રસ્તાવો મંગાવવામાં આવે છે. રેવન્યુ શેરિંગ મોડ, સ્પોન્સર્ડ પ્રોગ્રામ મોડ, લો કોસ્ટ કમિશનિંગ એન્ડ લાઇસન્સ ફી, રોયલ્ટી મોડ અને ગ્રેટિસ મોડ. કાર્યક્રમના ફોર્મેટ આ પ્રકારના હોવા જોઈએ: રેડિયો નાટકો અથવા નાટ્ય શ્રેણી, રેડિયો ફીચર્સ, દસ્તાવેજી શ્રેણી, વાર્તા કથન, ઓડિયો સિરીઝ, ઇનોવેટિવ ફોર્મેટ આધારિત કાર્યક્રમોની શ્રેણી, પોડકાસ્ટ સિરીઝ, ક્વિઝ કોમ્પિટિશન, સંગીત આધારિત કાર્યક્રમો જેમાં શાસ્ત્રીય, ઉપશાસ્ત્રીય, સુગમ સંગીત અને લોકસંગીત. કાર્યક્રમો AIR બ્રોડકાસ્ટ કોડ તથા કોમર્શિયલ એડવર્ટાઇઝિંગ કોડને અનુરૂપ હોવા જોઈએ. આ કાર્યક્રમો હિન્દી, અંગ્રેજી કે નિર્ધારિત પ્રાદેશિક ભાષાઓમાં તૈયાર કરવાના રહેશે. દરેક એપિસોડની અવધિ અપવાદરૂપ પરિસ્થિતિઓને બાદ કરતા 14 મિનિટ અથવા 28 મિનિટની હોવી જોઈએ. NIPP હેઠળ તૈયાર થયેલ યોગ્ય કાર્યક્રમોનું પ્રસારણ પ્રસાર ભારતી આકાશવાણીના નિર્ણય મુજબ આકાશવાણી નેટવર્ક જેમાં રાષ્ટ્રીય, પ્રાદેશિક અને સ્થાનિક રેડિયો સ્ટેશનો પર થઈ શકે છે. વધુ માહિતી માટે પ્રસાર ભારતી અને આકાશવાણીની વેબસાઇટ prasarbharti.gov.in/NIPP અથવા akashvani.gov.in/files/NIPP.PDF ની અવશ્ય મુલાકાત લો. જાહેરાત પૂરી થઈ. હિન્દી ગીત ગઝલના કાર્યક્રમમાં હવે સાંભળશો ફૈઝા ખાન પઠાણે ગયેલી મર્તબલીની રચના.

0: હમણાં જ આપ સાંભળી રહ્યા હતા હિન્દી ગીત ગઝલનો કાર્યક્રમ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. બરાબર 12 વાગે આપ સાંભળશો મુખ્ય સમાચાર.
1: પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આઈઆઈટી દિલ્હીના 57મા દીક્ષાંત સમારોહમાં એઆઈ સક્ષમ હાઈ પરફોર્મન્સ સુપર કમ્પ્યુટિંગ સુવિધા પરમ પ્રજ્ઞાનું ઉદઘાટન કર્યું. વિદ્યાર્થીઓને પદવી એનાયત કરી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે મુંબઈમાં રાષ્ટ્રીય શહેરી સહકારી નાણાં અને વિકાસ નિગમ દ્વારા આયોજિત એક પરિષદને સંબોધિત કરશે. ભરતી પરીક્ષાઓમાં કથિત અનિયમિતતાઓને લઈને ઝારખંડ સરકારે વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ સાથે ઔપચારિક વાતચીત કરી. કેરળમાં ઓણમ તહેવાર માટે રેલવેએ ખાસ ટ્રેન સેવાઓની સંખ્યા વધારીને 112 કરી. હિમાચલ પ્રદેશના ચંબામાં ખાનગી બસ પલટી જતા ડ્રાઈવર અને કંડક્ટર સહિત 7ના મોત અને 11 ઇજાગ્રસ્ત. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જાનહાની પર શોક વ્યક્ત કર્યો. સાઉદી તુર્કી પાકિસ્તાન રક્ષા કરાર પર યમનની પ્રતિક્રિયા, કહ્યું ગઠબંધનનો જવાબ આપીશું. અમેરિકાની સેનેટે રશિયા, ચીન અને અન્ય દેશો પર ટેરિફ લાદવા અંગેના વિધેયકને ભારે બહુમતીથી પસાર કર્યું. 16મી બ્રિક્સ વેપાર મંત્રીઓની બેઠકમાં સપ્લાય ચેન્સને વધુ સ્થિતિસ્થાપક, સમાવિષ્ટ અને વૈવિધ્યસભર બનાવવા પર ચર્ચા. આદિજાતિ વિકાસ વિભાગના મંત્રી નરેશ પટેલના અધ્યક્ષસ્થાને તાપીમાં આદિવાસી સમુદાયના સર્વાંગી વિકાસને લઈને ન્યૂ ગુજરાત પેટર્ન યોજના હેઠળ બેઠક યોજાઈ. આજે સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં ડાંગ વલસાડના 3 તાલુકામાં વરસાદ. રાજ્યમાં અત્યાર સુધીમાં 70% જેટલો વરસાદ, સૌથી વધુ દક્ષિણ ગુજરાતમાં 97%, જ્યારે સૌથી ઓછો કચ્છમાં 29% વરસાદ વરસ્યો. રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા બંધમાં 81% જળસંગ્રહ, જ્યારે રાજ્યના અન્ય 206 ડેમમાં 64% જેટલો પાણીનો સંગ્રહ. છલકાઈ જવાના કારણે અલગ અલગ 39 ડેમ હાઈ એલર્ટ પર, જ્યારે 5 બંધ એલર્ટ પર. વરસાદગ્રસ્ત વિસ્તારોમાંથી 84,318 લોકોનું સ્થળાંતર અને 9,776 લોકોનું રેસ્ક્યુ કરાયું. વરસાદગ્રસ્ત વિસ્તારોમાં થઈ 1 સ્ટેટ હાઈવે, 5 અન્ય માર્ગો અને 68 પંચાયત સહિતના કુલ 75 માર્ગો વાહન વ્યવહાર માટે બંધ. રાજ્ય વાહન વ્યવહાર નિગમ અંતર્ગત તમામ રૂટો કાર્યરત. આજે પૂર્વ રાજસ્થાન અને ઓડિશામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી. અમેરિકાના યુઝિનમાં ચાલી રહેલા વર્લ્ડ એથ્લેટિક્સ U20 ચેમ્પિયનશીપના 3જા દિવસે ભારતના આશિષ યાદવે પુરૂષોના ભાલા ફેંકમાં રજત ચંદ્રક જીત્યો. મુખ્ય સમાચાર પૂરા થયા. હવે પછી આ બપોરે 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
0: આકાશવાણી અમદાવાદ વડોદરા રાજકોટ અને ભુજ પ્રસ્તુત છે ગુજરાતી ગીતો કાર્યક્રમની શરૂઆત કરીશું નીરજ પાઠક અને વિભા દેસાઈએ ગાયેલી કવિ નાનાલાલની રચનાથી.

હિમાલી વ્યાસ નાયકના કંઠમાં જય શ્રી મહેતાની રચના આપે સાંભળી. કાર્યક્રમમાં હવે સાંભળશો રાસબિહારી દેસાઈને, શબ્દ રચના ભાનુપ્રસાદ ત્રિવેદીની.

હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ગુજરાતી ગીતોનો કાર્યક્રમ આકાશવાણી અમદાવાદ વડોદરા રાજકોટ અને ભુજ. હવે પ્રસ્તુત છે બહેનો માટેનો કાર્યક્રમ સહિયર.

નમસ્તે બહેનો, હું છું આપની સહિયર નિકેતા. આપ સૌ કેમ છો? મજામાં ને બહેનો? ચોમાસાએ બરાબર જમાવટ કરી છે. આવી ભીની મજાની ઋતુનો આનંદ લેતા લેતા એક સરસ મજાનું ગીત સાંભળવાનું મન થઈ રહ્યું છે. તો ચાલો આપણી મિત્રતાને તાળી આપીએ અને સાંભળીએ આ ગીત.

ચોમાસુ એક ખૂબ સુંદર ઋતુ છે, પરંતુ જો આ ઋતુમાં ધ્યાન રાખવામાં ન આવે તો ત્વચાની એલર્જી પણ થઈ શકે છે. તો બહેનો, ચોમાસાની ઋતુમાં નાયલોન કપડાના બદલે સુતરાઓ, ઢીલા અને આરામદાયક કપડાં પહેરો. તમારી સ્કિન કોઈ ખાસ વસ્તુ પ્રત્યે સંવેદનશીલ હોય તો તે સ્થિતિમાં સ્કિન પર તે વસ્તુની અસરથી દાણા, ખીલ, ચકામા કે ફૂલી નીકળી શકે છે. સ્કિન એલર્જીના આમ તો ઘણા બધા કારણો હોઈ શકે, પરંતુ ચોમાસામાં જે વધુ સમસ્યા હોય છે તે હોય છે ફંગલ ઇન્ફેક્શનની. ફંગલ ઇન્ફેક્શન ચહેરા, હાથની સ્કિન અથવા શરીરના કોઈ પણ ભાગ પર થઈ શકે છે. આ એલર્જીમાં સ્કિન પર ખરબચણાપણું થવા લાગે છે અને ખંજવાળ આવે છે. આ ઇન્ફેક્શન શરીરની એવી જગ્યાની સ્કિન પર વધારે થાય છે જ્યાં ભેજ રહેતો હોય, જેમ કે પગની આંગળીઓની વચ્ચે, એડીઓ, નખ વગેરે જગ્યાઓએ. તો બહેનો, ફંગલ ઇન્ફેક્શનમાં રાહત મેળવવા માટે હું આપને જણાવી રહી છું કેટલાક ઘરગથ્થુ ઉપાયો. બહેનો, સ્કિન એલર્જીમાં ટી ટ્રી ઓઇલ ખૂબ હેલ્પફુલ છે. તેમાં એન્ટી માઇક્રોબિયલ તેમજ એન્ટી ઇન્ફ્લેમેટરી પ્રોપર્ટી હોય છે, જે ખંજવાળથી મુક્તિ મેળવવામાં મહત્વનો ભાગ ભજવે છે. તેથી ટી ટ્રી ઓઇલ એક ઉત્તમ ઓપ્શન છે. બહેનો, ઘર આંગણે ઉગતી તુલસી એન્ટી બેક્ટેરિયલ ગુણોથી ભરપૂર હોય છે, જે તમારી સ્કિનને ઇન્ફેક્શનથી બચાવવાનું કામ પણ કરે છે. ઉપરાંત તેમાં એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણ પણ હોય છે, જે સ્કિન એલર્જી સાથે જોડાયેલી રેડનેસ, સોજા, ખંજવાળમાં રાહત આપે છે. આ સાથે સાથે તુલસી એન્ટી એલર્જીક પણ હોય છે. તુલસીના પાંદડા ધોઈને તેની પેસ્ટ બનાવો, તેને પ્રભાવિત જગ્યાએ લગાવો, 20-30 મિનિટ સુધી રાખીને પછી ધોઈ લો. બેનો, સફરજનના સિરકામાં પણ ખૂબ ગુણો હોય છે. તેને સ્કિન પર લગાવવાથી એલર્જીમાં આરામ મળે છે.

ને સ્કીન પર ઇન્ફેક્શન વધતું નથી. પાણીને ગરમ કરી તેમાં સફરજનનો સરકો ઉમેરો, પછી રૂની મદદથી આ મિશ્રણને પ્રભાવિત જગ્યા પર લગાવો. 15-20 મિનિટ પછી તેને ધોઈ લો. બેનો, એલોવેરા તેના હિલિંગ ગુણ માટે ખૂબ જાણીતું છે. તેમાં રહેલા એન્ટી ઇન્ફ્લેમેટરી

0: મિનિટ સુધી લગાવી રાખો. ત્યારબાદ સાદા પાણીથી ધોઈ લો અને સ્વચ્છ ટુવાલથી સૂકવી લો. બેનો, બીજી મહત્વની વનસ્પતિ છે કડવો લીમડો. બેનો, લીમડામાં એન્ટીબેક્ટેરિયલ ગુણ ઘણા હોય છે. લીમડાને સ્કિન એલર્જીની સારવારમાં ખૂબ અસરકારક માનવામાં આવે છે. લીમડાના પાંદડાને પીસીને તેની પેસ્ટ બનાવો, તેને સ્કિન પર લગાવીને 20-30 મિનિટ સુધી રહેવા દો. સુકાઈ ગયા બાદ સ્વચ્છ પાણીથી ધોઈ લો. તો બહેનો, ચોમાસામાં આ ઘરગથ્થુ ઈલાજને પણ તમે ધ્યાનમાં ચોક્કસથી લેજો. બહેનો, ભારતની આઝાદીને 7 દાયકાથી વધુ સમય થઈ ગયો છે. આટલા સમયમાં આજની નારી શિક્ષિત થઈ છે, મનથી સ્વતંત્ર પણ થઈ છે, સ્વયંને સાબિત પણ કરી રહી છે. તેમ છતાં તેને કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. તો બહેનો, આજે આપણે જે વાર્તાલાપ સાંભળવાના છે ને, તે વાર્તાલાપમાં આજની આધુનિક યુવતીની સમસ્યાઓ વિશે વાત કરશે પ્રતીક્ષાબેન બ્રહ્મભટ્ટ. તો ચાલો સાંભળીએ આધુનિક યુવતીની સમસ્યા, આ વિષય પરનો વાર્તાલાપ.
1: 21મી સદીની આધુનિક યુવતીઓના પ્રશ્નો વિશે વિચારતા મન સચેત બની જાય છે. આજની યુવતી એ સ્ત્રીનું વિકસિત રૂપ છે. પ્રશ્નોની વાત કરીએ તો કહી શકાય કે આધુનિક સમયમાં જ પ્રશ્નો છે એવું નથી. પ્રશ્નો તો પહેલાંની સ્ત્રીને કે યુવતીને પણ હતા જ, પણ પરિસ્થિતિના પરિવર્તનની સાથે પ્રશ્નો પણ બદલાતા ગયા. આધુનિક યુવતીઓ વૈચારિક પરિવર્તનના સંધિકાળમાંથી પસાર થઈ રહી છે, આથી જ તેમને વિશે નવેસરથી વિચારવાનો સમય પાકી ગયો છે. આધુનિક યુવતીઓના પ્રશ્નો સમજવા સૌ પ્રથમ ભૂતકાળમાં ડોકિયું કરીએ. 20મી સદીના આરંભ સુધી જગતમાં લગભગ બધે યુવક યુવતીઓની અલગ ભૂમિકાઓ પ્રચલિત હતી. યુવકે મોટા થઈને પત્ની, માં, બાળકોના ભરણ પોષણની જવાબદારી સ્વીકારવાની, અને યુવતીએ લગ્ન કરીને ગૃહકાર્ય, બાળ ઉછેર અને પતિની સંભાળ લેવાની. ત્યારે યુવક યુવતી વચ્ચે સ્પર્ધાનો કોઈ પ્રશ્ન જ નહોતો. મોટાભાગની યુવતીઓને ઉંમર થતાં મા બાપ જ શોધીને પરણાવી દેતા. યુવતી પિતાની આવક પર આધારિત જીવનમાંથી પરણીને પતિ પર આર્થિક આધાર રાખતી. ભૂલથી પણ માળખાની બહાર જવાનો વિચાર કે પ્રયત્ન એ તેને માટે મૃત્યુનું કારણ બનતું. યુવતી જન્મથી મૃત્યુ સુધી દબાયેલી રહે તેવી ઉછેર અને જીવનની પ્રથા હતી. બહેનો, પરિસ્થિતિમાં પરિવર્તન શરૂ થયું, પ્રશ્નો બદલાયા. સ્ત્રીનું બહાર નીકળવું નિંદનીય હતું તે હવે સ્વીકાર્ય બન્યું. જૂનવાણી વિચારસરણીવાળા ત્યાંના માતા પિતાએ પોતાના વિચાર બદલવા જ પડ્યા. આ હવા આપણા દેશમાં ધીમે ધીમે પહોંચી. એ ગાળામાં નવી નવી વસ્તુઓના ઉત્પાદન અને ફેશનના ફેલાવા સાથે મધ્યમ વર્ગના લોકોની જરૂરિયાતો વધતી જ ગઈ. દેખાદેખીનો પવન બધા જ ક્ષેત્રોમાં ફૂંકાયો. ઘર ખર્ચ વધતા ગયા. પરિણામે મધ્યમ વર્ગની યુવતીઓ અને સ્ત્રીઓ માટે વ્યવસાય કરવાનું અનિવાર્ય બન્યું. બીજી બાજુ ઝડપી ઔદ્યોગિકરણને લીધે શ્રમજીવીઓ અને બુદ્ધિજીવીઓની માંગ વધતી ગઈ. વસ્તી વધારાને કારણે કુટુંબ નિયોજનનો ફેલાવો વધ્યો. સ્ત્રીઓ માટે બાળ ઉછેરની ભૂમિકા પ્રમાણમાં ગૌણ બનતી ગઈ. આરોગ્યના પગલાંને લીધે સ્ત્રીઓનું આયુષ્ય પણ વધવા માંડ્યું. બીજી તરફ તૈયાર કપડાં, ખોરાક ને ગૃહ કાર્યને ઝડપી બનાવે તેવા ઉદ્યોગો અને યંત્રો વિકસ્યા, જેની અસર સામાન્ય ગૃહિણીઓ ઉપર પણ પડી. તેઓ પણ આ વસ્તુઓની જરૂરિયાતો અનુભવવા લાગી. વિવિધ ક્ષેત્રે પરિવર્તનો શક્ય બન્યા. સ્ત્રી શિક્ષણ વધ્યું. સ્ત્રીનો સમાન મોભો અને હક ધીમે ધીમે સ્વીકારવા શરૂ થયા. બદલાતા સંજોગોને પરિણામે સ્ત્રીની ભૂમિકા ગૃહિણીની જ છે આ ખ્યાલ પ્રથમવાર ખંડિત થયો. સંકુચિત ખ્યાલ તૂટતા સ્ત્રીની ભૂમિકામાં વ્યવસાયિક, સામાજિક અને રાજકીય વહીવટ વગેરે કાર્યોનો સમાવેશ થયો. એક બાજુ તે સારું થયું, પણ કેટલાક પ્રશ્નો ઊભા થતા ગયા. આજે આપણે આધુનિક યુવતીના પ્રશ્નો સમજવા માટે તેના મૂળ તપાસ્યા, સાથે એ પણ જાણ્યું કે બીજા કયા કયા ક્ષેત્રોમાં પરિવર્તનો આવ્યા છે. સ્ત્રીની બદલાતી જતી ભૂમિકાનો સ્વીકાર બહુ મોટું મોજું લાવ્યો. જો કે શરૂઆતમાં તો ગણીગાંઠી સ્ત્રીઓએ જ વ્યવસાયમાં જંપ લાવ્યું, પણ એ સંઘર્ષનો ગાળો હતો. એ સમયે સમાજનો મોટાભાગનો વર્ગ તેમના પ્રત્યે અણગમા અને આશ્ચર્યથી જોતો. પુરુષ જેવું કામ તો સ્ત્રી ન જ કરી શકે એમ માનનાર વર્ગ શરૂઆતમાં તો સ્ત્રી કર્મચારીનો વિરોધ પણ કરતો હતો, તેમની સાથે વ્યવહારમાં ભેદભાવ રાખતો. કેટલાક લોકો જાતિગત દબાણ અને હેરાન કરવાનો પ્રયત્ન કરતા. ધીરે ધીરે પરિસ્થિતિનું પરિવર્તન સ્વીકારાયું. પરિણામે આજે સ્ત્રી નોકરી કરે એ આશ્ચર્ય કે આઘાતનો વિષય રહ્યો જ નથી.

ધીરે ધીરે સમાજ, કાયદો, કુટુંબ, સ્ત્રીઓની વ્યવસાયિક ભૂમિકાથી સર્જાતી સમસ્યાઓ સમજવાનો આરંભ ત્યાંથી શરૂ થયો. પણ આજે લાગે છે કે બધું જ સમજતા જાણતા હોવા છતાંય તે સમસ્યા ઘટાડવાના પ્રયત્નો જેટલા થવા જોઈએ તેટલા થયા નથી. સ્ત્રી, ગાર્ગી, સીતા અને દ્રૌપદીથી શરૂ કરીને લક્ષ્મીબાઈ કે મનુબેન સુધી આવી ત્યારે પ્રશ્નના રૂપ બદલાયા છે. પણ કેટલાક પ્રશ્નો તો આજે પણ સ્ત્રી સાથે જોડાયેલા જ રહ્યા છે. સમાજશાસ્ત્રી ઓગસ્ટ કોમ્પ્ટને વાંચતી હતી ત્યારે પણ પ્રશ્નો તો ઉઠ્યા હતા કે આંગળી મૂકીને સ્ત્રીના શિક્ષણનો આગ્રહ કેમ કરવો પડે છે, કેમ પુરુષના શિક્ષણનો નહીં? ત્યાં જ સ્ત્રીની નબળાઈ બતાવવામાં આવે છે. હજુ પણ આ પુરુષ પ્રધાન સમાજમાં સ્ત્રીને પુરુષ સમોવડી સ્વીકારવાની તૈયારી બહુ ઓછી છે. એટલે જ આધુનિક યુવતીના મનમાં ધરતીકંપની જેમ આફ્ટર શોક આવે છે. મને લાગે છે કે સ્ત્રી ઘરની ચાર દિવાલ વચ્ચેથી બહાર નહોતી નીકળી ત્યારે આટલા પ્રશ્નો નહોતા. પ્રશ્નોનો અભ્યાસ કરતા લાગે છે કે આજની યુવતી પાસે બધું જ છે, પણ સંભાવી સ્વીકાર અને સંવેદનની પ્રતીતિ કરાવનારની ખોટ છે. આજે અચાનક વિચારતા વિચારતા મને પાંજરાનો પોપટ વાર્તા યાદ આવે છે. પિંજરાની બંધ દિવાલે શરૂમાં માથું પછાડે છે, ખાવા પીવાનો વિરોધ કરે છે, ધીરે ધીરે સ્વીકારી લે છે, બંધન અનુકૂળ આવી જાય છે અને શાંત થઈ જાય છે.

જાતિગત જાગૃતિ એ પ્રશ્નોને ઘટાડવાની દિશા ચીંધી શકશે ખરી? મને પ્રસંગ બરોબર યાદ છે. રાનીમાસીના ચહેરા પર કાળા ડાઘ ઉપસી આવ્યા હતા. તેમના પતિનો વ્યવહાર બદલાઈ ગયો. રાનીમાસીએ પરિસ્થિતિને સંભાળી લીધી, પ્લાસ્ટિક સર્જરી કરાવી. ધીરે ધીરે પ્રશ્નો ઘટી ગયા, ફરી જીવન બની ગયું. આધુનિક યુવતીઓના પ્રશ્નોનું જરા જુદી રીતે પુનઃસ્થાપન કરીને જોવું જોઈએ, કદાચ ઉપાય મળી જાય. આજની યુવતીઓ પોતાના પ્રશ્નોનો સામનો કરી શકે કારણ કે તેમની માનસિકતા, તેમનું ઘડતર, તેમના વિચારો અને ખ્યાલો બદલાતા જાય છે, તેના ઘણા ઉદાહરણો જોવા મળે છે. આજે કેટલીક યુવતીઓ લગ્ન માટે સમાજ કરતાં પોતાની જાતને પૂછે છે. જાતીય સંબંધોનો આનંદ લેવો કે નહીં તેનો નિર્ણય પોતે જ કરે છે. પ્રેમ કરવો તેને પોતાનો અધિકાર માને છે. સમાજની જાજી પરવા કરતી નથી, વિવિધ ક્ષેત્રે પાછી પાની પણ કરતી નથી. આજની યુવતીને સ્ત્રી તરીકેના જન્મનું ગૌરવ છે, અફસોસ નથી. પતિ સાથે સમાજન શક્ય ન બને અને શર્મખત્યારી ના સ્વીકારાય ત્યારે પતિને હવે હિંમતભેર છોડી દે છે. આ બધી વાત કરું છું ત્યારે એક વાત ભૂલાતી નથી કે આવું સ્વતંત્ર રીતે સ્વસ્થ ને પરિપક્વ રીતે વિચારનાર યુવતીઓની સંખ્યા કેટલી. ગામડાની કન્યાઓ તો હજુ માંડ પાપા પગલી માંડી રહી છે. સ્વાભાવિક રીતે જાતિગત ભેદભાવ સહન કરી શકે છે ગામડાની યુવતીઓ અને સ્ત્રીઓને આવી માનસિકતાની વાત તો હજુ સમજી શકાય, તેઓ સાંભળી પણ શકે, પણ શહેરનું શું? આપણે તપાસીએ તો આજે પણ રમતગમત ક્ષેત્રે, ફિલ્મ ક્ષેત્રે કે કુટુંબમાં સ્ત્રીને ક્યાં સમાન ગૌરવ આપી શક્યા છીએ? કોઈ પણ ક્ષેત્રમાં પુરસ્કાર હોય કે વેતન, પુરુષની સરખામણીએ સ્ત્રીને ઓછા જ મળે છે. અભિનેત્રીઓની ક્ષમતા અભિનેતા કરતાં ચડિયાતી જ છે, છતાં તેમના ભાવ ઓછા. શારીરિક શ્રમની મજૂરીમાં પુરુષને જ વધારે મજૂરી, સ્ત્રીને અડધી જ. રમતગમતમાં યુવતીની ક્ષમતાને યુવક કરતાં ઓછી જ આંકવામાં આવે છે. ક્રિકેટ કે ટેનિસની રમતમાં બંનેને મળતી રકમ વધારે ઓછી કેમ? આવા તો જાતિગત ભીતના પ્રશ્નો અનેક ક્ષેત્રે ફેલાયેલા છે. આ પ્રશ્નોના જવાબ મેળવવા અઘરા છે. ઘણીવાર થાય છે કે સ્ત્રીએ જ સ્ત્રીને નીચી રાખી, નીચી દેખાડી, કારણ કે બાહ્ય પરિવર્તન સાથે આંતરિક પરિવર્તન પણ થવું જોઈએ ને, તે નથી કરી શકાતું. એટલે સ્ત્રી સંઘર્ષ અનુભવે છે, પોતાની જાતને પીડે છે, પરિણામે માનસિક તણાવ વધે છે. આ તણાવ અને પ્રશ્નો કેવા હોય છે તેની મારે વાત કરવી છે. સામાન્ય રીતે ગામડામાં રહેતી ઉછરતી યુવતીને આવા પ્રશ્નોનો અનુભવ કરવાની ક્ષણો ઓછી આવે છે, પણ શહેરમાં જન્મેલી, ઉછરેલી, શિક્ષણ પામેલી, સંવેદનશીલ યુવતીઓને વારંવાર આવા પ્રશ્નોનો સામનો કરવો પડે છે. મોટાભાગે યુવતી લગ્ન કરીને જાય ત્યારે તેને નવી પરિસ્થિતિમાં જ ગોઠવાવું પડે એવું નથી. પરિસ્થિતિ તો ઠીક છે, વ્યક્તિઓ સાથે, તેમના વિચારો સાથે, માન્યતાઓ, ટેવો, રીત રિવાજો સાથે પણ જોડાવું પડે છે. ત્યારે માનસિક તણાવ તો થાય છે જ. દાખલા તરીકે સાસરે જે ધર્મ પળાતો હોય તે જ ધર્મ યુવતીને સ્વીકારવો પડે છે. મને પ્રશ્ન થાય છે કે યુવકે પત્નીનો ધર્મ કેમ નહીં, અથવા એવો વિચાર કેમ નથી આવતો કે તેને ધર્મમાં સ્વતંત્ર નિર્ણય લેવા દઉં? આધુનિક યુવતીના પ્રશ્નોનું એક કારણ એ છે કે આજની યુવતીઓને યુવકની જેમ પોતાની ચોક્કસ રુચિ, સ્વાદ, શોખ કેળવવાનો હક મળ્યો છે. આ હક અચાનક ભૂમિકા બદલાતા જૂટવાઈ જાય છે, જેમાંથી પ્રશ્નો ઊભા થાય છે. કારણ કે આપણે વિચારીએ છીએ એટલો સમાજ કે તેની રીતરસમો બદલાયા નથી. પ્રશ્નો માત્ર ને માત્ર પરિવર્તનના છે, બદલાયેલી માનસિકતાના છે. ઘણી નોકરી કરતી સ્ત્રીઓને હંમેશ અપરાધ ભાવનો અનુભવ થાય છે કે હું મારા પતિને, મારા બાળકને સમય આપી શકતી નથી, સાચવી શકતી નથી. એને કારણે તે વધારે ઉદાર બને છે. તેનું પરિણામ એ આવે છે કે પતિ હોય કે બાળક ખોટે રસ્તે જાય છે, ગુનાખોર બને છે. સ્ત્રી સામે આવું વિચારવાની
કોઈને પણ દરકાર છે ખરી?

0: સ્ત્રી હંમેશા વિચાર્યા કરે છે, અપરાધ ભાવ અનુભવ્યા કરે છે, હું પતિને કેમ સમય નથી આપી શકતી, આ વાંક મારો છે, મારું બાળક બગડ્યું કારણ કે હું ધ્યાન આપી શકી નથી. મને લાગે છે કે સ્ત્રીઓ જીવનભર લવ લેબરથી ટેવાઈને રોબોટ બની જાય છે. પણ તેના પ્રશ્નો બાજુમાં મૂકીએ તો પ્રશ્ન સામે એ જ છે, આ પરિસ્થિતિમાંથી સ્ત્રીને કઈ રીતે ઉગારવી અથવા સમાજને કઈ રીતે સ્વસ્થ અને તટસ્થ બનાવવું. જુઓ ને, ટીવીની જાહેર ખબરમાં પણ દીકરીના વાળ ટૂંકા કે માથાના વાળમાં જૂ પડે તો કારણ બતાવવામાં આવે છે કે નોકરી કરતી મમ્મી છે માટે. 10 માણસની 10 ફરમાઈશ ટીવી જાહેરાતમાં સંતોષીને ખુશ કરી શકાય, વાસ્તવિક જીવનમાં નહીં. કચકડાના વાસ્તવને જોઈને આપણું વાસ્તવ ન વિચારાય. આધુનિક યુવતીના પ્રશ્નો છે તેની વિચારસરણીનું પરિવર્તન. સ્ત્રી હવે ભાવાત્મક અંધ રહી નથી, એને પણ પોતાની ટેવો, વિચારો, વર્તન, અપેક્ષાઓ સ્વીકારનારની જરૂર છે. માત્ર આર્થિક પાલન કરનાર પતિની નહીં, ઓફિસમાં માયાબેનને જ જોઈએ. દર સોમવારે સવારે આવે છે ત્યારે પહેલો શબ્દ બોલે છે હાશ, કેમ પૂછતા જવાબ મળે છે કે રવિવારે તો પતિના આયોજન મુજબ જ ચાલવાનું, તો થાકી જઉં છું. પતિને નહીં થતું હોય કે ચાલો રવિવારે પત્નીના આયોજન પ્રમાણે ચાલું. પ્રશ્નોની વાત કરીએ એટલી થાય એટલી લાંબી છે. પારંપરિક ઉછેર થયો હોય એ યુવતીઓને ખાસ પ્રશ્નો થતા નથી, આધુનિક શિક્ષિત યુવતીઓને જ માનસિક તણાવને પ્રશ્નો થાય છે. આ પ્રશ્નોના કારણ જોઈએ તો મારી દૃષ્ટિએ આજની યુવતીના ઉછેરમાં, ઘડતરમાં, સંસ્કારમાં આવેલા પરિવર્તનો છે. દીકરી દીકરીની જેમ ઉછરી એ જ રીતે વિચારતી રહી ત્યાં સુધી પરિવર્તનનો મનોભાર કે તણાવ વધ્યો નહીં. પણ ભણી ગણીને નોકરી કરતી, પુરુષ સમોવડી, સ્વતંત્રતા ભોગવતી યુવતીઓ જ્યારે રૂઢિગત પત્ની કે માતાની ભૂમિકા ભજવે છે ત્યારે નથી આધુનિક નારી બની શકતી કે નથી સીધી સાદી સ્ત્રી બની શકતી. ઘણીવાર મન ચોળીને પીડા ઊભી કરે છે. પુરુષને ગમે તેવું બધું જ કરવું છે, ખુશ રાખવો છે, એ સભાનતા તો મૂળમાં ટકી છે. પ્રશ્ન છે બધું જ કરવું છે પણ સ્વતંત્ર સ્ત્રી બનીને. વાત આટલી જ છે કે આધુનિક યુવતીઓના પ્રશ્નો છે બે વિકલ્પો વચ્ચેના સમાયોજનના. આ પ્રશ્નો સમજવા ને ઉકેલવાની સ્વસ્થતા આવે એ પહેલાં તો ઘણા લગ્નો છૂટાછેડામાં પરિણમે છે. મને લાગે છે કે ઉકેલ આ જ છે કે સ્ત્રી સ્ત્રી બનીને સમજપૂર્વક જીવે, અન્ય સ્ત્રીને સમજવા પ્રયત્ન કરે, દીકરાને ઉછેર સમયની માંગ પ્રમાણે પુરુષ તરીકે નહીં પણ એક સામાન્ય માણસ તરીકે ઉછેરે, જેથી પુરુષ માને પત્નીને, પુત્રીને પૂરી સ્વસ્થતાથી ખુલ્લા મને વિકસવાનો અવકાશ આપે એ અનિવાર્ય છે. તો ચાલો વર્તમાન સમયમાં સ્ત્રીના પ્રશ્નોને સમજવાની ખૂટતી કડીઓ તરફ ગંભીર બનીએ. સાથે સાથે યુવતીઓના વર્તન, વ્યવહાર અને પહેરવેશને કારણે પણ ઊભા થતા પ્રશ્નોને રોકી શકાય તે માટે જાગૃત બનીએ.
1: બેન, હમણાં જ આપે પ્રતીક્ષાબેન બ્રહ્મભટ્ટનો વાર્તાલાપ આધુનિક યુવતીઓની સમસ્યા સાંભળ્યો. આશા છે આ વાર્તાલાપ પરથી આપને ચોક્કસ કંઈક માર્ગદર્શન મળ્યું હશે. બહેનો, વાતો કરતા કરતા ભૂખ લાગી ગઈ, તો ચાલો થોડી પેટ પૂજા થઈ જાય. બહેનો, વરસાદી માહોલ છાયો હોય ત્યારે કંઈક ગરમ ગરમ પીવાનું ચોક્કસ મન થાય, તો ચાલો હું આપી રહી છું કોકોનટ સૂપની રેસીપી. આ માટે જોઈશે 2 મોટી ચમચી ઓલિવ ઓઇલ, થોડીક બારીક સમારેલી ડુંગળી, થોડીક લસણની પેસ્ટ, 1 મશરૂમ સમારેલું, 1 કપ ગાજર લાંબા ટુકડામાં સમારેલું, 1 નાની ચમચી આદુની પેસ્ટ, 1 નાની ચમચી ખાંડ, 1/2 ચમચી કાળા મરીનો પાવડર, થોડુંક મીઠું, થોડો સોયા સોસ, 3 કપ શાકભાજીનું ઉકળેલું પાણી, 3 કપ નારિયેળનું દૂધ, થોડી કોથમીર, લીંબુના ટુકડા સજાવવા માટે અને સ્વાદ મુજબનું મીઠું. હવે રીત, 1 મોટા વાસણમાં ઓલિવ ઓઇલને લઈને તેને સહેજ ગરમ કરો. ગરમ થતાં તેની અંદર ડુંગળી લસણની પેસ્ટ નાખીને 5 મિનિટ સુધી સાંતળી લો. પછી તેમાં બાકી રહેલી બધી સામગ્રી મિક્સ કરીને 15-20 મિનિટ સુધી ઉકાળો. વચ્ચે વચ્ચે હલાવતા રહેવું. જ્યારે બરાબર ચઢી જાય ત્યારે તેને લીંબુના ટુકડાથી સજાવીને સર્વ કરવું. બેનો, ચોમાસામાં એક તો લીલા શાકભાજી ખૂબ ઓછા મળે છે અને જે મળે છે તેની અંદર જીવાત હોવાની શંકા ખૂબ રહે છે. તો ચાલો આ સમસ્યાના ઉકેલ રૂપે ફણગાવેલા મગ અને તુલસીના સેલડની રેસીપી આપી રહી છું. આ માટે જોઈતી સામગ્રી છે 300 ગ્રામ

અંકુરિત મગ, 5 મોટી ચમચી ઓલિવ ઓઇલ, થોડુંક બારીક સમારેલું લસણ, ટુકડામાં સમારેલા 3 મીડિયમ આકારના ગાજર, 1 લીલી ડુંગળી, 2 મોટી ચમચી અજમો, થોડા તુલસીના પાન, 1 મોટી ચમચી રાઈ, 2 મોટી ચમચી બાલ્સમિક વિનેગર, થોડીક કોથમીર સમારેલી અને સ્વાદ મુજબ કાળા મરી અને મીઠું. સૌપ્રથમ પેનમાં ફણગાવેલા મગમાં પાણી નાખીને તેને ઉકાળો અને બરાબર ચઢાવી લો. એક પેનમાં થોડુંક ઓલિવ ઓઇલ લઈ તેમાં ડુંગળી લસણ નાખીને તેને મુલાયમ થવા સુધી પકવો. ત્યારબાદ તેમાં સમારેલા ગાજરની સાથે તમાલપત્ર અને અજમો નાખો. ગાજર નરમ પડી જાય ત્યારે તેમાં ચઢાવેલા અંકુરિત મગ અને તુલસીના પાન નાખો. તે પછી એક બાઉલમાં મોટી ચમચી ઓલિવ ઓઇલ લઈને તેમાં રાઈ, જીરું, મીઠું, વિનેગર અને લસણ મિક્સ કરીને તેની ઉપર અંકુરિત મગ નાખીને કોથમીર અને કાળા મરીથી ગાર્નિશ કરીને સર્વ કરો. બહેનો, પવિત્ર શ્રાવણ માસ આવી રહ્યો છે તો એ માટે આપી રહી છું ઉપવાસમાં ખવાય એવી ઇડલીની રેસીપી. આ માટે જોઈશે 1 કપ મોરૈયો, 1 ચમચી સાબુદાણા, 1 ચમચી આદુ મરચાની પેસ્ટ, 1 ચમચી જીરું, 1 ટીસ્પૂન ફ્રૂટ સોલ્ટ, તેમજ સ્વાદ અનુસાર સિંધો મીઠું. હવે ઇડલી બનાવવાની રીત: મોરૈયો અને સાબુદાણાને પલાળી રાખવો, ત્યારબાદ તેને વાટીને ખીરું તૈયાર કરવું. તેની અંદર મીઠું આદુ મરચાંની પેસ્ટ નાખીને 4-5 કલાક માટે આમ જ રહેવા દેવું. જ્યારે ઇડલી બનાવવી હોય ત્યારે તેની અંદર ફ્રૂટ સોલ્ટ નાખીને મિક્સ કરવું. પછી તેને ઇડલી સ્ટીમરમાં મૂકીને 10 મિનિટ સુધી ગેસ પર રાખવું. તૈયાર થાય એટલે તેને કાઢીને નાળિયેરની ચટણી સાથે ગરમાગરમ સર્વ કરું. લો, તૈયાર છે ઉપવાસમાં ખવાય એવી સ્વાદિષ્ટ ઇડલી. બહેનો, આ સાથે જ આજના કાર્યક્રમનો સમય સમાપ્ત થાય છે. ફરી મળીશું. આવજો બહેનો.

આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. બરાબર 1 વાગે આપ સાંભળશો દિલ્હીથી પ્રસારિત હિન્દીમાં સમાચાર.

હમણાં જ આપ સાંભળી રહ્યા હતા સુગમ સંગીતનો કાર્યક્રમ આકાશવાણી અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ. બરાબર 1:20 મિનિટે આપ સાંભળશો ગુજરાતીમાં સમાચાર.

0: આકાશવાણી સમાચાર સોનલ પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આઈઆઈટી દિલ્હીના વિદ્યાર્થીઓને પદવી એનાયત કરતા કહ્યું કે વિકસિત ભારતના પાયામાં દેશનો યુવાન છે. પેમેન્ટ્સ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા પીસીઆઈએ જણાવ્યું છે કે યુપીઆઈ દ્વારા કરવામાં આવતી ડિજિટલ ચૂકવણી ગ્રાહકો માટે નિઃશુલ્ક રહેશે. ઝારખંડ સરકારે આજે વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓને નોકરી ઇચ્છુક ઉમેદવારો સાથે વાતચીત કરી. હિમાચલ પ્રદેશના ચંબામાં ખાનગી બસ પલટી જતા 7ના મોત અને 11 ઇજાગ્રસ્ત થયા. અને વર્લ્ડ એથ્લેટિક્સ અંડર 20 ચેમ્પિયનશીપમાં ભારતના આશીષ યાદવે પુરૂષોના ભાલા ફેંકમાં રજત ચંદ્રક જીત્યો. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી આઈઆઈટી દિલ્હીના વિદ્યાર્થીઓને તેમના નિર્ણયોના કેન્દ્રમાં રાષ્ટ્રહિત રાખવા અને તેમના કાર્યો દ્વારા દેશને લાભ આપવા તેમજ તેની જરૂરિયાતોને પૂર્ણ કરવા પુરુષાર્થ કરવા કહ્યું હતું. આઈઆઈટી દિલ્હીના 57મા દીક્ષાંત સમારોહને સંબોધતા પ્રધાનમંત્રીએ કહ્યું કે દરેક પેઢી તેના સમયના ચોક્કસ પડકારોનો સામનો કરે છે અને પોતાની રાષ્ટ્ર જવાબદારી નિભાવે છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે દેશમાં નવા ક્ષેત્રો ઉભરી રહ્યા છે જે યુવાનો માટે નવી તકો પ્રદાન કરે છે. તેમણે સેમિકન્ડક્ટર, અવકાશ અને ડ્રોન જેવા ક્ષેત્રોનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે ભારત તમામ ક્ષેત્રોમાં આત્મનિર્ભર બનવા તરફ કામ કરી રહ્યું છે. શ્રી મોદીએ કહ્યું કે આત્મનિર્ભરતા તરફની આ ઝુંબેશ વિકસિત ભારતના નિર્માણ માટે એક મજબૂત પાયા તરીકે કાર્ય કરશે.
1: આજ ભારત ઇકોનોમિક સેલ્ફ રિલાયન્સ, ટેકનોલોજીકલ સેલ્ફ રિલાયન્સ, ઇન્ડસ્ટ્રીયલ સેલ્ફ રિલાયન્સ, એસે હર સેક્ટર મેં આત્મનિર્ભર બનને કે લીએ કામ કર રહા હૈ. યહી વિકસિત ભારતની મજબૂત નીવ કા સબૂત હૈ. ઇસ મજબૂત નીવ પર આપકો એક ભવ્ય સુંદર વિકસિત ભારત કા નિર્માણ કરના હૈ.
0: શ્રી મોદીએ સોશિયલ મીડિયાના યુગમાં વિક્ષેપો વિશે વાત કરી. તેમણે કહ્યું કે વિદ્યાર્થીઓ પગાર પેકેજ, નોકરીઓ અથવા તેઓ જે ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે તેના આધારે પોતાની સરખામણી બીજાઓ સાથે કરવાનું ટાળવું જોઈએ. તેમણે વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે પુરુષાર્થ કરવા કહ્યું.
1: આજ આપકે પરિવાર કે લોગ પ્રાઉડ ફીલ કર રહે હૈ, વૈસે હી મુઝે ભી આપ સબ પર ગર્વ હૈ. ક્યોંકિ યે આપ સબ કેવલ એક ડિગ્રી નહીં લે રહે હૈ, આપ દેશ કે લીએ બહોત કુછ કરને કા સપને લેકર કે યહાં સે નિકલ રહે હૈ.
0: કેન્દ્રીય શિક્ષણ મંત્રી પ્રહલાદ જોશી, આઈઆઈટી દિલ્હીના બોર્ડ ઓફ ગવર્નન્સના અધ્યક્ષ હરીશ સાલવે અને આઈઆઈટી દિલ્હીના ડિરેક્ટર પ્રોફેસર રંગન બેનર્જી પણ સમારોહમાં હાજર રહ્યા હતા. આ પ્રસંગે પ્રધાનમંત્રીએ વિદ્યાર્થીઓને પદવી એનાયત કરીને આઈઆઈટી દિલ્હી ખાતે ઉચ્ચ પ્રદર્શન કમ્પ્યુટિંગ સુવિધા પરમ પ્રજ્ઞાનું પણ લોકાર્પણ કર્યું. પેમેન્ટ્સ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા પીસીઆઈએ જણાવ્યું છે કે યુપીઆઈ દ્વારા કરવામાં આવતી ડિજિટલ ચૂકવણી ગ્રાહકો માટે નિઃશુલ્ક રહેશે. ડિજિટલ ચૂકવણી સ્વીકારવા બદલ વેપારીઓ પાસેથી કોઈપણ ફી લેવામાં આવશે નહીં. પરિષદે જણાવ્યું કે બેંકો, ફિનટેક કંપનીઓ, એનપીસીઆઈ અને ભારતીય રિઝર્વ બેંક યુપીઆઈને સુરક્ષિત અને વિશ્વસનીય રાખવા ટેકનોલોજી, સાયબર સુરક્ષા, છેતરપિંડી નિવારણ અંગેની નવી સુવિધાઓમાં સતત ઉમેરો કરી રહ્યા છે. પીસીઆઈએ સ્પષ્ટ કર્યું કે ગ્રાહકોને વેપારીઓ અને ચૂકવણી સેવા પ્રદાતાઓ પરની વાણિજ્યિક ફી ચૂકવવાની જરૂર રહેશે નહીં. પરિષદે જણાવ્યું કે યુપીઆઈ દેશમાં એક મહત્વપૂર્ણ ડિજિટલ સિસ્ટમ બની ગઈ છે જેનો ઉપયોગ લાખો લોકો કરી રહ્યા છે. ઝારખંડ સરકારે આજે જેપીએસસી અને જેએસએસસી દ્વારા લેવામાં આવતી પરીક્ષાઓમાં કથિત ગેરરીતિઓ અંગે વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ અને નોકરી ઇચ્છુક ઉમેદવારો સાથે વાતચીત કરી હતી. આ બેઠક રાંચીના રાજ્ય અતિથિગૃહમાં શરૂ થઈ હતી. વિદ્યાર્થીઓ અને નોકરી ઇચ્છુક ઉમેદવારોનું પ્રતિનિધિત્વ કરતું 8 સભ્યોનું પ્રતિનિધિમંડળ સરકારી અધિકારીઓ સાથે ચર્ચા કરી રહ્યું છે. પરીક્ષાઓમાં કથિત ગેરરીતિઓ સામે છેલ્લા 2 અઠવાડિયાથી રાજ્યની રાજધાનીમાં થયેલા વિરોધ પ્રદર્શનો બાદ આ વાતચીત થઈ છે. સરકાર અને વિદ્યાર્થીઓના પ્રતિનિધિ મંડળ વચ્ચે ગઈકાલે સાંજે પ્રથમ ઔપચારિક બેઠક યોજાઈ હતી. કેન્દ્રીય શિક્ષણ મંત્રી પ્રહલાદ જોશીએ સરકાર શિક્ષણ ઇકોસિસ્ટમને મજબૂત બનાવવાના હેતુથી કાર્યક્રમોના સમયસર અને અસરકારક અમલીકરણ માટે પ્રતિબદ્ધ હોવાનો પુનરોચ્ચાર કર્યો. તેમણે ગઈકાલે રાત્રે શિક્ષણ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ સાથે યોજેલી બેઠકની અધ્યક્ષતા કરતી વખતે આ વાત કહી. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી જોશીએ જણાવ્યું કે બેઠકમાં મંત્રાલયની વિવિધ પહેલોની સમીક્ષા અને તેમના સમયસર અને અસરકારક અમલીકરણને સુનિશ્ચિત કરવા અમલીકરણ પ્રાથમિકતાઓની ચર્ચા કરવામાં આવી. રાષ્ટ્રીય તપાસ એજન્સી એનઆઈએ સરહદ પાર આતંકવાદી ષડયંત્રના 2 આરોપી સામે ચાર્જશીટ દાખલ કરી છે. બંને પંજાબ અને નવી દિલ્હીમાં આયોજિત હુમલાઓ હુમલાઓમાં ઉપયોગ માટે ભારત પાકિસ્તાન સરહદ પાર વિસ્ફોટકો, હથિયારો અને હેરોઇનની કથિત દાણચોરીમાં સંડોવાયેલા છે. એનઆઈએની મોહાલી સ્થિત સ્પેશિયલ કોર્ટમાં ગઈકાલે દાખલ કરાયેલી ચાર્જશીટમાં શુભમ કુમારનું નામ આપવામાં આવ્યું છે, જેની ધરપકડ કરવામાં આવી છે, અને જસવીર ચૌધરી જે હજુ પણ ફરાર છે. આ વર્ષે ફેબ્રુઆરીમાં અમૃતસર સ્થિત સ્ટેટ સ્પેશિયલ ઓપરેશન સેલે કુમારની જીવંત આઈઈડી, રિમોટ કંટ્રોલ ડિવાઇસ, વિદેશી બનાવટની પિસ્તોલ અને જીવંત કારતૂસ અને હેરોઇન સાથે ધરપકડ કર્યા પછી એનઆઈએ પંજાબ પોલીસ પાસેથી તપાસ સંભાળી લીધી હતી. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરો.

0: મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં આજે બ્રિક્સ દેશોના સંસ્કૃતિ મંત્રીઓની બેઠક યોજાશે. આ બેઠકમાં સભ્ય દેશો વચ્ચે સાંસ્કૃતિક વારસો, સંગ્રહાલયો, સર્જનાત્મક અર્થતંત્ર અને સાંસ્કૃતિક આદાન પ્રદાન અંગે ચર્ચા કરાશે. મંત્રીઓ સંસ્કૃતિમાં સહયોગ અને લોકોથી લોકોના સંપર્કોને મજબૂત કરવાનો માર્ગો પર પણ ચર્ચા કરશે. આ બેઠક બ્રિક્સ સંસ્કૃતિ મંત્રીઓના ઘોષણાપત્રને અપનાવવા સાથે સમાપ્ત થશે, જે ભવિષ્યના સાંસ્કૃતિક સહયોગ માટે એક રૂપરેખા નક્કી કરશે. હિમાચલ પ્રદેશના ચંબામાં આજે વહેલી સવારે ખાનગી બસ પલટી જતા 7 મોત અને 11 ઇજાગ્રસ્ત થયા છે. પ્રાથમિક માહિતી મુજબ ખાનગી બસ બૈરાગઢથી ચંબા તરફ જઈ રહી હતી ત્યારે ચાલુઆંજ વળાંક નજીક રસ્તા પરથી વાહન પલટી જતા અકસ્માત સર્જાયો હતો. 6 ઇજાગ્રસ્તોને વધુ સારવાર માટે પંડિત જવાહરલાલ નહેરુ સરકારી મેડિકલ કોલેજ અને હોસ્પિટલ ખાતે મોકલાયા છે. ચંબા પોલીસ અધિક્ષક વિજય સકલાને જણાવ્યું કે અકસ્માતમાં જીવ ગુમાવનારા 7 લોકોની ઓળખ હજુ સુધી થઈ શકી નથી. બચાવ કામગીરી ચાલી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દુર્ઘટનામાં થયેલી જાનહાની પર શોક વ્યક્ત કર્યો છે. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી મોદીએ આ ઘટનામાં પોતાના પ્રિયજનો ગુમાવનારા પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી અને તેમણે ઇજાગ્રસ્તોના ઝડપથી સ્વસ્થ થવાની પણ કામના કરી હતી. કેરળમાં ઓણમ તહેવાર માટે રેલવેએ ખાસ ટ્રેન સેવાઓની સંખ્યા વધારીને 112 કરી છે. સાંભળીએ એક અહેવાલ.
1: रेलवे ने ओणम के दौरान यात्रियों की सुविधा और अतिरिक्त भीड़ को देखते हुए 14 अगस्त से 6 सितंबर के बीच अब तक 112 विशेष ट्रेन सेवाओं की घोषणा की है. इनमें से 38 विशेष ट्रेन दक्षिण रेलवे के अंतर्गत चलाई जाएंगी. दक्षिण रेलवे ने अन्य रेलवे जोन के लिए भी 16 अतिरिक्त विशेष ट्रेन की घोषणा की है. इसके अलावा अन्य रेलवे जोन भी इस दौरान 58 विशेष ट्रेन चलाएंगे. तिरुवनंतपुरम से स्मृति एम पलरुथी की रिपोर्ट के साथ समाचार कक्ष से वैष्णवी.
0: રાષ્ટ્ર આજે નોબેલ પુરસ્કાર વિજેતા અને રાષ્ટ્રગીતના લેખક રવિન્દ્રનાથ ટાગોરને તેમની 85મી પુણ્યતિથિ પર યાદ કરી રહ્યું છે. ગુરુદેવ તરીકે જાણીતા તેમનું અવસાન 7 ઓગસ્ટ 1947 રોજ થયું હતું, જે બંગાળી કેલેન્ડરમાં શ્રાવણ મહિનાના 22મા દિવસે આવે છે. આ પ્રસંગે પશ્ચિમ બંગાળ અને દેશના અન્ય ભાગોમાં લોકો કવિ, દાર્શનિક અને સંગીતકાર અને એશિયાના પ્રથમ નોબેલ પુરસ્કાર વિજેતાને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. જમ્મુ અને કાશ્મીરમાં જમ્મુ શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર અનેક સ્થળોએ ખરાબ હવામાનના અને માર્ગ અવરોધિત થતા આજે જમ્મુથી બાલતાલ તરફની અમરનાથ યાત્રા સ્થગિત કરાઈ છે. જોકે બાલતાલથી પવિત્ર ગુફા મંદિર તરફની યાત્રા રાબેતા મુજબ ચાલુ છે. અમેરિકાના યુજીનમાં ચાલી રહેલી વર્લ્ડ એથ્લેટિક્સ અંડર 20 ચેમ્પિયનશીપના ત્રીજા દિવસે ભારતે પોતાનો પહેલો ચંદ્રક જીત્યો. આશીષ યાદવે પુરૂષોના ભાલા ફેંકમાં રજત ચંદ્રક જીત્યો. 19 વર્ષીય આશીષે પોતાના ત્રીજા પ્રયાસમાં 74.9 મીટરના શ્રેષ્ઠ થ્રો સાથે બીજા સ્થાને રહ્યા. તે વર્લ્ડ એથ્લેટિક્સ અંડર 20 ચેમ્પિયનશીપમાં મેડલ જીતનાર બીજા ભારતીય બન્યા. દક્ષિણ આફ્રિકાના જાન હેનરિક હેમાન્સે પોતાના 6ઠા અને અંતિમ પ્રયાસમાં 80.50 મીટરના થ્રો સાથે સુવર્ણ ચંદ્રક જીત્યો. આ સિઝનનો શ્રેષ્ઠ અંડર 20 વર્લ્ડ રેકોર્ડ પણ મળ્યો. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આઈઆઈટી દિલ્હીના વિદ્યાર્થીઓને પદવી એનાયત કરતા કહ્યું કે વિકસિત ભારતના પાયામાં દેશનું યુવાન છે. પેમેન્ટ્સ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા પીસીઆઈએ જણાવ્યું છે કે યુપીઆઈ દ્વારા કરવામાં આવતી ડિજિટલ ચૂકવણી ગ્રાહકો માટે નિઃશુલ્ક રહેશે. ઝારખંડ સરકારે આજે વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ અને નોકરી ઇચ્છુક ઉમેદવારો સાથે વાતચીત કરી. હિમાચલ પ્રદેશના ચંબામાં ખાનગી બસ પલટી જતા 7 મોત અને 11 ઇજાગ્રસ્ત. અને વર્લ્ડ એથ્લેટિક્સ અંડર 20 ચેમ્પિયનશીપમાં ભારતના આશીષ યાદવે પુરૂષોના ભાલા ફેંકમાં રજત ચંદ્રક જીત્યો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

0: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર પ્રવેશ અડીયા વાંચે છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સાપુતારાના વધુ વિકાસ માટે આગામી દિવસોમાં હજી વધારે પ્રયાસ હાથ ધરવાની જાહેરાત કરી. ડાંગમાં આજથી શરૂ થતા સાપુતારા મોન્સૂન ફેસ્ટિવલનો પ્રારંભ કરાવતા શ્રી સંઘવીએ કહ્યું, ગયા વર્ષે 2,65,000 જેટલા પ્રવાસી આ ફેસ્ટિવલમાં આવ્યા હતા. આ આંકડામાં વધારો થાય તે માટેના પ્રયાસ ચાલી રહ્યા છે. તેમણે આ મહોત્સવને ડાંગ અને આસપાસના લોકો માટે કુદરતની સૌથી મોટી ભેટ ગણાવ્યો હતો. આ સાથે શ્રી સંઘવીએ જિલ્લા વહીવટીતંત્ર અને પ્રવાસન વિભાગ દ્વારા કરાતી કામગીરીની પ્રશંસા પણ કરી હતી.
1: મોન્સૂન ફેસ્ટિવલ એ સાપુતારા માટે

0: લોકલ નાગરિકો માટે આસપાસના ગામડાના સૌ નગરજનો માટે મોનસૂન ફેસ્ટિવલ એક કુદરતે અને આપણા મોદી સાહેબે આપેલી સૌથી મોટી ભેટ છે, જેથી અહિયાના આસપાસના ગામડાઓ માટે આખા ફેસ્ટિવલ દરમિયાન ખૂબ મોટું આ આવકનું કારણ બી બને છે.
1: આ પહેલા શ્રી સંઘવીએ પ્રકૃતિના અદ્ભુત સૌંદર્ય અને લોકોના અનેરા ઉત્સાહને માણ્યો હતો. આ સાથે તેમણે આદિવાસી સમુદાય દ્વારા તૈયાર કરાયેલા ઉત્પાદનોની પ્રદર્શનીને નિહાળી કળા પર હાથ અજમાવ્યો હતો. કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલે સુરતમાં 33 કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું. સુરત મહાનગરપાલિકા અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા યોજાયેલા સમારોહમાં શ્રી પાટીલે શહેરના વિવિધ ઝોનમાં 29 કરોડ 95 લાખ રૂપિયાના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને 4 કરોડ 38 લાખ રૂપિયાના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કર્યું હતું. આ પ્રસંગે તેમણે કહ્યું કે વાલીઓ હવે ખાનગી શાળાઓ છોડીને તેમના બાળકોને મહાનગરપાલિકાની સરકારી શાળામાં પ્રવેશ અપાવી રહ્યા છે. સુરતમાં કામરેજ વિધાનસભા વિસ્તારમાં સુરત આર્થિક ક્ષેત્ર એટલે કે SER અંતર્ગત અંદાજે 27 કરોડ રૂપિયાના ખર્ચે અંડરપાસ રોડ બનાવાશે. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયાએ સોશિયલ મીડિયા સંદેશમાં આ અંગે માહિતી આપતા આ મંજૂરી બદલ સરકારનો આભાર માન્યો હતો. આ અંડરપાસ બનવાથી કામરેજ ચોકડી વિસ્તારમાં ટ્રાફિક વ્યવસ્થામાં સુધારો, મુસાફરીમાં સુગમતા અને નાગરિકોની અવરજવરમાં વધુ સલામતી સુનિશ્ચિત થશે તેવો વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો. અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં આજથી ઓટો રિક્ષાના ભાડામાં વધારો અમલમાં આવ્યો છે. મળતી માહિતી મુજબ હવે પ્રથમ 1.2 કિલોમીટર માટે 25 રૂપિયા, ત્યારબાદ પ્રતિ કિલોમીટર 20 રૂપિયા અને રાત્રિ દરમિયાન વધારાની રકમ ચૂકવવી પડશે. રાજ્ય સરકારે આ અંગે નવું જાહેરનામું બહાર પાડતા ઓટો રિક્ષા ચાલક વેલફેર એસોસિએશનને સરકારનો આભાર વ્યક્ત કર્યો. એસોસિએશનના પ્રમુખ રાજ શ્રીકેએ કહ્યું હતું કે વર્ષ 2022 પછી પહેલીવાર ભાડામાં વધારો થતાં લાખો રિક્ષા ચાલકોને રાહત મળશે. પશ્ચિમ રેલવેના રાજકોટ મંડળ અંતર્ગત આલિયાવાડા જામનગર બ્રોડગેજ ડબલિંગ રેલખંડ પર પેસેન્જર રેલવે સેવાઓના સંચાલનને સુરક્ષા મંજૂરી અપાઈ. તેનાથી રાજકોટ જામનગર કાનાલુસ માર્ગની લાઇન ક્ષમતામાં વધારો થશે તથા ટ્રેનોના વધુ સરળ અને કાર્યક્ષમ સંચાલનમાં મદદ મળશે. 123 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે સફળતાપૂર્વક ટ્રેનનું સ્પીડ ટ્રાયલ સફળતાપૂર્વક હાથ ધરાયું. રાજકોટ મંડળના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનિલકુમાર મીનાએ આ અંગે જણાવ્યું હતું કે રેલવે સુરક્ષા કમિશનર દ્વારા લાંબા આ ડબલિંગ રેલખંડનું ગઈકાલે વિસ્તૃત વૈધાનિક સુરક્ષા નિરીક્ષણ કરાયું. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે મહેસાણામાં ખેડૂતો સાથે પ્રાકૃતિક ખેતી અંગે સંવાદ કર્યો. વિસનગર ખાતે યોજાયેલા પરિસંવાદમાં રાજ્યપાલશ્રીએ જમીનની ફળદ્રુપતા ફરી મેળવવા પ્રાકૃતિક ખેતીને એકમાત્ર ઉત્તમ વિકલ્પ ગણાવ્યો હતો. તેમણે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી થકી ઝેરમુક્ત અનાજનું ઉત્પાદન કરી દેશના નાગરિકોને કેન્સર જેવી ગંભીર બીમારીથી બચાવવા પણ અપીલ કરી. મહેસાણામાં ધારાસભ્ય મુકેશ પટેલની અધ્યક્ષતામાં વિકસિત ભારત માટે નશામુક્ત યુવા કાર્યક્રમ યોજાઈ ગયો. તેમાં 260 જેટલા યુવાનો જોડાયા હતા. માય ભારત મહેસાણા દ્વારા યોજાયેલા આ કાર્યક્રમમાં નશામુક્તિ અંગે જાગૃતિ લાવવા માટેના સૂત્રો, ચિત્ર, સંવાદ, નૃત્ય, નાટક, સંગીત અને ફિલ્મ રીલ સહિતની વિવિધ સ્પર્ધાઓ યોજાઈ હતી. ત્યારબાદ વિજેતા યુવાનોને પુરસ્કાર અને પ્રમાણપત્ર અપાયા હતા. તાપીમાં હર ઘર તિરંગા અભિયાનની ઉજવણી નિમિત્તે આગામી 13 તારીખે ત્રિરંગા યાત્રા યોજાશે. ઉનાઈ નાકા ખાતેથી આ યાત્રાનો પ્રારંભ થશે. કલેક્ટર દેવ ચૌધરીએ ત્રિરંગા યાત્રાની સમીક્ષા માટે યોજાયેલી બેઠકમાં વિવિધ વિભાગને જવાબદારીઓ સોંપી હતી. દરમિયાન શાળા કોલેજના વિદ્યાર્થીઓ, રાષ્ટ્રીય સેવા યોજના NSS, યુવાનો, વડીલો, મહિલાઓ સહિત સૌને ત્રિરંગા યાત્રામાં સહભાગી થવા કલેક્ટરે અનુરોધ કર્યો હતો. પંચમહાલમાં પણ આગામી 13 તારીખે સાંજે 4 વાગે ગોધરાનો પોલીસ વડામથકથી રામસાગર તળાવ સુધી જિલ્લા કક્ષાની ત્રિરંગા યાત્રા યોજાશે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/ju અને અમારા એક્સ હેન્ડલ AIR ન્યૂઝ _ABAD ને ફોલો કરશો. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

હવે આપ આણંદ જિલ્લાનો સમાચાર પત્ર સાંભળશો, જેના લેખક છે પરેશ મકવાણા. ચરોતર પ્રદેશ તરીકે જાણીતા આણંદ જિલ્લામાં આખરે અષાઢી મેઘમહેર જાણે કે કાચું સોનું બનીને વરસી છે. મોડા શરૂ થયેલા ચોમાસાના કારણે જગતનો તાત ચિંતામાં મુકાયો હતો, તો બીજી તરફ કાળઝાળ ગરમી વચ્ચે ઉકળાટનું પ્રમાણ પણ યથાવત રહેવા પામ્યું હતું. જૂન માસના ઉત્તરાર્ધથી જ વાદળઘેરા માહોલો વચ્ચે માત્ર છૂટોછવાયો વરસાદ પડતો હતો, જેના કારણે ખેતી પાકોના વાવેતરમાં પણ વિલંબ થઈ રહ્યો હતો. ત્યારે જ સમગ્ર ગુજરાત પર સર્જાયેલી જુદી જુદી 5 સિસ્ટમ અને 30 જુલાઈના રોજથી ભારેથી અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. આ આગાહી ખરેખર સાચી પડી હતી અને 31 જુલાઈ અને ત્યારબાદ 1 ઓગસ્ટથી સતત 3 દિવસ સુધી આણંદ જિલ્લામાં સરેરાશ 10 ઇંચ ઉપરાંત વરસાદ પડ્યો હતો. સમગ્ર 8 તાલુકામાં પડેલા વરસાદે જાણે અત્યાર સુધીની કસર પૂરી કરી નાખી હતી. જો કે આ વરસાદથી સર્વત્ર જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી અને હવે અત્યારે વરસાદ ઓછો થઈ જતા પાણી ઓસરી જવાના કારણે રાહત થવા પામી છે. આ ભારે વરસાદ દરમિયાન આણંદ જિલ્લા વહીવટીતંત્ર તથા આણંદ મહાનગરપાલિકા દ્વારા આપત્તિ વ્યવસ્થાપન અંગે જરૂરી વ્યવસ્થાઓ કરવામાં આવી હતી. જ્યારે હવે પર્યાપ્ત વરસાદ થતાં ફરીથી ડાંગરની રોપણી ચાલુ કરવામાં આવી છે, જેમાં અત્યાર સુધી 90,000થી વધુ હેક્ટર જમીનમાં ડાંગરનું વાવેતર કરાયું છે. આ ઉપરાંત અન્ય ખેતી પાકોમાં શાકભાજી તથા બાજરી અને બાગાયતી પાકો તેમજ તમાકુ સહિતના રોકડિયા પાકોની તૈયારી પણ ખેડૂતો દ્વારા કરી દેવામાં આવી છે. જો કે ભાલ પંથક ગણાતા તારાપુરને ખંભાતના વિસ્તારોમાં હાલ ખેતરો પાણીમાં ડૂબેલા હોવાથી વાવણીની અસર થઈ રહી છે, જેથી ડાંગરના ધરુવાડિયા ફરીથી ઉછેરવામાં આવી રહ્યા છે. આણંદ જિલ્લામાં વિતેલા દિવસો દરમિયાન અષાઢ સુદ પૂનમ એટલે કે ગુરુ પૂર્ણિમા ધામધૂમથી ઉજવવામાં આવી હતી અને ગુરુ મહિમા અને સાર્થક કરતા પોતપોતાના ગુરુઓનું પૂજન શ્રદ્ધાભેર કરવામાં આવ્યું હતું. આણંદ જિલ્લામાં બીએપીએસ સ્વામિનારાયણ મંદિર, બોચાસણ, સારસા સતકેવલ મંદિર ખાતે પૂજ્ય અવિચલ દેવાચાર્ય મહારાજ તથા કરમસદ અને ઉમરેઠના સંતરામ મંદિર તથા કાસોર વિશ્વ ગાયત્રી મહાપીઠ તેમજ અન્ય સંપ્રદાયના દેવસ્થાનોમાં ભાવિક ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લામાં ગૌરી વ્રત એટલે કે ગોયરો તથા જયા પાર્વતી વ્રતની પણ બહેનો દ્વારા ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. 5 થી 7 દિવસ મોડા ઉપવાસ કરીને શિવ પાર્વતીની પૂજા જ્વારા વાવીને કરવામાં આવે છે. પવિત્ર શ્રવણ માસમાં આણંદના બીએપીએસ સ્વામિનારાયણ મંદિરે 29 ઓગસ્ટ સુધી સતત 1 માસ માટે હિંડોળા ઉત્સવ શરૂ થઈ ગયો છે. મંદિરના વિશાળ સભાગૃહમાં હિંડોળા ઉત્સવનું અવલૌકિક દર્શન સૌ દર્શનાર્થીઓને મોહિત કરે છે. આણંદ જિલ્લા પંચાયતની 5 બેઠક માટે યોજાયેલી પેટાચૂંટણીના પરિણામમાં ભાજપે ફરીથી આ બેઠક જાળવી રાખવામાં સફળતા મેળવી છે. સુશ્રી સુમિત્રા જયેશ પટેલે 5,770 મતની સરસાઈથી વિજય મેળવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે આ બેઠક પર બિનહરીફ ચૂંટાયેલા પ્રદીપ પટેલે અંગત કારણોસર રાજીનામું આપી દેતા પેટાચૂંટણી યોજવામાં આવી હતી, જેમાં ત્રિપાંખીયો જંગ ખેલાયો હતો અને કોંગ્રેસના ઉમેદવાર જયસંગ પરમાર તથા આમ આદમી પાર્ટીના અલ્પેશ પઠિયાર પણ મેદાનમાં હતા. જો કે મુખ્ય

ઉજવણી માટે ઠેર ઠેર ભવ્ય ત્રિરંગા યાત્રા સાથે તમામ તાલુકા મથકો પર દેશભક્તિનો માહોલ સર્જવામાં આવશે. આણંદ જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારીની કચેરી દ્વારા નારી વંદન ઉત્સવની ઉજવણીના ભાગરૂપે બેટી બચાવો બેટી પઢાઓ થીમ હેઠળ કિશોરીઓ માટે કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા છે, જેમાં ડીએન હાઈસ્કૂલ ખાતે પણ એક કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે નાયબ પોલીસ અધિકારી મહિલા સુરક્ષા સજાગતા એ જ સાચી સુરક્ષા વિષય પર માર્ગદર્શન આપીને તેમની સાથે શી ટીમ મહિલા હેલ્પલાઇન 181 તથા અન્ય બાબતો અંગે મહત્વપૂર્ણ માહિતી આપી હતી. હમણાં જ આપે આણંદ જિલ્લાનું સમાચાર પત્ર સાંભળ્યું, જેના લેખક હતા પરેશ મકવાણા. આ પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

આકાશવાણી અમદાવાદ વડોદરા રાજકોટ અને ભુજ પ્રસ્તુત છે ગુજરાતી ગીતો કાર્યક્રમની શરૂઆત કરીશું સુધી ઠાકરે ગયેલી પ્રફુલ્લ નાણાવટીની રચનાથી.

ગાર્ગી વોરાએ ગાયેલી કવિ સુંદરમની રચના આપે સાંભળી, અને આ સાથે જ આજનો ગુજરાતી ગીતોનો કાર્યક્રમ સમાપ્ત કરીએ છીએ. 354.6 મીટર એટલે કે 846 કિલો હર્ટ્ઝ પર આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. સહપ્રસારણ રાજકોટ અને ભુજ કેન્દ્રનું. અત્યારે બપોરના 3 વાગી ચૂક્યા છે. અમારી પ્રથમ સભા અહીં સમાપ્ત કરીએ છીએ. બીજી સભામાં સાંજે 5 વાગે આજ મીટર્સ પર ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશું, પરંતુ અમારા DTHના માધ્યમ દ્વારા ગુજરાતી ગીતો આપ સાંભળી શકો છો. નમસ્કાર.

0: બ્લેક ફ્રાઈડે ફિલ્મનું ગીત આપ સાંભળી રહ્યા હતા. ગુલમહોર કાર્યક્રમ સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. હવે પ્રસ્તુત છે લોકસંગીતનો કાર્યક્રમ. કાર્યક્રમના આરંભે સાંભળીશું લોકવાર્તા. ઈશ્વરાસો પરમેશ્વરા, કલાકાર છે ગોપાલ બારોટ.
1: દ્વારિકા જ્યાં મા ધર્મનું ધામ, જાતા ભેટીએ જાદવો અને વળતા રાવળ જામ. હાલો જાય દ્વારિકા જ્યાં મા ધર્મનું ધામ. દ્વારિકાની યાત્રા કરવા માટે થઈ અને રાજસ્થાનના ભદ્રેશ્વર ગામથી આસોજી અને ઈસરજી નામના બે ચારણો કાકો અને ભત્રીજો, આસોજી કાકા થાય અને ઈસરદાનજી એના ભત્રીજા થાય, આ બંને દ્વારિકા જવા માટે નીકળ્યા છે. અને એમ કરતાં કરતાં કરતાં નવાનગરના આંગણે જ્યાં જામ રાવણના બહેણા છે બાપ, જડીયો જંગલમાં વસે અને ઘોડાનો દાતાર ત્રુઠો રાવળ જામને એને હાકી દીધો હાલાર. જામ રાવળ એવા વિદ્વાન હતા, એની કચેરીની અંદર કવિઓની ઠઠ જામેલી રહેતી અને એટલી ઉદારતા દરેક કવિઓને એ માન સન્માન અને અકરામ આપે. એમને માથું બહુ દુખતું હતું ને એ માથાના દુખાવા માટે થઈ હજારો વૈદ્યોને એમને બોલાવેલા, પણ કોઈ એના દુખાવાને મટાડી નહીં શકેલું. પીતાંબર ભટ્ટ નામના એક મહાન જ્યોતિષી અને વિદ્વાન, એ મૂળ જામનગરના પાસે આવેલા દ્રોળ ગામના, પંજુ ભટ્ટ તરીકે દેશી નામ એમનું, એમને એ એમના માથાના દુખાવાને મટાડેલો. એમના પૂર્વજન્મની કથા કરેલી અને જ્યાં જડેશ્વર મહાદેવનું મંદિર સ્થાપેલું વાંકાનેર પાસે, એ પંજુ ભટ્ટને પોતાના દરબારની અંદર રાજગુરુ તરીકે સ્થાપેલા. કોઈ પણ કવિ કલાકાર આવે અને એની રચના રજૂ કરે તો મહારાજ અતિ પ્રસન્ન થાય. જામ રાવલ અને પીતાંબર ભટ્ટની સામે જોવે, ગુરુદેવની સામે એ માથું હલાવે કે હા ઇનામને લાયક છે, તો એને ઇનામ આપતા. આવી પરંપરા. આસોજી અને ઈશોજી ઈશ્વરદાનજી બંને જામનગર આવે છે. જામ રાવલની કચેરીની અંદર અકડે ઠઠ કચેરી ભલી છે અને કઈક કવિઓને

કલાકારો બેઠા છે, જ્યાં અનેક વિદ્વાનો બેઠા છે, અને એક બાજુ સિંહાસન માથે મહારાજ જામ રાવળ બિરાજમાન છે, ને એમની બાજુમાં જ એક સિંહાસન માથે ગુરુદેવ પીતાંબર ભટ્ટ બેઠા છે. આસોજીની રજૂઆત બધી પૂરી થઈ અને પછી ઈશરદાનજી ઊભા થયા અને ઈશરદાનજીએ જામ રાવળને વર્ણન કરતો એવી અદ્ભુત કવિતાઓ કરી, એવી અદ્ભુત કવિતાઓ કરી જેને સાંભળી અને આખી સભા જેમ મોરલી માથે નાગ ડોલે ને એમ ડોલવા માંડ્યા. બાપ અણકાળ બળ પ્રબળ કમળ મુખ નિર્મળ યવિચળ રામ વળ જામ યટાઈ કસ ધર તજ યાય સદાર સૌ રટ ધર અન્નર વર તખત યમર નગર હર હર કર પ્રસન્ન જડેશ્વર શંકર છત્ર સમર ધર પાદ સિરમ ડર ડર નિપ ભાજ ગયે તજ ઘર ઘર જબર પટા ધર ભૂપ જટે જલવટ તટ જંગ વહત દલ થલવટ દુહવટ શાસન પ્રગટ દણી રાજવટ તટ સુબટ સભાય તટ ચૌવટ ભારત પ્રગટ ઘટ મુગટ મણી નટઘાટ નટકર ઝપટ ગુણકાનુત અન્નત તટ ઢેંકટ મૃદક તઠે નિર્મળ યવિચળ રામ વળ જામ યઠે અણકળ બળ પ્રબળ કમળ મુખ નિર્મળ જાણે વાણીનો ધોધ વહેતો હોય એમ આમને કવિતાઓનો ધોધ સાંભળી અને મહારાજની છાતી પણ ગજ ગજ ફૂલવા માંડી અને કેડિયાની કહું તૂટવા માંડી છે કે આ તો આ આ ચારણને ન્યાલ કરી દઉં એવી એમની. પણ વારે વારે જામ રાવળ પોતાના ગુરુ પીતાંબર ભટ્ટની સામે જોવે એ સ્થિર બેઠા છે, સાંભળે રાખે છે, નથી માથું ધુણાવતા કે નથી કાંઈ, એમની સામે નજર કરે. કવિતાઓ પૂરી થઈ અને મહારાજ જામ રાવળે પીતાંબર ભટ્ટની સામે જોયું. પીતાંબર ભટ્ટે માથું ધુણાવીને ના પાડી, ઇનામને લાયક નથી. આખી સભા સ્તબ્ધ બની ગઈ. આવી અદ્ભુત કવિતા જાણે આમ ગંગાનો પ્રવાહ ભગવાન ભોળિયાનાથની જટામાંથી આવતો હોય એવો જેનો વાણીનો પ્રવાહ છે. માં શારદા જેના જીભના ટેરવે બિરાજમાન છે, ભગવતી જગદંબાની જેના માથે પૂર્ણ કૃપા છે, એવા ચારણને આ ગુરુદેવ ના પાડે છે કે આ ઇનામને લાયક નથી. ખુદ ઈશરદાનજી યુવાન છે, એમને કાળ ઝાળ વ્યાપી ગઈ. આ બામણ શું જાણે કવિતાને, ભણ્યા તો કચેરીમાં કાંઈ બોલાય નહીં, અપમાન જીરવી ગયા છે. કાકો ભત્રીજો બેને ઉતારવા આપ્યો છે. ઈશરદાનજીને એમ થયું ભારે કરી આ બામણને પતાવી દેવો જોઈએ, જેને મારી કવિતાને મહારાજનો એટલો બધો હરખ હતો એમના ચહેરા ઉપરથી કે એ મને લાખ પસાવથી નીચે ના આપત. પણ આ પીતાંબર ભટ્ટે જેને કાંઈ સમજણ નથી શું સાહિત્ય કહેવાય શું છંદ દુઆ, કારણ કે એમને ખબર નથી પીતાંબર ભટ્ટ કોણ છે. અને બાપ જેને પોતા બીજાનું જ્ઞાન નથી હોતું ત્યાં સુધી એ અજ્ઞાની છે, જ્યારે નજીક આવો ત્યારે ખબર પડે બાપ કે આ તો મહાન છે. ઈશરદાનજી પોતાના ઉતારેથી અડધી કરાયતે નીકળ્યા છે કે આ તો બામણને પૂરો કરી નાખો. હાથમાં તલવાર લીધી છે. પીતાંબર ભટ્ટનું ઘર એ તો રાજગુરુ હતા બાપ, નાનકડું ફર્સ્ટ ક્લાસ મજાનું આંગણું છે, આંગણામાં તુલસીનો ક્યારો છે, ઓસરી ઉતાર ઓરણા છે, અને અંદર ઓરણામાં ઓસરીમાં ખાટ હિંડોળા ખાટ છે, હિંડોળા ખાટ માથે આ બિરાજમાન થઈ હોપારી કાતરતા અને એમના ધર્મપત્ની સાવિત્રી દેવીજી એમની સાથે વાતે વળગ્યા છે. છાનામાના ઈશરદાનજી તુલસી ક્યારાની પાછળ તલવાર લઈને સંતાઈ ગયા છે, વહેલા આવી ગયા છે. રાત્રે વિચાર કરેલો કે હું એને મારી નાખું, સવારે વહેલા આવી અને તલવાર લઈ અને અંદર ઘૂસી ગયા અને જેવા કચેરીમાંથી પાછા ઘરે આવે એટલે હું એનો વધ કરી નાખું, આવો એમનો વિચાર, અને છુપાઈ ગયા છે. પીતાંબર ભટ્ટને એક દીકરી છે અને એમના ધર્મપત્ની છે, આ બંનેનું ધ્યાન નથી પડ્યું કે આ યુવાન કોણ છે. બપોર થયું, કચેરીમાંથી પીતાંબર ભટ્ટ પધાર્યા છે, ગુરુદેવ આવ્યા છે, એના મોઢામાંથી શોકની રેખા છે. સાવિત્રીજીએ હિંડોળા ખાટમાંથી હિંચકા હિંચકતા હિંચકતા પૂછ્યું કે કેમ આજ તમારું મોઢું જરાક આમ ઉદાસીનતા લાગે છે. તો કે દેવી શું વાત કરું, શું વાત કરું આપને, મને ઉદાસીનતા એની છે કે મેં એક ચારણની સાથે અન્યાય કર્યો. ઈશરદાનજીના કાન ચમકા કે આ એમ કહે છે કે મેં અન્યાય કર્યો,
મેં એક ચારણનું દિલ દુભાવ્યું એટલે ઉદાસીનતા છે. અને ત્યારે એમના ધર્મપત્નીએ કીધું કે નાથ, તમે તો ઉદાર છો, આપની વિદ્વતા જેવી વિદ્વતા અત્યારે કોઈ ગુજરાતમાં છે નહીં, સમગ્ર હાલારમાં આપના જેવો કોઈ વિદ્વાન નથી, આપ કોઈ દિવસ કોઈની અપમાન કરી જ ન શકો, કોઈનું નીચું બોલી ન શકો, તો આવું કેમ થયું આપનાથી? અને ત્યારે પીતાંબર ભટ્ટે એમ કીધું કે દેવી, એ કરવા પાછળ મને એના ઉપર ભાવ એટલો જાગ્યો, એવી એની વાણી, શું એની વાણીનો ધોધ, જેને સાક્ષાત સરસ્વતી જેની જીભના ટેરવે બેહી અને ગુણગાન ગાતી હોય ને એવું, એવી એની અદ્ભુત કવિતા શક્તિ હતી. પણ દેવી, મને એક મનમાં વિચાર આવ્યો કે આવો ચારણ એક માનવના 5-25 લાખ પસાવના કારણે થઈ અને આવા અદ્ભુત ગુણગાન ગાય, જો આ કવિતા ભગવાન તરફ વળી જાય, કાળિયા ઠાકર તરફ વળી જાય, દ્વારકાધીશ તરફ વળી જાય, નમો પ્રભુ નક લંક યંકળ યવલા સાવણ, નમો લિયણ ગઢ લંક રંક દુઃખ હરણ રિઝાવણ, નમો ઉદય પર જંસ સાયસ પર સાયજ બિછાવણ, અને નમો નાથ નિર્શંક સૌર દલ યસુર સહારણ, કર જોડ ભગત ઈશ્વર કહે સેવક તવે આયો શરણ, હરણ છોડ રાય કૃપા કરી અને મેરો દુઃખ જાવણ મરણ. દેવી, જો એનું ભગવાનની અંદર જો ભાવ લાગી જાય તો સાક્ષાત કાળિયો ઠાકર જેને રૂબરૂ મળવા આવે એવી એની વાણીની તાકાત છે. ઈ જોઈ અને મને એમ થયું કે આને પાછો વાળવો છે. મહારાજે ઘણો હરખ હતો, પણ મહારાજનો હરખ તોડી અને મેં ઈનામની ના પાડી. ઈ ચારણનું હૈયું દુભાણું હશે એટલે મને આજ ઉદાસીનતા છે. તુલસી ક્યારાની પાછળ તલવાર લઈ અને હંતાયેલા ઈશ્વરદાનજી હાથમાં તલવાર લઈ દોટ મૂકીને ગુરુજીના ચરણમાં લાકડી પડે એમ પડ્યા કે ગુરુદેવ, મારી ભૂલ થઈ ગઈ, મને ક્ષમા કરો, આપના વિશે વિચારવાની મારી શક્તિ નહોતી, આપના જ્ઞાનને હું પારખી ન શક્યો, આપે મારું અપમાન કર્યું એટલે હું આપના ઉપર એટલો ક્રોધે ભરાયો હતો કે તમને મારી નાખવા માટે થઈ અને હવારનો આ તુલસી ક્યારાની પાછળ તલવાર લઈ અને સંતાયો હતો. પણ આજ તમે આ મારી માં હારે જે વાતું કરતા હતા અને મારા માટેનો જે આપે વિચાર કર્યો એ સાંભળી અને મારો ગર્વ ગળી ગયો છે. મારો ક્રોધ તો ઉતરી ગયો છે ગુરુદેવ, પણ મારો ગર્વ પણ ગળી ગયો છે. હવે મારી એક જ ઈચ્છા છે, જો આપ મને કંઈ આપવા ઈચ્છતા હોય તો મારે નથી કોઈ ઇનામ જોતું, નથી કોઈ અકરામ જોતું, મારે માત્ર જોઈએ છે આપનું ગુરુપદ. જો મારામાંથી આપ એક હાથ મૂકી દો અને જો મને શિષ્ય તરીકે સ્વીકારો તો જ હું અહીંથી ખસીશ, બાકી આપના ચરણોમાંથી હું હટીશ નહીં. અને પીતાંબર માટે બે હાથેથી એમને પકડી અને છાતી સરસા ચાપ્યા, જેમ બાપ દીકરાને ભેટે એમ ભેટીને કીધું કે સરદાન, તમારી કવિતામાં મા શારદાનો વાસ છે, આપના જેવા પવિત્ર ચારણને સાંભળી અને ખરેખર કાન તો પવિત્ર થઈ જાય પણ હૃદય પણ પવિત્ર બની જાય એવી આપની કવિતાનો ધોધ છે. હું આપને એટલા માટે ઇનામ ન અપાવી શક્યો, હવે તમે જો કહેતા હો તો લાખ પસાવ નહીં, હું જામ રાવલને કહું ને તો 1 કરોડ પસાવ તમને આપે ને તોય ઓછા પડે. ગુરુદેવ, મારે કોઈ ઇનામ જોતું નથી, મારે બસ એક જ ઇનામ જોઈએ છે, તમે મારા માથે હાથ મૂકી દો. અને સાહેબ પીતાંબર ભાટે માથે હાથ મૂકી અને ઈશ્વરદાનજીને શિષ્ય તરીકે સ્વીકાર્યા અને કીધું કે દાન બધું કરો, કવિતાય કરો, પણ ભગવાનના પણ ગુણગાન ગાઓ. ભગવાનના ગુણગાન ગાવા સિવાય કોઈ માનવના ગુણ ગાવા એ વખતે એમને પ્રતિજ્ઞા કરી કે ગુરુદેવ, હવે પછી હું કોઈ માનવના ગુણગાન નહીં ગાઉં, હવે પછી કોઈ પણ માણસના હું હવે ગુણ નહીં ગાઉં, હવે હું માત્ર ભગવાનના ગુણ ગાઈશ. અને પછી રાજકવિ તરીકે જેમને જામનગર જામ રાવળજીએ સ્થાપ્યા, અનેક કવિતાઓ કરી અને પછી ભાગવતનો પૂર્ણ જ્ઞાન આપ્યું, ભાગવત ભણ્યા છે, અનેક શાસ્ત્રોનો અભ્યાસ કરાવ્યો છે પીતાંબર ભટ્ટજીએ. અને એક દિવસ ઈશ્વરદાનજી કહે છે, ગુરુદેવ મારી ઈચ્છા છે કે હું હરિરસ લખું,
હરિરસ લખવો છે, હા મારે ભગવાનના ગુણગાન ગાવા છે. ક્યાં લખ?

શોખ મારા ઘરે નથી લખવો, કારણ કે મારે ત્યાં મજા નહીં આવે. આપના સાનિધ્યમાં બેસી અને મારે લખવો છે. પિતાંબર ભટ્ટે પોતાના ઘરમાં એક ઓરડો આપી દીધો છે, ઈશ્વરદાનજીને બધી લખવાની વ્યવસ્થા કરી દીધી છે, હરિયશનો પ્રારંભ કર્યો છે. પિતાંબર ભટ્ટના એમ કહેવાય છે કે સ્નેજા તળે જેમને હરિયશ લેખો પૂર્ણ થયો હરિયશ, એક દિવસ બંને જમવા બેઠા છે અને ઈશ્વરદાનજી કહે છે કે બા આજે રસોઈમાં મીઠું નથી. એમની જે દીકરી હતી ને ખડખડ દાંત કાઢવા માંડી. તો કેમ બેન દાંત કાઢો છો? તો એટલા માટે દાંત કાઢું છું કે આપે એક વર્ષ સુધી આ હરિરસ લખ્યો છે અને એ રોજ હું ચાઈને આપના ભોજનમાં મીઠું નહોતી નાખતી, ત્યારે તમને ભોજનમાં રસ નહોતો, હરિમાં રસ હતો, એટલે તમને ખબર નહોતી પડતી. આજે તમારો હરિરસ પૂરો થયો એટલે તમને હવે તમારામાં રસ પડ્યો અને રસોઈમાં રસ પડ્યો. એટલે બોલ્યા, જેને મીઠાનું ભાન નથી, શું ખાવ છો એ ભાન નથી, એટલા તમે ભગવાનમાં તદ્રુપ થઈ ગયા હતા. અને કહેવાય છે કે હરિરસ ગ્રંથ દ્વારિકા જઈ ભગવાન કૃષ્ણ પરમાત્માની સામે ઉભા રહી અને ભગવાનને ઈશ્વરદાનજીએ કીધું કે હે મારા નાથ, મેં પહેલા જ ગાયો ને જે કવિત કે નમો પ્રભુ નકલંક યંકળ યવલા સામણ નમો લિયણગઢ લંક રંક દુઃખ હરણ નિજાવણ નમો દધી પર્યંશ સાઈસ પર સાઈજ બિછાવણ અને નમો નાથ નિર્શંક સૌર દલ અસુર સહારણ કરજોડ ભગત ઈશ્વર કહે સેવક તબ આયો શરણ રણ છોડ રાય કૃપા કરી અને મેરો દુઃખ જાવણ મરણ. ઈશ્વરદાનજીએ ભગવાનને પ્રાર્થના કરી છે, આંખમાંથી આહુડાની ધારાઓ વહે છે અને ભગવાન સ્વયં દ્વારિકાધીશ પ્રગટ થાય છે અને જેમનો હાથો હાથ હરિરસને આ ગ્રહણ કરે છે આવા ઈશ્વરદાનજી, જેને વાત તો બહુ લાંબી ઘણી બધી કથાઓ છે પણ આજે પણ અમારા સૌરાષ્ટ્રમાં ઘરે ઘરે હરિરસ ગવાય છે, હરિરસનું ગાન થાય છે અને ઈશ્વરાસો પરમેશ્વરા એવી કહેવત આજે પણ લોક જીવે છે. જય માતાજી, જય દ્વારિકાધીશ.

દેવાયત પંડિતની રચના આપ સાંભળી રહ્યા હતા ગંગારામ વાઘેલાના સ્વરમાં. લોકસંગીતનો કાર્યક્રમ સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. 6:15 થવા આવી છે. સાંભળીશું સિંધીમાં સમાચાર.

આકાશવાણી ભુજ સમાચાર, પરેશ મારું વાંચે છે. નમસ્કાર. સમગ્ર રાજ્યમાં આજથી ઓટો રિક્ષાના ભાડામાં વધારો અમલમાં આવ્યો છે. મળતી માહિતી મુજબ હવે પ્રથમ 1.2 કિલોમીટર માટે 25 રૂપિયા, ત્યારબાદ પ્રતિ કિલોમીટર 20 રૂપિયા અને રાત્રિ દરમિયાન વધારાની રકમ ચૂકવવી પડશે. આ અંગે જાહેરનામું બહાર પાડતા ઓટો રિક્ષા ચાલક વેલફેર એસોસિએશને સરકારનો આભાર વ્યક્ત કર્યો. એસોસિએશનના પ્રમુખ રાજ શિર્કેએ કહ્યું, વર્ષ 2022 પછી પહેલીવાર ભાડામાં વધારો થતાં લાખો રિક્ષા ચાલકોને રાહત મળશે. પશ્ચિમ કચ્છ PGVCL વર્તુણ કચેરી દ્વારા વીજ ચોરી ડામવા 3-7 ઓગસ્ટ દરમિયાન સઘન ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. સંવેદનશીલ વિસ્તારોમાં 26 વીજ ચેકિંગ ટીમોએ ભુજ, માંડવી, મુંદ્રા, માધાપર અને ખાવડા સહિતના ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં 2,339 વીજ જોડાણોની ચકાસણી કરી હતી. આ તપાસ દરમિયાન 196 વીજ જોડાણોમાં ડાયરેક્ટ લંગરિયા નાખવા અને મીટર સાથે ચેડા જેવી ગેરરીતિઓ પકડાઈ હતી. તંત્ર દ્વારા વીજ ચોરો સામે કડક કાર્યવાહી કરીને રૂપિયા 1,20,00,000થી વધુ રકમનો દંડ ફટકારવામાં આવ્યો છે. PGVCLની આ લાલ આંખથી વીજ ચોરોમાં ફફડાટ ફેલાયો છે અને આગામી દિવસોમાં પણ આવી ઝુંબેશ ચાલુ રહેશે તેવી ચેતવણી અપાઈ છે. કચ્છના સાંસદ વિનોદ ચાવડા અને ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીએ નવી દિલ્હીમાં સંસદ ભવન ખાતે કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી કે રામ મોહન નાયડુ સાથે મુલાકાત કરી હતી. આ બેઠક દરમિયાન તેમણે કંડલા એરપોર્ટના રનવેનું વિસ્તૃતીકરણ કરવા, યાત્રિક સુવિધાઓ વધારવા તેમજ કંડલાથી મુંબઈ, બેંગ્લોર અને હૈદરાબાદ માટે નવી વિમાની સેવાઓ શરૂ કરવા અંગે ભારપૂર્વક રજૂઆત કરી હતી. મંત્રીએ આ તમામ માંગણીઓ અંગે સકારાત્મક અભિગમ દાખવીને યોગ્ય હકારાત્મક કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી. અષાઢના અંતે મેઘરાજાની મહેર થતાં પાવરપંટી પંથકનો સીમાડો રાત દિવસ વાવણી કાર્યથી ધમધમી ઉઠ્યો છે. છેલ્લા એકાદ દાયકાથી સારા ઉત્પાદન અને સારા ભાવ મળતા ચાલુ સાલે પણ મોટાભાગના ખેડૂતોએ એરંડાની વાવણીને પ્રથમ પસંદગી આપી છે. આ ઉપરાંત મગ, ગુવાર અને તલનું પણ વાવેતર થયું છે. સુમરાસરથી થાન જાગીર વચ્ચે અંદાજે 80-90 હજાર એકર ખેડવાળા જમીન આવેલી છે. પંથકમાં રુદ્રમાતા, કાયલા, નિરોણા અને ભૂખી સહિતની સિંચાઈ યોજનાઓ આવેલી છે. જો આગામી દિવસો

સારો વરસાદ થાય અને ડેમો છલકાય તો શિયાળામાં સિંચાઈ મળી રહેવાથી એરંડાનો પાક ધાર્યું ઉત્પાદન આપી શકે છે. ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રતિનિધિમંડળે પ્રમુખ તેજાભાઈ કાનગડના નેતૃત્વમાં મર્કન્ટાઇલ મરીન ડિપાર્ટમેન્ટ પ્રિન્સિપાલ ઓફિસર સતીશ ડી કામત સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં મેરીટાઇમ કચ્છ 2047ના વિઝન અંતર્ગત કંડલા અને મુંદ્રા બંદરોની ક્ષમતા વધારવા તથા મેરીટાઇમ ક્ષેત્રને વધુ ગતિશીલ બનાવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. માનદ મંત્રી મહેશ તીર્થાણીએ જણાવ્યું હતું કે MMDના સહયોગથી કચ્છના યુવાનો માટે નોટિકલ અને મેનેજમેન્ટ ક્ષેત્રે સ્કિલ ડેવલપમેન્ટ કાર્યક્રમો યોજી વૈશ્વિક કારકિર્દીના દ્વાર ખોલવામાં આવશે. રાજ્ય સરકારના નારી વંદન સપ્તાહ અંતર્ગત કીડિયાનગર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા પ્રાગપર પ્રાથમિક શાળામાં બેટી બચાવો બેટી પઢાઓ થીમ પર વિશેષ જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. આરોગ્ય અધિકારીઓના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં આરોગ્ય ટીમે શાળાની કિશોરીઓને માસિક ધર્મ દરમિયાન સ્વચ્છતા, શારીરિક ફેરફારો અને પોષણક્ષમ આહારનું મહત્વ સમજાવ્યું હતું. આ ઉપરાંત એનિમિયા નિવારણ માટે આયરન ટેબ્લેટો વિશે માહિતી આપવાની સાથે કિશોરીઓને સુરક્ષા માટે સેફ અને અનસેફ ટચ અંગે પણ વિશેષ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. રાજ્યમાં આગામી 7 દિવસ સુધી વરસાદી માહોલ યથાવત રહેશે. હવામાન વિભાગની સત્તાવાર આગાહી મુજબ આગામી 3 દિવસ દરમિયાન રાજ્યના અનેક જિલ્લાઓમાં ગાજવીજ અને વીજળીના કડાકા ભડાકા સાથે હળવાથી મધ્યમ વરસાદની પૂરી શક્યતા છે. તેમજ 30-40 કિલોમીટરની ઝડપે તોફાની પવન ફૂંકાઈ શકે છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે. જો કે આગામી 7 દિવસ સુધી કોઈપણ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની કોઈ જ ચેતવણી આપવામાં આવી નથી. ચોમાસાની વર્તમાન સ્થિતિ પર નજર કરીએ તો 1 જૂનથી 8 ઓગસ્ટ દરમિયાન રાજ્યમાં સરેરાશ કરતાં 9% વધુ વરસાદ નોંધાયો છે. ગુજરાત રિજિયનમાં સામાન્ય કરતાં 28% વધુ વરસાદ વરસ્યો છે, જ્યારે કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તારમાં હજુ પણ 16% ઓછો વરસાદ નોંધાયો છે. અને આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.

પ્રસારણની પાંખે અને ધ્વનિ તરંગના તાલ પર આજનો યોવાણી કાર્યક્રમ સાંભળતા સર્વે શ્રોતા મિત્રો અને યુવા મિત્રોને શુભમ અંબાણીના નમસ્કાર અને શુભ સંધ્યા. આપ સાંભળી રહ્યા છો આપની મનપસંદ શ્રેણી knowledge.com, જ્યાં આપણે હર હંમેશ સુમધુર ગીતોના ગુલદસ્તા સાથે જ્ઞાનસભર માહિતીની સફર પર જઈએ છીએ. તો ચાલો બનીએ જ્ઞાનની સફરના સહયાત્રી. યુવા મિત્રો, કારની શોધ થઈ ત્યારથી લઈને આજ દિન સુધી વાહન વ્યવહારની દુનિયામાં ક્રાંતિકારી બદલાવ આવ્યા છે. શરૂઆતના સમયમાં કાર ચાલુ કરવા માટે એન્જિન પર હેન્ડલ ફેરવવું પડતું હતું અને સ્ટીયરિંગ ફેરવવા માટે પણ ડ્રાઈવરે ભારે શારીરિક શ્રમ કરવો પડતો હતો. ધીમે ધીમે ટેકનોલોજી વિકસતી ગઈ અને એક બટન દબાવવાથી એન્જિન શરૂ થવાની ઓટોમેટિક સિસ્ટમ આવી ગઈ. સમયના વહેણ સાથે કારના કાચ ઉપર નીચે કરવાથી લઈને ગિયર અને બ્રેક સુધીની તમામ સિસ્ટમ ઓટોમેટિક થઈ ગઈ. આજની સ્થિતિ એ છે કે યુરોપ અને અમેરિકાના વિકસિત રાષ્ટ્રોના રસ્તાઓ પર ડ્રાઈવર વગરની ફૂલ ઓટોમેટેડ કાર દોડે છે, જે આપણને ભવિષ્યની દુનિયામાં જીવતા હોવાનો અદ્ભુત અનુભવ કરાવે છે. તો યુવા મિત્રો, આ ઓટોમેટિક કાર ચાલે છે કઈ રીતે? ચાલો આજે તેના વિશે વિગતે માહિતી પ્રાપ્ત કરીએ. આધુનિક ઓટોમેટિક કાર માત્ર એક વાહન નથી, પરંતુ તે કેમેરા અને સેન્સરનું એક અત્યાધુનિક ચાલતું નેટવર્ક છે. આ કારની આગળ અને પાછળ ડ્રાઈવરની આંખ જેવા શક્તિશાળી 3D કેમેરા ગોઠવાયેલા હોય છે, જે રસ્તા પરના ટ્રાફિક સિગ્નલ, રોડની સાઇઝ, ઝીબ્રા ક્રોસિંગ અને નજીકથી પસાર થતા રાહદારીઓ પર સતત નજર રાખે છે. આ સાથે જ કારમાં રેડિયો એન્ટેનાના સ્થાને GPS એન્ટેના આવે છે, જે ઉપગ્રહ સાથે જોડાઈને વાહનને ચોક્કસ રસ્તો બતાવે છે. જ્યારે કારને રિવર્સ લેવામાં આવે ત્યારે પાછળનો વિડીયો કેમેરા માત્ર દ્રશ્ય જ નથી બતાવતો.

હતો, પરંતુ કોમ્પ્યુટરની મદદથી પાછળ રહેલી વસ્તુઓ અને વાહનો વચ્ચેનું અંતર માપીને કારને કઈ રીતે ચલાવવી તેનો નિર્ણય કરે છે. આ ફૂલ ઓટોમેટિક કાર પાસે જાણે પોતાની આંખ, કાન અને મગજ જેવી અદ્ભુત ક્ષમતાઓ હોય છે. કારની છત પર એક વિશેષ સાધન ફિટ કરેલું હોય છે, જેને લીડાર કહે છે, એટલે કે લાઇટ ઓટોમેટિક એન્ડ ડિટેક્ટિંગ રડાર. આ લીડાર સતત ગોળ ગોળ ફરતા રહીને ચારેય દિશાઓમાં અદૃશ્ય પ્રકાશના કિરણો છોડે છે અને વસ્તુઓ સાથે અથડાઈને પાછા ફરતા કિરણો દ્વારા આસપાસનું ચોક્કસ અંતર અને ઝડપ નક્કી કરે છે. આ સિવાય કારની આગળ અને ખૂણાઓ પર રડાર સેન્સર, બંને બાજુએ અલ્ટ્રાસોનિક સેન્સર અને પાછળના વ્હીલ પર વ્હીલ એન્કોડર કાર્ય કરે છે. આ તમામ સેન્સરો ટ્રાફિકની ભીડભાડ કે પાર્કિંગ કરતી વખતે આસપાસના વાહનો પર કડક નજર રાખીને કારને અકસ્માતથી સુરક્ષિત રાખે છે. આખી સિસ્ટમનો સૌથી મહત્વનો ભાગ કારનું સેન્ટ્રલ કોમ્પ્યુટર છે, જેને કારનું મગજ કહી શકાય. આસપાસમાં ફેલાયેલા તમામ સેન્સરો જે કંઈ પણ જુએ છે કે જાણે છે તેની પડેપડની વિગત આ સેન્ટ્રલ કોમ્પ્યુટરને મળતી રહે છે. કોમ્પ્યુટરનું પ્રોસેસર આપણા માનવીય મગજની જેમ જ આ માહિતીનું વિશ્લેષણ કરીને સેકન્ડના 10th ભાગમાં નિર્ણય લે છે કે કારને ધીમી કરવી, ઝડપી કરવી, ડાબે વાળવી કે જમણે વાળવી. આ જ આધારે કોમ્પ્યુટર કારના સ્ટીયરિંગ, એક્સિલરેટર અને બ્રેકને ઓર્ડર મોકલે છે. આમ માનવીય હસ્તક્ષેપ વિના ટેકનોલોજીના સમન્વયથી ચાલતી આ ડ્રાઈવર વગરની ગાડી હવે માત્ર વિજ્ઞાનની કોઈ પરિકલ્પના નથી, પરંતુ આપણી વાસ્તવિક હકીકત બની ચૂકી છે. યુવા મિત્રો, સવારે 8 વાગ્યાનો સમય હોય, કોઈ બાળક શાળાની બસ પકડવા દોડી રહ્યું હોય કે કોઈ ઇન્ટરવ્યૂ માટે મોડું પડતું હોય, શહેરના ચોક પર પહોંચતા જ બધાની ઝડપ આપોઆપ અટકી જાય છે. કોઈ પોલીસ સીટી વગાડતા નથી, છતાં કરોડોની કાર કે સાયકલ બધા એકસાથે થંભી જાય છે માત્ર એક ટ્રાફિકની લાલ લાઇટથી. થોડી ક્ષણો પછી પીળી લાઇટ ઝબકે છે અને પછી જ્યારે ગ્રીન લાઇટ થાય ત્યારે રસ્તો ફરી ધબકવા લાગે છે. આ 3 રંગો માત્ર ટ્રાફિકના સંકેતો નથી, પણ આધુનિક નાગરિક સંસ્કૃતિની સૌથી સફળ ભાષા છે, જેને દુનિયાના લગભગ દરેક દેશોના લોકો સમજી શકે છે. તો યુવા મિત્રો, અહીં મને એક પ્રશ્ન થાય છે, ટ્રાફિકના આવા રંગોને દુનિયા સમજતી કઈ રીતે થઈ? આ રંગોની ભાષાને લોકો કોઈ અનુવાદ વિના સમજી કઈ રીતે શકે છે? ચાલો આજે તેના વિશે માહિતી પ્રાપ્ત કરીએ. આ ભાષાનો અનોખો ઇતિહાસ 160 વર્ષ પહેલા લંડનથી શરૂ થયો હતો, જ્યાં રેલવે એન્જિનિયર જ્હોન પિક નાઇટના મનમાં વિચાર આવ્યો કે ટ્રેનને સિગ્નલથી નિયંત્રિત કરી શકાય તો રસ્તાને કેમ નહીં. વર્ષ 1868માં લંડનમાં ગેસથી ચાલતું વિશ્વનું પ્રથમ ટ્રાફિક સિગ્નલ મુકાયું, જે થોડા જ અઠવાડિયામાં ગેસ લીકેજ થવાના કારણે બંધ થઈ ગયું. પરંતુ તેનો વિચાર હંમેશ માટે અમર થઈ ગયો. તેના વર્ષો પછી અમેરિકાના ક્લીવલેન્ડ શહેરે દુનિયાને પ્રથમ સફળ ઇલેક્ટ્રિક ટ્રાફિક સિગ્નલ લાઇટ આપી, જેમાં પહેલા માત્ર 2 રંગ હતા અને પછી ચેતવણી માટે પીળો રંગ ઉમેરાયો. ભારતે પણ 1928માં કલકત્તાથી આ સફરની શરૂઆત કરી હતી અને આજે આખા દેશમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત ટ્રાફિક મેનેજમેન્ટની નવી સિસ્ટમ અમલી છે. જો શિસ્તને કડામાં ફેરવવાની વાત આવે તો જાપાન તેમાં મોખરે છે. ત્યાં ટ્રાફિક સિગ્નલ માત્ર વાહનોને અટકાવતા નથી, પરંતુ નેત્રહીનો માટે અવાજ અને વૃદ્ધો માટે સમય વધારતી સંવેદના તરીકે કાર્યરત છે. ચીન અને અમેરિકામાં હવે ટ્રાફિક લાઇટ માત્ર બલ્બ નથી રહી, પરંતુ સેન્સર, કેમેરા અને સેટેલાઇટ સાથે જોડાયેલું એક કૃત્રિમ મગજ બની ગઈ છે, જે ભીડ વધતા પહેલા જ રસ્તાને વહેતો રાખે છે. ભવિષ્યમાં તો ગાડીઓ પોતે સિગ્નલ સાથે વાત કરશે અને વાહનો એકબીજા સાથે જોડાઈને શહેરને વધુ સ્માર્ટ બનાવશે તેવું વૈજ્ઞાનિકો જણાવી રહ્યા છે. આ 3 રંગો માત્ર રસ્તા પર જ નહીં, પરંતુ આપણા જીવનમાં પણ ખૂબ મહત્વના છે. કારણ કે ક્યારેક પરિસ્થિતિ આપણને લાલ સંકેત આપીને થોભવાનું કહે છે, તો ક્યારેક પીળી લાઇટ નિર્ણયો પહેલા રોકાવાની શીખ આપે છે અને અંતે ગ્રીન લાઇટ આપણને આગળ વધવાનો અવસર આપે છે. કદાચ એટલા માટે જ આ 3 રંગો 150 સદીથી બદલાયા નથી, કારણ કે તે માત્ર ટ્રાફિકના નિયમ નથી સમજાવતા, પરંતુ જીવનની સાચી લયને પણ શીખવે છે. યુવા મિત્રો,
તાજેતરમાં જ ઇન્ટરનેશનલ ટ્રાફિક

લાઈટ ડે ઉજવાયો હતો, જે માનવ જાતને વાતની શીખ આપે છે કે આપણે વ્યવસ્થાથી અસ્તવ્યસ્તને નિયંત્રિત કરવાની અદ્ભુત કળા શીખી લીધી છે. અને આ નાની ટ્રાફિક લાઇટ ખરેખર આપણી આધુનિક સંસ્કૃતિનો સૌથી શક્તિશાળી ભાગ છે. આ સુંદર વાતની સાથે હવે સમય થઈ ગયો છે સુમધુર ગીતોના ગુલદસ્તામાંથી એક સુંદર ગીતરૂપી ફૂલને ચૂંટવાનો. ચાલો માણીએ ફિલ્મ બેટર હાફનું ગીત સંગ સમયની યારી કરીએ, જેને સ્વરબદ્ધ કર્યું છે શાને. આ ગીતનું લેખન કર્યું છે ચિરાગ ત્રિપાઠીએ અને નિશિત મહેતાએ તેને ધૂન આપી છે. ચાલો માણીએ આ સુંદર ગીત.

ઊંધા દેખાતા હતા. આ કમાલ જોઈને કલાકારે અંધારિયા રૂમમાં દિવાલ પર દેખાતી વસ્તુઓની આકૃતિ પેન્સિલ અથવા કોલસાથી દોરવાની શરૂઆત કરી અને આ રીતે દુનિયાનો સૌપ્રથમ કેમેરો જન્મ્યો, જેને કલાકારોએ કેમેરા ઓબ્સ્ક્યુરા એટલે કે અંધારિયા ઓરડા તરીકે ઓળખાવ્યો, જેમાંથી જ આપણા મોબાઈલ ફોનમાં રહેલો કેમેરો બન્યો. સમય બદલાતો ગયો તેમ આ પ્રયોગોમાં મોટા પરિવર્તનો આવ્યા અને 1826માં ફ્રાન્સના વિજ્ઞાની જોસેફ નિસેફોર નિકેસને વિચાર આવ્યો કે દિવાલ પર અંકાતું ચિત્ર કાયમી થઈ જાય તો કેવું. તેમણે જાત જાતના પ્રયોગો કરીને જસત અને તાંબાના મિશ્રણથી બનેલી એક વિશાળ પ્લેટ પર ડામર લગાવીને તેને દિવાલ પર ફિટ કરી દીધી. કાણામાંથી આવતું દ્રશ્ય પ્લેટ પર અંકિત થતા ફોટો વધુ શાર્પ બન્યો અને ત્યારબાદ વ્હાઇટ પેટ્રોલિયમ અને લેવેન્ડર ઓઇલ વડે પ્લેટને સુવાળા હાથે સાફ કરી તેને હેલિયોગ્રાફ નામ આપવામાં આવ્યું, જે વિશ્વનો સૌ પ્રથમ ફોટો હતો. ત્યારબાદ 1838માં લુઈ જેક્સવેલ નામના વૈજ્ઞાનિકે 4 વર્ષની મહેનત પછી અંધારા ઓરડાના કાણા પર કાચનો ટુકડો ફિટ કર્યો અને તાંબાની પ્લેટ પર ચાંદીનું ધોળ ચડાવીને ફોટો વધુ શાર્પ અને આબેહૂબ બનાવ્યો. આ ફોટોગ્રાફીની દુનિયામાં ક્રાંતિ ત્યારે આવી જ્યારે બ્રિટનમાં કાચની પ્લેટને બદલે કચકડા એટલે કે સેલ્યુલોઇડની શોધ થઈ, જેનાથી ફોટો પાડવો ખૂબ જ સસ્તું, સરળ અને પારદર્શક માધ્યમ બન્યું. આ કચકડાની પટ્ટીનો ઉપયોગ ફોટોને વધુ જીવંત બનાવવા માટે કરવામાં આવ્યો, જેના કારણે નેગેટિવ અને પોઝિટિવ ફોટા બનાવવાની પદ્ધતિ શરૂ થઈ અને બોક્સ જેવા કેમેરા બજારમાં આવ્યા. આ જ ટેકનિકને આગળ વધારતા અમેરિકાના જ્યોર્જ ઇસ્ટમેને 1888માં કોડાક કંપનીની શરૂઆત કરી અને રોલ સાથેના કેમેરા વેચવાનું શરૂ કર્યું, જેથી ફોટો પાડીને કેમેરા કંપનીને આપવાથી તે ફોટા પ્રિન્ટ કરી આપતી અને આમ સમગ્ર દુનિયામાં ફોટોગ્રાફી ધમધમવા લાગી. આધુનિક સમયમાં ઇલેક્ટ્રોનિક્સના નિષ્ણાંતોએ કેમેરાની કાયાપલટ કરી દીધી છે અને જાપાનના નિષ્ણાંતોએ CCD એટલે કે ચાર્જ કપલ્ડ ડિવાઇસની શોધ કરી, જેનાથી ડિજિટલ ફોટોગ્રાફીનો નવો યુગ શરૂ થયો. ડિજિટલ સેન્સર જેમ જેમ વધુ સૂક્ષ્મ થતા ગયા તેમ તેમ ડિજિટલ ફોટોગ્રાફ્સ વધુ શાર્પ બનતા ગયા અને આજની સ્થિતિ એવી છે કે સેલ્યુલોઇડની શેષ થઈ ગઈ છે. ટેકનોલોજીને આ અદ્ભુત સફર એટલી આગળ વધી ગઈ છે કે અમેરિકાની નેશનલ એક્સિલરેટર લેબોરેટરીમાં 3200 મેગાપિક્સલનો દુનિયાનો સૌથી મોટો કેમેરા બનાવવામાં આવ્યો છે. તો બીજી બાજુ શરીરની અંદરના અંગોમાં નજર કરવા માટે સાવ દોરા જેટલો નાનો દુનિયાનો કેમેરા પણ ઉપલબ્ધ છે. યુવા મિત્રો,

લઈએ. વિજ્ઞાને પણ પુરવાર કર્યું છે કે આપણી આંખો અને તેનો આ લેન્સ આશરે 50 કરોડ વર્ષ પહેલાં વિકસિત થયો હતો, જેનું મૂળભૂત કાર્ય અંધારામાંથી અજવાળાને જુદું પારખીને આ દુનિયાના રંગોથી આપણને પરિચિત કરાવવાનું છે. આંખનો આ લેન્સ કોઈ સામાન્ય કાચ નથી, પરંતુ તે પ્રોટીનના અત્યંત નરમ સ્ફટિકો વડે બનેલો હોવાથી એકદમ પારદર્શક હોય છે. તેમાં પારદર્શક સ્નાયુઓના અનેક પડ કાંડાની જેમ એક ઉપર એક ખૂબ જ ચોકસાઈપૂર્વક ગોઠવાયેલા હોય છે, અને આપણા શરીરના સ્નાયુઓની હલનચલનનું મગજ દ્વારા નિયંત્રણ આ નેટવર્ક એ લેન્સનો આકાર બદલવામાં મદદ કરે છે. આ કુદરતી લેન્સની સૌથી મોટી અને રક્ષણાત્મક ખાસિયત એ છે કે તે સૂર્યમાંથી આવતા ખતરનાક અલ્ટ્રાવાયોલેટ કિરણોથી આપણી આંખને બચાવી લે છે. આંખના લેન્સની ડુંગળી જેવા પડ બનાવનાર સ્નાયુઓ અને તેની આસપાસની જગ્યામાં એક્ટિવસ હ્યુમોર નામનું વિશેષ પ્રવાહી ભળેલું હોય છે, જે બહારના વાતાવરણમાંથી આવતા હાનિકારક યુવી કિરણોને આંખના અંદરના નાજુક પટલ સુધી પહોંચતા અટકાવી દે છે. આંખના લેન્સના સ્નાયુઓમાં રક્તવાહિનીઓ ન હોવા છતાં તેને જીવંત રાખવા માટે અદ્ભુત વ્યવસ્થા કુદરતે કરી છે. લેન્સના પારદર્શક સ્નાયુઓના પડ વચ્ચેની જગ્યા ભરી દેતું એક્ટિવસ હ્યુમોર નામનું પ્રવાહી પોતે જ લેન્સને બારોબાર ઉર્જા અને ઓક્સિજન પૂરા પાડે છે, જે એક પ્રકારે લેન્સની પોતાની બેટરી જેવું કામ કરે છે. આ સાથે જ જ્યારે આપણી આંખ સામેનું કોઈ દ્રશ્ય જોઈએ તેને પાછળના પડદા એટલે કે રેટિના પર મોકલે છે, ત્યારે ભૌતિકશાસ્ત્રના નિયમ મુજબ તે દ્રશ્ય ઊંધું થાય છે. પરંતુ આપણા મગજની અદ્ભુત પ્રોસેસિંગ શક્તિ તે ઊંધા દ્રશ્યને સેકન્ડના 1000મા ભાગમાં સીધું કરીને આપણી સમક્ષ મૂકી દે છે, જેથી આપણે દુનિયાને બરાબર જોઈ શકીએ. સમયના વહેણ સાથે જ્યારે ઉંમર વધે છે અથવા અન્ય શારીરિક કારણોસર આ પારદર્શક સ્નાયુઓ અને પ્રવાહી ડહોળા થઈ જાય છે, ત્યારે આપણને દ્રશ્ય ઝાંખું દેખાવા લાગે છે, જેને આપણે સામાન્ય ભાષામાં મોતિયો કહીએ છીએ. આજના આધુનિક તબીબી વિજ્ઞાનમાં ડોક્ટરો મોતિયો ઉતારવાનું સફળ ઓપરેશન કરીને આંખનો જૂનો કુદરતી લેન્સ કાઢીને તેની જગ્યાએ અત્યાધુનિક રાસાયણિક લેન્સ ગોઠવી આપે છે. આમ અબજો વર્ષોથી માનવજાતને આખી દુનિયા દેખાડતો આ કુદરતી લેન્સ એ પ્રકૃતિ અને વિજ્ઞાનનો સૌથી શ્રેષ્ઠ સમન્વય છે, જે આપણા જીવનને પ્રકાશથી ભરી દે છે. આ સુંદર વાતની સાથે હવે સમય થઈ ગયો છે સુમધુર ગીતોના ગુલદસ્તામાંથી એક સુંદર ગીતરૂપી ફૂલને ચૂંટવાનો. ચાલો માણીએ ફિલ્મ હીરોનું ગીત પ્યાર કરને વાલે કભી ડરતે નહીં, જેને સ્વરબદ્ધ કર્યું છે મનહર ઉદાસ અને લતા મંગેશકરે. આ ગીતનું લેખન કર્યું છે આનંદ બક્ષીએ અને તેને સંગીતબદ્ધ કર્યું છે લક્ષ્મીકાંત પ્યારેલાલની મ્યુઝિકલ બેલડીએ. માણીએ આ સુંદર ગીત.

ને ઘણી જ્ઞાનસભર માહિતી પ્રાપ્ત થઈ હશે. હવે મને એટલે કે આપના હોસ્ટ અને દોસ્ત શુભમ અંબાણીને રજા આપો. આપણે ફરી મળીશું જ્ઞાનની સફરમાં, જ્યાં બનીશું જ્ઞાનના સહયાત્રી અને ગીતોના ગુલદસ્તા સાથે અવનવી માહિતીને પ્રાપ્ત કરીશું. તો બાય બાય, ટેક કેર એન્ડ કીપ લિસનિંગ યુવાણી આકાશવાણી.

0: આપ સાંભળી રહ્યા હતા રાજકોટ, અમદાવાદ, વડોદરા અને ભુજનો સહ પ્રસ્તુતિ કાર્યક્રમ યુવાણી. પ્રસ્તુતિ આકાશવાણીનું રાજકોટ કેન્દ્ર. કાર્યક્રમ પ્રસ્તુતિ શુભમ અંબાણી. નિર્માણ સુધીર દત્તા.
1: ગુજરાતની ભાતીગળ લોક સંસ્કૃતિ અને ધીંગી ધરાનું એક મહેકતું નામ આકાશવાણી રાજકોટ.
2: આ છે આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર. પ્રસ્તુત છે ગેરફિલ્મી હિન્દી ગીતોનો કાર્યક્રમ.

આજે ભારતના ગામે ગામમાં ઘરની છતોનો નજારો બદલાઈ ગયો છે. જ્યાં પહેલા આગાશીઓ પર માત્ર પાપડ અને કપડાં જ સુકાતા, ત્યાં હવે લાઇટ બિલ ઝીરો થઈ રહ્યા છે. ગામે ગામ લોકો હવે સોલર પેનલ નંખાવી રહ્યા છે. તમે પણ લગાવી લેજો, કેમ કે ભારત સરકાર આપી રહી છે પૂરા 78,000 સુધીની સબસિડી. 30 લાખ થી વધુ પરિવારો તો અત્યાર સુધીમાં આનો લાભ લઈ ચુક્યા છે. પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો PM સૂર્ય ઘર .gov.in પર.

0: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર પ્રવેશ અડિયા વાંચે છે. મુખ્ય સમાચાર. ડાંગમાં આજથી સાપુતારા મોન્સૂન ફેસ્ટિવલનો પ્રારંભ. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સાપુતારાને વિશ્વસ્તરના પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી. યુવા શક્તિની મદદથી વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાનું આહ્વાન. રાજ્યભરમાં શાંતિપૂર્ણ માહોલમાં યોજાયેલી ટાટ એચએસની મુખ્ય પરીક્ષામાં 94% વધુ ઉમેદવાર હાજર રહ્યા. દિવ્યાંગ બસ પાસને ડિજીલોકર સાથે જોડવાની પહેલ માટે ગુજરાત રાજ્યને રાષ્ટ્રીય પુરસ્કાર એનાયત. રાજ્યમાં આગામી 3 દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી. અને જામનગરના ખેલાડી નચિકેતા ગુપ્તાએ કેરળમાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય કાયાકિંગ સ્પર્ધાનો ખિતાબ જીત્યો. સમાચાર વિગતવાર. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પ્રવાસનને સ્થાનિક અર્થતંત્ર અને રોજગારીનું મજબૂત માધ્યમ ગણાવ્યું. ડાંગમાં આજથી શરૂ થતા સાપુતારા મોન્સૂન ફેસ્ટિવલનો પ્રારંભ કરાવતા શ્રી સંઘવીએ સાપુતારાને ડાંગની સંસ્કૃતિ અને પ્રકૃતિનું જીવંત ઓળખ ગણાવ્યું હતું. તેમણે કહ્યું કે ચોમાસામાં સાપુતારાનું પ્રાકૃતિક સૌંદર્ય અનેક ગણું ખીલી ઉઠે છે અને દેશભરના પ્રવાસીઓને તે આકર્ષે છે. શ્રી સંઘવીએ સાપુતારાને વિશ્વસ્તરના મોન્સૂન અને ઇકો ટુરિઝમ ડેસ્ટિનેશન એટલે કે પર્યાવરણ અને પ્રકૃતિને અનુકૂળ પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી.
1: સાપુતારામાં હજી વધુ ડેવલપમેન્ટ કઈ રીતે થઈ શકે તે માટે આવનારા દિવસોમાં હજી વધુ પ્રયાસો કરવામાં આવશે. એ ડોન એરિયા હોય, ગિરાધોધ હોય, વિલ્સન હિલ હોય, સનસેટ પોઈન્ટ હોય, આ બધા જ વિસ્તારોને હજી વધુ વિકસાવવા માટે રાજ્ય સરકાર દ્વારા આ પ્રયાસો ચાલુ છે.

0: સાકાર કરવા યુવાનોને આહવાન કર્યું છે. ભાવનગરમાં મહારાજા કૃષ્ણકુમાર સિંહજી યુનિવર્સિટી ખાતે નશામુક્ત યુવા નશામુક્ત ભારતની વિષયવસ્તુ હેઠળ યોજાયેલા માય ભારત યુવા સંવાદ કાર્યક્રમને સંબોધતા શ્રી માંડવિયાએ કહ્યું, વિકસિત ભારતના નિર્માણમાં યુવા શક્તિની સક્રિય ભાગીદારી જરૂરી છે.
1: આ કાર્યક્રમ આગામી દિવસોની અંદર યુવાઓ દ્વારા ચલાવવામાં આવે, યુવાઓ સંકલ્પ લે, યુવાઓ વિકસિત ભારતના રાહબર બને અને 2047ની અંદર ભારત વિકસિત બને એના પાયાની અંદર દેશનો નાગરિક ફિટ રહે, દેશના યુવાનો ફિટ રહે, દેશના યુવાનો સશક્ત બને, દેશના યુવાનો સક્ષમ બને તો દેશ વિકસિત બને.
0: કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલે સુરતમાં મહાનગરપાલિકાના વિવિધ ઝોન વિસ્તારમાં સમગ્ર શિક્ષા વિભાગ અંતર્ગત 29,75,00,000 રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા પ્રાથમિક શાળાના ભવનોનું લોકાર્પણ કર્યું હતું. આ સાથે તેમણે 4 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે સાકાર થનારા પ્રાથમિક શાળાના ભવનોનું ખાતમુહૂર્ત કર્યું. આ પ્રસંગે તેમણે કહ્યું કે દરેક બાળકને આધુનિક અને સુવિધાસભર શૈક્ષણિક માળખું ઉપલબ્ધ કરાવવાના સંકલ્પને આ વિકાસ કાર્યો મજબૂત બનાવશે.
2: આજે આપણે જોયું હશે કે વર્ષોની શિક્ષકોની મહેનત અને જહેમતને કારણે આજે આ મહાનગરપાલિકાના શિક્ષણમાં ક્વોલિટીમાં જે રીતે સુધાર થયો છે, બદલાવ આવ્યો છે, અને જે વિશ્વસનીયતા આવી છે એના કારણે પ્રાઇવેટમાં પણ ભણતા બાળકોને હવે વાલીઓ એ મહાનગરપાલિકાના સ્કૂલમાં એને દાખલ કરે છે.
0: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવન પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR_ABADને ફોલો કરશો. રાજ્યભરમાં 50,000થી વધુ ઉમેદવારોએ શિક્ષકો માટેની શિક્ષક અભિરુચિ કસોટી ટાટ HSની મુખ્ય પરીક્ષા આજે આપી. આજે યોજાયેલી પ્રશ્નપત્ર 1ની પરીક્ષામાં 47,739 ઉમેદવાર હાજર રહ્યા હતા, જ્યારે પ્રશ્નપત્ર 2ની પરીક્ષામાં 47,655 ઉમેદવાર હાજર રહ્યા. બંને પ્રશ્નપત્રમાં સુરત જિલ્લામાં સૌથી વધુ હાજરી નોંધાઈ હતી. અમદાવાદ ગ્રામ્ય અને શહેર, વડોદરા, રાજકોટ અને સુરત એમ 5 જિલ્લામાં લેવાયેલી પરીક્ષામાં 94%થી વધુ ઉમેદવાર હાજર રહ્યા. ઉલ્લેખનીય છે કે આ કસોટી દ્વારા ભાષાકીય, ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, સંસ્કૃત, વિજ્ઞાન, ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજી, ગણિત તથા વાણિજ્ય, સામાજિક વિજ્ઞાન, કમ્પ્યુટર, એગ્રીકલ્ચર અને શારીરિક શિક્ષણ સહિત કુલ 21 વિષયના ઉચ્ચતર માધ્યમિક શિક્ષકોની પાત્રતા નક્કી કરાશે. દિવ્યાંગ બસ પાસને ડિજીલોકર સાથે જોડવા બદલ ગુજરાત રાજ્યને ભારત સરકાર દ્વારા એક્સેલેન્સ ઇન સિટીઝન સેન્ટ્રિક ડિજિટલ ગવર્નન્સ પુરસ્કાર એનાયત કરાયો છે. ગત 2 મહિનામાં યોજાયેલી કાર્યશાળામાં ગુજરાતને આ બહુમાન અપાયું. સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગે સ્ટેટ ઇ ગવર્નન્સ મિશન ટીમ SEMT ગુજરાતના સહકારથી દિવ્યાંગ બસ પાસ ડિજીલોકર સાથે જોડી દીધા છે. આ નાગરિક કેન્દ્રિત ડિજિટલ સુશાસનની પહેલની રાષ્ટ્રીય સ્તરે નોંધ લેવાઈ. આ અંગે સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાજાએ કહ્યું હતું કે રાજ્યભરમાં અત્યાર સુધીમાં 4,42,000થી વધુ પાસ અપાયા છે. તેનાથી લાભાર્થીઓ તમામ ST બસમાં નિઃશુલ્ક મુસાફરી કરી શકે છે. દિવ્યાંગજનોએ બસમાં પ્રવાસ કરતી વખતે પાસ રાખવા જરૂરી નથી. અમરેલીમાં જિલ્લા વહીવટીતંત્ર દ્વારા યોજાયેલી વોકેથોનમાં લોકોને એક જ વખત ઉપયોગમાં લેવાય તેવા પ્લાસ્ટિકને તિલાંજલિ, ઉર્જા બચત અને સ્વચ્છતા જાળવવાનો સંદેશ અપાયો. જિલ્લામાં આગામી રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી નિમિત્તે હાથ ધરાયેલી વિવિધ પ્રવૃત્તિઓ અંતર્ગત આ વોકેથોન યોજાઈ હતી. વેરાવળથી અમદાવાદ વચ્ચે શરૂ થતી વંદે ભારત ટ્રેનને અમરેલીના ચિત્તલ ખાતે કાયમી સ્ટોપેજ મંજૂર કરાયો. આગામી 17 તારીખથી આ ક્ષેત્રના લોકોને પણ આધુનિક રેલવે સુવિધાનો લાભ મળશે. આ અંગે સાંસદ ભરત સુતરિયાએ પ્રતિક્રિયા આપી.
3: જે વંદે ભારતની મેં માંગણી કરી હતી કે અમારે એક અમરેલીમાં વંદે ભારત જોઈએ છે, તે વેરાવળથી આપણને અમદાવાદ સુધીની વંદે ભારત મંજૂર કરી દીધી અને 17 તારીખે શરૂ થાય છે, પણ અમરેલીમાં સ્ટોપ નહોતો. જે આજે રેલવે મંત્રી સાહેબે પત્ર દ્વારા જાણ કરી ત્યારે 17 તારીખથી આપણને ટાઈમિંગ માટે ચિત્તલમાં સ્ટોપ મળી ગયો છે, ત્યારે હું ભારત સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું.
0: રાજ્યમાં આગામી 3 દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. મોન્સૂન ટ્રફ એટલે કે વરસાદ ખેંચતી પવનરેખા અને

0: પશ્ચિમી વિક્ષેપની પ્રણાલી સક્રિય હોવાથી અમદાવાદ અને ગાંધીનગરમાં સામાન્ય વરસાદ થઈ શકે છે, તો રાજ્યમાં 1 જૂનથી 8 ઓગસ્ટ સુધી કુલ 9% વધુ વરસાદ નોંધાયો હોવાનું હવામાન વિભાગ અમદાવાદના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું.
1: आने वाले 3 दिनों के लिए गुजरात रीजन में थंडरस्टॉर्म की वार्निंग है और जो विंड की स्पीड होगी थंडरस्टॉर्म के टाइम वो 30 से 40 किलोमीटर पर आवर के आसपास रहने का पूर्वानुमान है. और हम सिस्टम्स की बात करेंगे जो गुजरात स्टेट के आसपास जो प्रिवेलिंग सिस्टम्स हैं जिनके कारण आने वाले 7 दिनों के लिए लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है.
0: જામનગરના ખેલાડી નચિકેતા ગુપ્તાએ કેરળમાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય વ્હાઇટ વોટર કાયાકિંગ સ્પર્ધામાં ખિતાબ જીત્યો છે. સિંચાઈ વિભાગમાં અધિકારી તરીકે ફરજ બજાવતા આ ખેલાડી હોડીઓની આ સ્પર્ધામાં 1st ક્રમાંક મેળવનારા રાજ્યના પ્રથમ કાયાકર બન્યા છે. ભારત ઉપરાંત યુરોપ, અમેરિકા, કેનેડા, ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા સહિત 10થી વધુ દેશના શ્રેષ્ઠ કાયાકરે આ સ્પર્ધામાં ભાગ લીધો હતો. આ અંગે ખેલાડી નચિકેતા ગુપ્તાએ પ્રતિક્રિયા આપી.
2: આ કાયાકિંગ કોમ્પિટિશનમાં યુએસ, કેનેડા, ન્યૂઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા, યુરોપના અલગ અલગ દેશોથી અલગ અલગ કોમ્પિટિટર્સ કમ્પિટ કરવા માટે આવ્યા હતા અને ભારતના પણ વિવિધ કોમ્પિટિટર્સ આવ્યા હતા અને મેં લાસ્ટ યર ફર્સ્ટ ટાઈમ આ કોમ્પિટિશનમાં

0: અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં આજથી ઓટો રિક્ષાના ભાડામાં વધારો અમલમાં આવ્યો છે. મળતી માહિતી મુજબ હવે પ્રથમ 1.2 કિલોમીટર માટે 25 રૂપિયા, ત્યારબાદ પ્રતિ કિલોમીટર 20 અને રાત્રિ દરમિયાન વધારાની રકમ ચૂકવવી પડશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ડાંગમાં આજથી સાપુતારા મોન્સૂન ફેસ્ટિવલનો પ્રારંભ. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સાપુતારાને વિશ્વસ્તરના પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી. યુવા શક્તિની મદદથી વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાનું આહવાન. રાજ્યભરમાં શાંતિપૂર્ણ માહોલમાં યોજાયેલી ટાટ એચએસની મુખ્ય પરીક્ષામાં 94% વધુ ઉમેદવાર હાજર રહ્યા. દિવ્યાંગ બસ પાસને ડિજિલોકર સાથે જોડવાની પહેલ માટે ગુજરાત રાજ્યને રાષ્ટ્રીય પુરસ્કાર એનાયત. રાજ્યમાં આગામી 3 દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી. અને જામનગરના ખેલાડી નચિકેતા ગુપ્તાએ કેરળમાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય કાયાકિંગ સ્પર્ધાનો ખિતાબ જીત્યો. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રે 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: આહવા તથા ગોધરા રજૂ કરે છે કૃષિ ખેડૂત કલ્યાણ મંત્રાલય, ભારત સરકારના સંયુક્ત ઉપક્રમે પ્રસ્તુત કાર્યક્રમ સાનવાણી.

0: प्रधानमंत्री किसान मानधन योजना से लघु सीमांत किसानों का भविष्य होगा सुरक्षित
1: और 60 वर्ष की आयु से 3000 रुपए मासिक पेंशन होगी सुनिश्चित।
0: 55 रुपए से 200 रुपए की मासिक किश्त देकर प्रवेश कर सकते हैं 18 से 40 वर्ष तक के किसान।
1: इस अंशदायक योजना में सरकार देगी बराबर का योगदान।
0: सभी किसान भाई बहन इस योजना के लाभ के लिए जन सेवा केंद्र में जाएं
1: और अपना निःशुल्क नामांकन कराएं।
0: प्रधानमंत्री किसान मानधन योजना, अन्नदाता के परिश्रम को संबल, पेंशन से सुरक्षित उनका कर।
2: कल्याण मंत्रालय, भारत सरकार द्वारा जनहित में जारी।
3: ए राम राम खेडूत मित्रों, राम राम श्रोता मित्रों, रमेश भाई तमने राम राम।
4: ए राम राम गीता बेन। हो गीता बेन, मैं सांभळ्यु तमारा भत्रीजा ने आंखे चश्मा आवी गया।
3: हा जुओ ने रमेश भाई, एना तो नंबर पण वधारे छे, एनी उम्र करता एना आंखना नंबर वधारे छे। बोलो, आजकालना છોકરાઓને લીલા પાંદડાવાળી શાકભાજી ક્યાં ભાવે જ છે?
4: હા હા, આજની જનરેશનને તો ફાસ્ટફૂડ, ઠંડા પીણા ને એનર્જી ડ્રિંક જ વાલા છે, આ શાકભાજી સામે તો જોતા પણ નથી।
3: જુઓ ને હવે, મારા દીકરાના દીકરાની જ વાત કરું, મોબાઈલ બતાવીએ તો શાક રોટલી મોઢામાં જાય, એ પણ ઘણા શાક તો મોઢામાં મૂકતા જ નથી।
4: હા હા ગીતાબેન, આ તો ઘર ઘરની સમસ્યા છે। એક તો શાકભાજી મોંઘા, છાશવાર એના ભાવ વધી જાય ને આવી મોંઘવારીમાં બનાવેલું શાક ખાય નહીં ને વેડ ફઈ જાય।
3: ઉપરથી હવે તો આ ફરતી હોટલ તમે માંગો એ મળી જાય, જ્યારે ને જ્યાં ઓર્ડર કરો ને ત્યાં હાજર થઈ જાય, આ તો પૈસાનું પાણી છે ભાઈ સાહેબ।
4: ગીતાબેન, તમે તો જાણો જ છો, એક તો શાકભાજીની ખેતી કરવી અઘરી છે, આવા અનિશ્ચિત વાતાવરણમાં રોગો ને જીવાતોનો ઉપદ્રવ વધી જાય તો એ છોકરાઓ સમજતા નથી।
3: અને આપણે તો પાછું ઘર માટે અલગથી શાકભાજી ઉગાડીએ છીએ, છતાંય એને બજારમાં આપવું પડે છે।
4: હવે તો મેં નક્કી કર્યું છે ગીતાબેન, અઠવાડિયામાં એક વાર છોકરાના છોકરાને ખેતરમાં કામે વળગાડીશ, એટલે એને ખબર પડે કે વિવિધ રોગોમાં અને પડકારોની સાથે ખેતી કેમની થાય।

0: કાકા વાત તમારી સાચી. આ શાકભાજીમાં પડતી જીવાતોના નિવારણ માટે આપણે ડોક્ટર સાહિનાબેન મીઠા પાસેથી વિગતવાર માહિતી મેળવીએ.
1: નમસ્કાર ખેડૂત મિત્રો. ખેડૂત મિત્રો, આજે તમારી સાથે વાત કરવાની છે શાકભાજી પાકોમાં જોવા મળતા મુખ્ય રોગો, તેના લક્ષણો અને તેને કેવી રીતના આપણે નિયંત્રિત કરી શકીએ છીએ તે વિષય પરની વાત. મિત્રો, શાકભાજી પાકો ભારતીય ખેતી વ્યવસ્થામાં અત્યંત મહત્વનું અને આગવું સ્થાન ધરાવે છે. કારણ કે મિત્રો, તે માનવ આહાર માટે જરૂરી વિટામિન, ખનિજ તત્વો, રેસા અને ઔષધીય તત્વો પૂરા પાડે છે. ભારત વિશ્વના અગ્રણીય શાકભાજી ઉત્પાદન કરનાર દેશોમાંનો એક દેશ છે. અને મિત્રો, જેનું કારણ વિવિધ આબોહવા, વિવિધ પ્રકારની જમીન અને ખેતી પદ્ધતિઓને કારણે અલગ અલગ ઋતુમાં વિવિધ પ્રકારની શાકભાજી ઉગાડવામાં આવે છે. મિત્રો, ગુજરાતમાં વવાતા મુખ્ય શાકભાજી પાકો જેવા કે બટાકા, ડુંગળી, ટામેટા, રીંગણ, ભીંડા, કોબી, ફ્લાવર, મરચા, ગલકા, તુરિયા, ગુવાર, ટિંડોળા, પરવર, કારેલા તેમજ મિત્રો પાંદડાવાળા વિવિધ ભાજી પાકોની ખેતી કરવામાં આવે છે. શાકભાજી પાકોમાં મિત્રો ઓછા સમયમાં તૈયાર થતા હોવાથી અને વધુ ઉપજ આપતા હોવાથી નાના તથા સીમાંત ખેડૂતો માટે આવકનું મહત્વનું સાધન બની ગયું છે. મિત્રો, કારણ કે અહીંનું ઉષ્ણ અને અર્ધ ઉષ્ણ હવામાન, વિવિધ પ્રકારની જમીન અને આધુનિક સિંચાઈ સુવિધાઓ શાકભાજી ઉત્પાદન માટે અનુકૂળ છે. મિત્રો, રાજ્યના અનેક જિલ્લાઓમાં શાકભાજી પાકોની ખેતી ખેડૂત માટે એક મુખ્ય આવકનું સ્ત્રોત બની રહ્યું છે. શાકભાજી પાકોની સફળ ખેતી માટે યોગ્ય જમીન પસંદગી, સુધારેલી જાતોનો ઉપયોગ અને વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિનું પાલન કરવું અત્યંત જરૂરી છે. મિત્રો, સામાન્ય રીતે પાણીના સારા નિતાર અને નિકાસવાળી કાર્બનિક પદાર્થોથી ભરપૂર અને તટસ્થથી થોડું અલ્પિયમ પ્રક્રિયા ધરાવતી જમીન શાકભાજી પાકો માટે વધુ અનુકૂળ આવતી હોય છે. એટલે મિત્રો, પોષક તત્વોનું પૂર્તિ માટે ભલામણ કરેલ રાસાયણિક ખાતરો સાથે સૂક્ષ્મ તત્વોનો સંતુલન ઉપયોગ કરવો ખૂબ જ જરૂરી છે. સાથે સાથે મિત્રો, નિંદણ નિયંત્રણ, જીવાત અને રોગોનું સંકલિત વ્યવસ્થાપન તેમજ સમયસર કાપણી કરવાથી શાકભાજી પાકો ઉપજ અને ગુણવત્તા બંનેમાં નોંધપાત્ર વધારો કરતા હોય છે. મિત્રો, શાકભાજી પાકોમાં વિવિધ પ્રકારના ફૂગજન્ય, જીવાણુજન્ય, વાયરસજન્ય અને કૃમિજન્ય રોગો જોવા મળે છે, જે પાકોની વૃદ્ધિ, ઉપજ અને ગુણવત્તા પર ગંભીર અસર કરતા હોય છે. સુકારો, ધરું મૃત્યુ, ભૂકીજારો, તડછારો, પાનના ટપકા, સિંગના સડોનો રોગ અને મોજેક જેવા રોગો શાકભાજી પાકોમાં સામાન્ય રીતે જોવા મળતા હોય છે. મિત્રો, આ રોગોના લક્ષણો તરીકે પાંદડા પર ધબ્બા દેખાય છે, છોડ સુકાવા લાગતો હોય છે, ફળો સડવા લાગતા હોય છે અને સાથે મિત્રો છોડ સમય પહેલા મૃત્યુ પામતો જોવા મળતો હોય છે. આવા લક્ષણો તમને શાકભાજી પાકોમાં જોવા મળે છે, જે તેના રોગના લક્ષણો આપણે કહી શકીએ છીએ. વધારે ભેજ, સતત વરસાદ, ઊંચું તાપમાન અને અપૂરતો નિકાસ રોગોના વિકાસ માટે અનુકૂળ પરિસ્થિતિ ઊભી કરે છે. મિત્રો, પ્રથમ છે ધરું અવરોહ મૃત્યુ, એટલે કે ડમ્પિંગ ઓફ. મિત્રો, તેના લક્ષણોની વાત કરું તો આ રોગ ખાસ કરીને ધરુવાડિયામાં જોવા મળે છે. આ રોગ જમીનજન્ય ફૂગથી થાય છે. આ રોગ ધરુવાડિયામાં બે અવસ્થામાં જોવા મળે છે. એક છે બીજ ઉગતી વખતે અને બીજું છે બીજ ઉગ્યા પછી. મિત્રો, પ્રથમ અવસ્થા બીજ કોહવાઈ જાય છે, જેથી બીજનું અંકુરન થતું નથી. બીજી અવસ્થામાં ધરુમાં નાખેલ રોપામાં જમીન પાસેના ભાગ પર બદામી પાણી પોચા ડાઘા જોવા મળે છે. જમીનની બહાર નીકળતાની સાથે જ જમીન નજીકથી વળી અને ભાંગી અને અચાનક પડી જાય છે. રોગગ્રસ્ત રોપા નબળા પડી જાય છે મિત્રો અને સંપૂર્ણપણે નાશ પામતા હોય છે. આ રોગથી મિત્રો ધરુવાડિયામાં ખૂબ જ મોટું નુકસાન થાય છે અને રોપાઓની જરૂરી સંખ્યા પણ મળતી નથી. તેના માટે અનુકૂળ વાતાવરણ કેવું હોય છે તો કે વધારે ભેજવાળી જમીન, સતત વરસાદ, ઊંચું તાપમાન અને ખૂબ જ ઓછી નિતાર ક્ષમતાવાળી જમીન આ રોગના વિકાસ માટે ખૂબ જ અનુકૂળ પરિસ્થિતિ ઊભી કરતી હોય છે. મિત્રો, તમારા શાકભાજી પાકોમાં જો તમને આ પ્રકારનો રોગ જોવા મળે તો તેના નિયંત્રણ માટે તમે શું કરી શકો? તો તમારે સૌપ્રથમ તો સારી નિતાર ક્ષમતાવાળી જમીનમાં જ ધરું નાખવું હિતાવહ છે. ધરુવાળિયું એકની એક જગ્યાએ દર વર્ષે ન નાખવું જોઈએ મિત્રો. આ ઉપરાંત મિત્રો, ધરુવાળિયું બનાવવા માટે હંમેશા ગાદી ક્યારા પદ્ધતિનો ઉપયોગ કરવો હિતાવહ છે. બીજ વાવતા પહેલા મિત્રો, યોગ્ય ફૂગનાશક જેવી કે મિત્રો 1 કિલોગ્રામ બીજ દીઠ 2 ગ્રામ પ્રમાણે કેપ્ટાન અથવા તો થાઇરમ ફૂગનાશકથી બિયારણને પટ આપવો હિતાવહ છે. મિત્રો, ખેતરમાં જે જગ્યા પર વધુ પાણી ભરાતું હોય એ જગ્યાએ ધરુવાળિયું બનાવવું ન જોઈએ. આ પછીનો રોગ છે મિત્રો સુકારો. તેના લક્ષણો કેવા હોય છે? તો કે તેના લક્ષણોમાં આ રોગમાં છોડના પાંદડા ધીમે ધીમે પીળા પડવા લાગે છે અને પછી આખો છોડ સુકાઈ જાય છે. કેટલીક વાર મિત્રો છોડ એક બાજુથી સુકાતો જાય છે અને મૂળ કાપતા અંદરનો ભાગ કથ્થઈ રંગનો જોવા મળે છે. તેના માટે કેવું અનુકૂળ વાતાવરણ હોય છે જેથી આ રોગ ફેલાતો જોવા મળે છે? તો કે એકને એક પાકનું વાવેતર કરવામાં આવે, ઊંચું તાપમાન હોય, જમીનમાં લાંબા સમય સુધી ભેજવાળું વાતાવરણ હોય અને આગળના વર્ષે આ જમીનમાં સુકારાનો રોગ અથવા તો આ રોગને વધારવામાં મદદ કરે છે એમ તમે કહી શકો છો. ખેડૂત મિત્રો, તેના નિયંત્રણ માટે તમે કેવા પગલાં લઈ શકો છો તેની વાત કરું તો પાક ફેરબદલી અવશ્ય કરવી જોઈએ, રોગ પ્રતિકારક જાતોનો ઉપયોગ કરવો જોઈએ, રોગગ્રસ્ત છોડ ખેતરમાંથી કાઢીને તેને નષ્ટ કરી દેવો જોઈએ, જમીનની ફળદ્રુપતા વધારવી અને યોગ્ય નિકાસ વ્યવસ્થા રાખવી ખૂબ જ જરૂરી છે મિત્રો. આ ઉપરાંત મિત્રો, 10 લિટર પાણીમાં 10-15 ગ્રામ કાર્બેનાઇઝિમ પાવડર ભેળવીને મૂળ આજુબાજુ પાણી રેડવું જોઈએ જેથી કરીને તે સુકારાનો રોગને નષ્ટ કરી શકે છે. ત્યારબાદ છે મિત્રો ભૂખી જારો, જેને પાવડર મિલ્ડ્યુ કહેવામાં આવે છે. તેના લક્ષણોની વાત કરીએ તો આ રોગ વેલાવાળા શાકભાજીમાં વધુ પ્રમાણમાં જોવા મળે છે. રોગગ્રસ્ત છોડના પાંદડાઓ પર, ડાળીઓ પર અને ક્યારેક ક્યારેક મિત્રો ફળ પર પણ સફેદ પાવડર જેવું આવરણ જોવા મળે છે. રોગગ્રસ્ત પાંદડા ધીમે ધીમે પીળા પડી જાય છે અને સુકાઈ જાય છે, જેના કારણે છોડની વૃદ્ધિ ઘટતી જોવા મળે છે. આ રોગને કેવું વાતાવરણ અનુકૂળ આવે છે તેની વાત કરું મિત્રો તો મધ્યમ તાપમાન અને ઓછી ભેજવાળી પરિસ્થિતિ આ રોગ માટે ખૂબ જ અનુકૂળ આવતી હોય છે. ભૂખીચરાના નિયંત્રણ માટે મિત્રો તમે હેક્ઝાકોનોઝોન 5% EC 10 લિટર પાણીમાં નાખીને 20-25 દિવસના અંતરે 2-3 છંટકાવ કરવા જોઈએ. ત્યારબાદ છે મિત્રો તડછારો. તો તડછાણાના લક્ષણો તમને કેવા જોવા મળશે? તો કે આ રોગ ખાસ કરીને વેલાવાળા શાકભાજીમાં વધુ પ્રમાણમાં જોવા મળે છે. આ રોગમાં પાંદડાની ઉપરની સપાટી પર પીળા રંગના કોણીય ધબ્બા દેખાય છે અને રોગનું પ્રમાણ વધતા ડાઘની સંખ્યા પણ અને ડાઘના કદમાં પણ વધારો થાય છે. જ્યારે પાંદડાની નીચેની સપાટી પર રાખોડી અથવા તો જાંબલી રંગની ફૂગ જોવા મળે છે અને પાંદડા સુકાઈ જતા હોય છે. આ રોગના વધુ ઉપદ્રવથી છોડની વૃદ્ધિ ધીરે ધીરે અટકે છે મિત્રો. આ રોગને કયું વાતાવરણ અનુકૂળ આવે છે? તો કે ઠંડુ હવામાન, ઊંચું ભેજ, લાંબા સમય સુધી પાંદડા ભીના રહે તે પરિસ્થિતિ આ રોગના વિકાસ માટે અનુકૂળ ગણવામાં આવે છે. તેના નિયંત્રણ માટે તમે મિત્રો 2 છોડ અને 2 હાર વચ્ચે યોગ્ય અંતર રાખવું ખૂબ જ જરૂરી છે. વેલાવાળા શાકભાજીના વાવેતર માટે મંડપ પદ્ધતિ અપનાવવી જોઈએ મિત્રો. બીજ વાવતા પહેલા યોગ્ય ફૂગનાશક જેવી કે મિત્રો 1 કિલોગ્રામ બીજ દીઠ 2 ગ્રામ પ્રમાણે કેપ્ટાન અથવા તો થાઇરમ ફૂગનાશકથી બિયારણને પટ આપવો હિતાવહ છે. મેગઝોપ 25% વેપા અને 15-20 ગ્રામ દવા 10 લિટર પાણીમાં ઓગાળીને 20-25 દિવસના અંતરે 2-3 છંટકાવ કરવા જોઈએ. ત્યારબાદ છે મિત્રો પાનના ટપકાવાળો રોગ. તો કે તેના લક્ષણો કેવા હોય છે? તો આ રોગના પાંદડા પર નાના ગોળ અથવા તો અનિયમિત આકારના ભૂરા કે કાળા ધબ્બા દેખાય છે. રોગ વધારે ફેલાય તો પાંદડા સમય પહેલા ખરી પડે છે, જેના કારણે મિત્રો છોડની પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા અવરોધાય છે. તેના માટે કયું વાતાવરણ અનુકૂળ આવે છે? તો કે ઊંચું તાપમાન, વધારે ભેજ અને વરસાદી હવામાન પાનના ટપકાના રોગ માટે અનુકૂળ આવતું હોય છે. તેના નિયંત્રણ માટે તમે મિત્રો બીજને વાવતા પહેલા 1 કિલોગ્રામ બીજ દીઠ 2 ગ્રામ પ્રમાણે કેપ્ટાન અથવા તો થાઇરમ જેવી ફૂગનાશક દવાથી બીજ માવજત આપી શકો છો. રોગની શરૂઆત થતા મેન્કોઝેબ 75% વેપા, 15-20 ગ્રામ દવા, 10 લિટર પાણીમાં ઓગાળીને દ્રાવણનો છંટકાવ કરવો જોઈએ. મિત્રો શાકભાજીના પાકોમાં સુકારું, ધરું મૃત્યુ, ભૂકીચારો, તડછડો, પાનના ટપકા, મોઝેક અને કોકડવા જેવા મુખ્ય રોગો જોવા મળે છે, જે પાકની વૃદ્ધિ, ઉપજ અને ગુણવત્તા પર ગંભીર અસર કરે છે. વધારે ભેજ, સતત વરસાદ, ઊંચું

0: તાપમાન, ઓછી નિદાન ક્ષમતા અને જીવાતોથી વધુ પડતો ઉપદ્રવ રોગના વિકાસ માટે અનુકૂળ વાતાવરણ પૂરું પાડે છે. રોગોના અસરકારક નિયંત્રણ માટે રોગમુક્ત બીજ અને રૂપાનો ઉપયોગ, પાક ફેરબદલી, ખેતરની સ્વચ્છતા, યોગ્ય સિંચાઈ વ્યવસ્થા, રોગગ્રસ્ત છોડ દૂર કરવો તથા મિત્રો ભલામણ મુજબ ફૂગનાશક અને જંતુનાશક દવાઓનો સમજદારીપૂર્વક ઉપયોગ કરવો જરૂરી છે. મિત્રો, સંકલિત રોગ વ્યવસ્થાપન અપનાવવાથી શાકભાજી પાકોની ઉપજ અને ગુણવત્તા બંનેમાં નોંધપાત્ર સુધારો તમે કરી શકો છો. મિત્રો, આશા રાખું છું કે તમને આપેલી આજની માહિતી જરૂર ઉપયોગી સાબિત થશે. નમસ્કાર.
1: વાહ ગીતાબેન, ખૂબ જ સુંદર માહિતી મળી. હા, મારી ખેતીમાં ચોક્કસ આનો ઉપયોગ કરીશ અને મારા દીકરાના દીકરાને પણ સમજાવીશ કે ખેતી એ કંઈ ખાવાનો ખેલ નથી, કેટલાય અને સમયસર પગલાં લેવા પડે.
2: હા, આપણને જેમ ખાંસી ઉધરસ કે બીમારી થાય ત્યારે તેના વાયરસને દવાથી મારવા પડે, તેમ યોગ્ય અને ભલામણ મુજબની દવા વાપરીને શાકભાજીની ખેતી કરવી જોઈએ.
1: અને હા ગીતાબેન, જો જરૂર પડશે તો દવા વગર પણ શાકભાજી ઉગાડીશ, પ્રાકૃતિક જીવામૃતનો ઉપયોગ કરીશ ને છોકરાઓને શાક ખાતા કરીશ.
2: રમેશભાઈ, શ્રોતા મિત્રો, ખેડૂત મિત્રો, છૂટા પડતા પહેલા હવે આપણે સાંભળીએ એક સરસ મજાનું ગુજરાતી ગીત.

0: નમસ્કાર ખેડૂત મિત્રો, હવે જાણીએ વડોદરા કૃષિ ઉત્પાદન બજાર સમિતિના મુખ્ય પાકોના અંદાજિત બજાર ભાવ, જે પ્રતિ ક્વિન્ટલ પ્રમાણેના રહેશે. ઘઉં 2650 થી 3050, મકાઈ 2200 થી 2250, તુવેર 6800 થી 8000, ચણા 5300 થી 6000, મગફળી 5000 થી 6800, શાકભાજીના ભાવ 20 કિલોના જથ્થા પ્રમાણે. બટાકા 140 થી 360, ડુંગળી 200 થી 300, ટામેટા 300 થી 440, ભીંડા 180 થી 200, ગવાર 200 થી 500. ખેડૂત મિત્રો, બજાર ભાવમાં દરરોજ આવક, ગુણવત્તા અને માંગના આધારે ફેરફાર થઈ શકે છે. પાક વેચાણ પહેલા નજીકની કૃષિ ઉત્પાદન બજાર સમિતિના ભાવની ખાતરી અવશ્ય કરી લેશો. આ હતા વડોદરા કૃષિ ઉત્પાદન બજાર સમિતિના મુખ્ય પાકોના અંદાજિત બજાર ભાવ. કાર્યક્રમમાં સમય છે હવામાન સમાચારનો. હવામાન ખાતાનો આવતા 24 કલાકનો વર્તારો જણાવે છે કે સમગ્ર ગુજરાતમાં તથા સૌરાષ્ટ્ર, કચ્છ, દીવ, દમણ અને દાદરાનગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદ થવાની સંભાવનાઓ છે. દક્ષિણ પશ્ચિમ તરફથી ફૂંકાતા પવનની ગતિ કલાકના 40 થી 50 કિલોમીટરની હશે, જે વધીને થોડા સમય માટે 60 કિલોમીટર થવાની સંભાવના છે. આથી મોજાના ઉછળાવ સાથે દરિયો તોફાની થશે. માછીમાર ભાઈઓને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવે છે. હવામાન સમાચાર પૂરા થયા.
1: આપ સાંભળી રહ્યા હતા કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય, ભારત સરકારના સંયુક્ત ઉપક્રમે પ્રસ્તુત કાર્યક્રમ કિસાન વાણી, જેનું પ્રસારણ કરવામાં આવ્યું આકાશવાણી અમદાવાદ, વડોદરા, રાજકોટ, ભુજ, આહવા તથા ગોધરા કેન્દ્ર પરથી.

0: peace agreement. The 11th BRICS Culture Ministers meeting was held in Bhopal today under India's BRICS chairship. The meeting adopted the Bhopal Declaration aimed at strengthening cultural cooperation among BRICS member and partner countries. Representatives from 14 countries, including 10 BRICS members and 4 partner countries, took part in the meeting. The delegates discussed ways to promote cultural and creative industries. They also focused on creating more opportunities for artists. The meeting discussed using digital platforms to help artists reach wider markets. Protecting and restoring cultural heritage was another key focus. Chief Justice of India Suryakant has stressed that justice must travel to the citizen rather than expecting citizens to travel to the justice system. He was addressing the inaugural session of the West Zone Regional Conference of the National Legal Services Authority in Indore today. The CJI said, "Meaningful access to justice requires legal institutions to reach people who are unable to approach them." The Meteorological Department has issued an orange alert for heavy to very heavy rainfall along over Uttarakhand and Chhattisgarh tomorrow. Heavy rainfall is also expected over Haryana, Chandigarh, Himachal Pradesh, Punjab, Uttar Pradesh, Bihar, Rajasthan, Jharkhand, Madhya Pradesh and parts of northeast India. The Met Department also predicted thunderstorms accompanied by lightning and gusty winds over Jammu and Kashmir, Andhra Pradesh, Kerala, Mahe, Karnataka, Tamil Nadu, Puducherry, Karaikal, Lakshadweep and the Andaman and Nicobar Islands tomorrow. Parts of New Delhi witnessed heavy rainfall today. Flood threat is mounting in Odisha, with rising Baitarni and Salandi rivers triggering fresh concerns in Bhadrak and other low-lying areas. We have more from our correspondent.
1: Odisha is witnessing another spell of heavy rain with a low-pressure area formed over southwest West Bengal and adjoining North Odisha under the influence of an upper air cyclonic circulation. In Bhadrak, rising levels of Salandi and Baitarni rivers have renewed flood fears. Several low-lying areas and villages in Bhadrak and Tihidi block remain inundated while water has entered vulnerable and previously breached points along the Salandi and Naliya rivers. In Katak, Solan, Sapua and Kantia rivers have affected movement on parts of the old Katak-Sambalpur road with agricultural fields waterlogged. Heavy rain has disrupted normal life in several parts of the state with road communication cut off in many villages of Kuchinda in Sambalpur district and Hatadi in Keonsar district, besides several other areas. Authorities are closely monitoring the situation, particularly downstream areas, as more rainfall is forecast. Prakash Das for Akashvani News, Bhubaneswar.
0: In Jammu and Kashmir, the Amarnath Yatra will remain suspended from both Waltal and Pahalgam routes from August the 9th in view of track restoration works and adverse weather conditions. Divisional Commissioner Kashmir Anshul Garg said in a statement that the recent rains have necessitated repair and maintenance of vulnerable stretches along the Yatra tracks, with the restoration work being undertaken by the Border Roads Organization. Indian shuttler Ashmita Chaliha will take on China's Che Han in the women's singles final of the Korea Masters badminton tournament in Asan tomorrow morning. Ashmita reached the final after defeating fellow Indian Rakshita Ramraj 21-13, 16-21, 21-13 in the semi-final today. Indian lifters continued their impressive performance at the Asian Junior Weightlifting Championships in Tashkent, Uzbekistan today with a gold and a silver medal. In the men's junior 60kg category, Tom Chumite won a total of 3 medals, gold in the overall category, bronze in the snatch and silver in the clean and jerk. He finished with a combined lift of 266kg. Guru Naidu Sanapati bagged 2 medals, silver in the overall category and silver in the snatch, along with bronze in the clean and jerk. And now before we end the bulletin, the headlines once again. Prime Minister Narendra Modi emphasizes importance of innovation, research and emerging technologies in shaping India's growth trajectory. Union Minister Amit Shah stresses need for stronger cybersecurity and digital safeguards for urban cooperative banks. Government signs strategic MOUs with key industry leaders to strengthen support to startups. Iranian president says his country is committed to diplomacy but will not surrender under pressure. Orange alert issued for heavy to very heavy rainfall over Uttarakhand and Chhattisgarh tomorrow. Flood threat again looms over Odisha with rising river levels. And in badminton, Ashmita Chaliha to face China's Che Han in women's singles final of Korea Masters tournament. That is all in the news at 9. Good night.
2: આ છે આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર. શ્રોતા મિત્રો, હવે સાંભળીએ શ્રોતા મિત્રોના પત્રો અને ઈમેલનો ઉત્તર આપતો કાર્યક્રમ સવિનય વિનંતી કે.
3: નમસ્તે પત્ર મિત્રો, નમસ્તે શ્રોતા મિત્રો, અને નમસ્તે હિતેશભાઈ, કેમ છો?
4: નમસ્કાર પત્ર મિત્રો, શ્રોતા મિત્રો, અને દેવાંગભાઈ આપને પણ નમસ્કાર.
3: હિતેશભાઈ, ઓગસ્ટ મહિનો શરૂ થઈ ગયો અને થોડાક જ દિવસોમાં હવે શ્રાવણ મહિનો પણ શરૂ થઈ જશે, અને શ્રાવણ મહિનો આવે એટલે તો વાર તહેવાર, ઉત્સવ અને મજા જ મજા. હે,
4: જન્માષ્ટમીને બસ આતુર નયને રાહ જોવા રહી છે, પરંતુ જન્માષ્ટમીનો તહેવાર સપ્ટેમ્બર મહિનામાં છે.
3: પણ એ પહેલા આપણો રાષ્ટ્રીય તહેવાર 15 ઓગસ્ટ, સ્વાતંત્ર દિવસ, એ પછી રક્ષાબંધન, અને એ તહેવારો પાછા ચાલુ થઈ જશે બધા.
4: ચોક્કસ,
3: તહેવારોની જે એ મજા છે એવી જ મજા આજે પત્રોમાં પણ છે,
4: સાથે સાથે ઈમેલ પણ ખરા,
3: ઈમેલ પણ ઘણા બધા આવ્યા છે. એટલે શરૂઆત કરીએ આપણે. પ્રથમ પત્ર છે બાકા ભૈયાર પટેલનો, સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના કાલીપુરા ગામથી. તેઓ લખે છે કે રથયાત્રા પ્રસંગે સવારે અર્ચના કાર્યક્રમમાં પ્રસ્તુત ભક્તિ સંગીતના પવિત્ર ગુંજનથી ઘરનું વાતાવરણ મંગળમય બની ગયું. તારીખ 13 જુલાઈએ સોમવારે સવારે 10 વાગે પ્રસ્તુત સાહિત્ય પત્રિકામાં પારંપરિક અને આધુનિક ભવાઈ વચ્ચેનો ભેદ એ વિશે આશીષભાઈનો વાર્તાલાપ ગમ્યો. વળી તારીખ 18મીને શનિવારે સહ્યર કાર્યક્રમમાં સંતોની આધ્યાત્મિક વાતો ઉપરાંત હસુ યાજ્ઞિક લિખિત નાટક રતન, જે સાંભળવાની મજા પડી. આ ઉપરાંત 22 જુલાઈએ મંગળવારે આરોગ્ય પત્રિકામાં હૃદયરોગના લક્ષણો અને તેની સારવાર વિશે નિષ્ણાત ડોક્ટર સાથેની શ્રીકૃષ્ણ ભાવેએ લીધેલી મુલાકાતથી સરસ માહિતી જાણવા મળી. વળી ઉમાશંકર જોશીની જન્મજયંતિ નિમિત્તે તેમના જીવન અને સાહિત્ય સર્જન અંગેનો રસપ્રદ વાર્તાલાપ
4: ડોક્ટર વંદનાબેન રામે પ્રસ્તુત કર્યો.
3: વિશેષમાં તારીખ 24/7/2026ના રોજ દરિયાઈ સુરક્ષા વિશેની જાણવા જેવી માહિતી સંબંધિત અધિકારી સાથેની હિતેશભાઈ માવાણીની મુલાકાતથી આ સાંભળવા મળી. આકાશવાણી પરિવારને લાખ લાખ શુભેચ્છાઓ.
4: દેવાંગભાઈ, આપણે પત્ર મિત્રને જણાવીએ, બકાભાઈ પટેલ કાલીપુરાને, કે જે દરિયાઈ સુરક્ષા, રાષ્ટ્રીય સુરક્ષા વિશેની માહિતી હતી એ આપણા ગુજરાત પોલીસના કોસ્ટલ સિક્યુરિટીઝના SP સુબોધ માનકર સાથેની મુલાકાત હતી, અને આપ જે આ રીતે સમીક્ષાત્મક પત્ર પાઠવો છો તેના માટે આભાર. દેવાંગભાઈ, પ્રથમ ઈમેલ મારી પાસે છે આપનો એક સાચો અને આજીવન શ્રોતા જીકે પરમાર. મને લાગે છે કે આ કદાચ તેમનો પ્રથમ ઈમેલ છે.
3: જી જી જી.
4: ગોવિંદભાઈ છે ગાંધીનગર. ગોવિંદભાઈ લખે છે કે આકાશવાણી અમદાવાદ અને વિવિધ ભારતી અમદાવાદના સમગ્ર પરિવારને એક વફાદાર શ્રોતા તરીકે મારા કોટી કોટી વંદન અને હાર્દિક શુભકામનાઓ. આકાશવાણીનો અવાજ મારા જીવનને દરેક તબક્કાનો સાક્ષી રહ્યો છે. TV અને સોશિયલ મીડિયાના યુગમાં પણ આકાશવાણીની વિશ્વસનીયતા આજે પણ અકબંધ છે. ઇમેલમાં તેઓ લખે છે કે અમદાવાદ કેન્દ્રએ ગુજરાતની અસ્મિતા, કલા અને સાહિત્યને હંમેશા જીવંત રાખ્યા છે. ખેતીવાડીથી લઈને યુવા કાર્યક્રમો અને સહયોગ દ્વારા સમાજના દરેક વર્ગને આપની સાથે જોડ્યો છે. ફોન ઇન કાર્યક્રમ શરૂ કર્યો છે તે આનંદની વાત છે, પણ આ કાર્યક્રમની સમય અવધિ વધારવા માટે વિનંતી છે. ભારતના અન્ય રાજ્યોના આકાશવાણી કેન્દ્ર દ્વારા શ્રોતાઓને પ્રવેશ માટે અલગ અલગ કાર્યક્રમો રજૂ કરવામાં આવે છે. આ કેન્દ્રો સોશિયલ મીડિયાનો મહત્તમ ઉપયોગ કરીને શ્રોતાઓનું મનોરંજન કરે છે, તો અમદાવાદ કેન્દ્ર દ્વારા પ્રસારિત કરવામાં આવતા કાર્યક્રમ માટે પણ WhatsApp, Facebook, Instagram જેવા માધ્યમોનો ઉપયોગ કરી અને શ્રોતાઓને જુદા જુદા કાર્યક્રમોમાં સહભાગી બનાવવા જોઈએ. ગોવિંદભાઈ લખે છે કે આપ સૌ અધિકારીઓ, પ્રસ્તુતકર્તાઓ, RJs અને ટેકનિકલ ટીમનો આભાર. આકાશવાણીનો આ મધુર અવાજ આવનારી સદીઓ સુધી ગુંજતો રહે તેવી શુભેચ્છા. સૌપ્રથમ તો ઈમેલ માટે ગોવિંદભાઈ આપનો આભાર.
3: ગોવિંદભાઈનો આપણે પ્રથમ ઈમેલ મિત્ર તરીકે સ્વાગત પણ કરીએ.
4: ગોવિંદભાઈને જણાવીએ અને અન્ય શ્રોતાઓને પણ જણાવીએ કે આપણે આકાશવાણી અમદાવાદ વડોદરા અને વિવિધ ભારતી અમદાવાદ પરથી જે કાર્યક્રમોનું પ્રસારણ થવાનું હોય છે, તો તેના આપણે પોસ્ટર ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને X મીડિયમ પર મૂકીએ છીએ. ઘણી વખત YouTube માધ્યમથી પણ આપણે કાર્યક્રમો અપલોડ કરીએ છીએ જે આપની જાણ માટે. ફરી એક વખત ગોવિંદભાઈ આપનો સમીક્ષાત્મક ઈમેલ માટે આભાર.
3: હિતેશભાઈ, મારા હાથમાં પત્ર છે વાસણા અમદાવાદથી બુદ્ધિધન ત્રિવેદીનો.
4: નિયમિત પત્ર મિત્ર
3: અને આપણા બહુ જ જૂના શ્રોતા મિત્ર અને આપણા વક્તા પણ ખરા. બુદ્ધિધનભાઈ લખે છે કે વિનય પણ એક બાજુ રહી જાય અને શૃંગાર ચોપાસ રેલાય તેવી આ મેઘદૂતની રજૂઆત માટે શબ્દો નથી. યક્ષ

0: જે રસ્તે લાવી છેક સુધી લઈ જાય અને વાત પૂરી કરે તે તો અદ્ભુત રચના ગણાય. ઉદિતનભાઈ આગળ લખે છે કે રાજુ બારોટ, ભાવિની ચાની, પ્રસ્તુતકર્તા દેવાંગ ભટ્ટ તથા તમામ કલાકારોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને દર અષાઢ મહિનામાં અષાઢસ્ય પ્રથમ દિવસે રજૂ કરવા વિનંતી.
1: દેવાંગભાઈ, જે બુદ્ધિધનભાઈની જે સમીક્ષાત્મક પત્ર છે અષાઢસ્ય પ્રથમ દિવસે, તો એક તો જેને કહેવાય ને કે સમયોચિત પ્રસારણ એ હંમેશા આકાશવાણીની પરંપરા રહી છે અને આપ નિયમિત રીતે કાર્યક્રમ સાંભળો છો અને અમને પત્ર દ્વારા આપ જે આપની લાગણી વ્યક્ત કરો છો તેના માટે ફરી એક વખત આપનો આભાર. દેવાંગભાઈ, મારી પાસે આ ઈમેલ છે આપણા નિયમિત પત્ર મિત્ર શ્રોતા મિત્ર, નામ હું પછી જણાવીશ. સકારાત્મક પ્રેરણાત્મક માર્ગદર્શક કાર્યક્રમોનું નિર્માણ કરનાર આકાશવાણી અમદાવાદ કેન્દ્રનો હૃદયથી આભાર માનીએ છીએ. ચોમાસાના વહી જતા પાણીનો યોગ્ય જગ્યાએ સંગ્રહ કરી એ સંગ્રહિત પાણીને જરૂરિયાત મુજબ વાપરી શકાય. પાટણ નગરની ઓળખ રાણકીની વાવ, પાટણના પટોળા અને મિષ્ટાનમાં પાટણના દેવડા, અન્ય વાત કરીએ પાટણના સિદ્ધપુરની તો ત્યાં દશેરાના દિવસે પતંગ ચગાવવામાં આવે છે. સિદ્ધપુર શહેર કુંવારિકાના કાંઠે વસેલું પવિત્ર યાત્રાધામ પણ છે. કુંવારિકા નદી રણમાં સમાય જાય છે અને આ નદીને સરસ્વતી નદી પણ કહેવાય છે. બુધવારનો સહ્યર કાર્યક્રમ સુપરથી ઉપર રહ્યો. સોલાર ઊર્જા વિશે વિસ્તૃત છણાવટ સભર વાર્તાલાપ રહ્યો યોગેશભાઈ નાઈ દ્વારા. મંગળવારે રજૂ થતો હેલો હેલો ફોન ઇન કાર્યક્રમ રજૂ થાય છે, એમાં સૂચન આપીએ કે પ્રાઇમરી ચેનલ માટે અલગ રેકોર્ડિંગ કરો જેથી શ્રોતાઓની નમસ્કાર આકાશવાણી ફોન ઇનની માંગ પૂરી થાય. અને અન્ય સૂચનમાં લખે છે કે યુવાણી કાર્યક્રમની લોકપ્રિય શ્રેણી ઉંમરનો અતિથી પુનઃ પ્રસારણ કરવા માટે નમ્ર વિનંતી. આ ઈમેલ પાઠવ્યો છે આપણા નિયમિત શ્રોતા મિત્ર ધીરજભાઈ રબારી, ડેર પાટણથી. દેવાંગભાઈ, ધીરજભાઈ હંમેશા આપણા કાર્યક્રમોની પ્રશંસા કરે છે પરંતુ સાથે સાથે એ યોગ્ય રીતે સમીક્ષા પણ લખે છે.
0: જી જી બિલકુલ.
1: તેના માટે આપણે ફરી એક વખત ધીરજભાઈનો અને અન્ય પત્ર મિત્રો શ્રોતા મિત્રનો આભાર માનીએ.
0: મારા હાથમાં પત્ર છે મુકામ ઉત્તર સંડા તાલુકો નડિયાદ જિલ્લો ખેડાથી રમેશ એલ ભાટિયાનો. રમેશભાઈ પણ આપણા નિયમિત પત્ર મિત્ર અને શ્રોતા મિત્ર છે. તેઓ લખે છે કે વિસરાતા સુર કાર્યક્રમમાં જૂના 1950 થી 1960 સુધીના દશકના ગીતો આપો તો સારું રહેશે. નવા ગીતો તો આવે જ છે, જૂના ગીતો સાંભળવાની અમને ખૂબ જ મજા પડે. કિશોર કુમારની વાત એમણે લખી છે. કિશોર કુમારનો જન્મદિવસ 4 ઓગસ્ટ ગયો. એ સંદર્ભમાં એમણે લખ્યું છે કે એમના ગાયેલા ગીતો સાંભળવા ખૂબ જ ગમે છે. આંદોલન ફિલ્મ તેમણે જોઈ હતી તેમ લખે છે. ઉપરાંત ઝુમરો, બેવકૂફ, દુર્કા રાહી, અપના જગન્નાથ, બઢતી કા નામદાડી, દિલ્હી કા ઠગ વગેરે ફિલ્મો તેમણે જોઈ છે. તો રમેશભાઈ, 4 ઓગસ્ટે આમ તો આપે પત્રમાં લખ્યું છે કે 9 ઓગસ્ટે, પણ કિશોર કુમારજીનો જન્મદિવસ 4 ઓગસ્ટે ગયો અને એ દિવસે આખો દિવસ લગભગ તમે રેડિયો પર કિશોર કુમારના અલગ અલગ ગીતો સાંભળ્યા જશે. એમાં કદાચ તમને તમારી પસંદગીના ગીતો પણ સાંભળવા મળ્યા હશે. મારા હાથમાં આ ઘણા બધા પત્રો છે એટલે તમને ખ્યાલ આવી ગયો હશે કે એ કોના પત્રો હોય શકે. આણંદથી ડોક્ટર મહેશભાઈ દેસાઈના પત્રો છે.
1: તેઓ વરસાદ આવે ને, હા એમ આણંદથી પણ આપણને મહેશભાઈ તરફથી પત્રનો વરસાદ આવે છે.
0: વરસાદ આવે જ છે, કાયમ આવે છે. અને મજાની વાત છે કે એક એક કાર્યક્રમો સાંભળીને ભલે એના વિશે 2 લીટી લખી હોય પણ એ એમની શૈલીમાં પછી આગળ પણ લખતા હોય છે. તો મહેશભાઈ આવું નવું લખતા રહેજો, પણ જોડે દરેક કાર્યક્રમની સમીક્ષા પણ લખીને મોકલો તો વધારે આનંદ થશે. મહેશભાઈ લખે છે કે સાહિત્ય પત્રિકા કાર્યક્રમમાં કુમારપાળ દેસાઈની મુલાકાત એમને ખૂબ જ ગમી છે. વૈભવી વઢવાણાના કંઠે ગીત હતું જે કોયલ ઉડી રહે ગઈ, તો તેમને બંને દીકરીઓની યાદ આવી ગઈ. અન્ય એક પત્રમાં તેમણે લખ્યું છે કે 24 તારીખે જે 2 વર્ષા ગીતો આકાશવાણી પરથી પ્રસારિત થયા એ ખૂબ જ ગમ્યા છે. દિવસથી મુશળધાર વરસાદને કારણે વાહન વ્યવહાર પણ ઠપ થઈ ગયેલો છતાં આકાશવાણી ઉપર જે કાર્યક્રમો સાંભળવા મળ્યા તેથી ખૂબ જ આનંદ છે. અન્ય એક પત્રમાં એમણે બહુ સરસ લખ્યું છે કે શનિવારે રાત્રે ઘરે આવ્યો પછી યાદ આવ્યું કે આજે તો સવિને વિનંતી કે છે અને પોર્ટેબલ રેડિયો છે એ તો હું હોસ્પિટલ ભૂલી ગયો છું, એટલે ઉતાવળા પગલે ચાલતો જઈને હોસ્પિટલથી પાછો હું લઈ આવ્યો રેડિયો અને સવિને વિનંતી કે કાર્યક્રમ સાંભળ્યો.
1: એટલે દેવાંગભાઈ હું જે કહું છું કે આકાશવાણી અને શ્રોતાઓ અને ખાસ કરીને આપણા શ્રોતાઓનો

0: એ રેડિયો સાંભળવા માટેનું એક કમિટમેન્ટ છે ને, તે એમના પત્રમાં આપણને સ્પષ્ટપણે
1: દેખાય છે. જે આપણે સવિનય વિનંતી કે કાર્યક્રમ જુલાઈ મહિનાના એન્ડમાં આપેલો, એમાં એમણે લખ્યું છે કે કાર્યક્રમની શરૂઆતમાં જ સાંપ્રત સાંબેલાધાર મુશળધાર વરસાદની સાથે આપે જે વાત કરી, પેલી એ ઈશાન કિશનની ઝિમ્બાબ્વે સામેની જે બીજી મેચમાં એણે બેટિંગ કરી હતી ને, એવી લાગી. એટલે એમને બહુ જ એ ગમ્યું પણ છે. અને આપણને ખબર છે હિતેશભાઈ કે મહેશભાઈને ગુજરાતી ગીતો તો ખૂબ જ ગમે છે, પણ સાથે સાથે અમુક એમણે હિન્દી ગીતો પણ લખીને મોકલ્યા છે કે જે પણ એમને ખૂબ ગમતા હોય છે. હિતેશભાઈ, મારી પાસે આ પત્ર છે મહેસાણાથી, એમણે પત્ર લખ્યો છે ચંદુભાઈ નાઈનો. ચંદુભાઈ પણ આપણા બહુ જ જૂના શ્રોતા મિત્ર અને પત્ર મિત્ર છે. તેમણે 15 ઓગસ્ટની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવી છે અને સાથે સાથે દેશના વીર શહીદોને પણ નમન કર્યા છે. તો 31/7ની વાત એમણે લખી છે કે રફી સાહેબની પુણ્યતિથિએ શ્રદ્ધાંજલિ પાઠવું છું. ચંદુભાઈ, આપે 31મી તારીખે પણ રફી સાહેબે ગાયેલા ગીતો અમે સવારથી રાત સુધી સંભળાવેલા સાંભળ્યા જશે. તેમણે લખ્યું છે કે સવારે 6 કલાકે રજૂ થતા અર્ચના કાર્યક્રમમાં જે ભજનો આવે છે એ રિપીટ બહુ થાય છે. સાંજે જે લોકસંગીતનો કાર્યક્રમ આવે છે 5:45 થી 6:15 દરમિયાન, એમાં સારા ભજનો આવે છે. નવા કલાકારો દ્વારા ગવાયેલા ભજનો હોય છે, એ ઘણા સારા હોય છે, તો તે પણ તમે એમાં રજૂ કરો તો સારું. આગળ તેઓ લખે છે કે રાત્રે 8 વાગે રજૂ થતા ફિલ્મી ગીતોમાં એક જ ગાયક કલાકાર, એક જ સંગીતકાર કે એક જ એક્ટરના ગીતો આપો તો સારું, જેથી સિનિયર સિટીઝનોને એનો લાભ મળી શકે. અને મોબાઈલ પર તમે ક્યારથી પસંદગી લેવાનું શરૂ કરો છો તેવું પણ ચંદુભાઈ લખે છે. ચંદુભાઈએ છેલ્લે એવું લખ્યું છે કે ભવિષ્યમાં સ્વર પરીક્ષા ક્યારે થવાની છે તે જણાવો, જેથી એનો અમને લાભ મળે.
0: ચંદુભાઈના સમીક્ષાત્મક પત્ર માટે આભાર. અને ખાસ તો તેમણે જે લખ્યું છે કે સ્વર પરીક્ષા ક્યારે લેવાની છે, તો આપણે દેવાંગભાઈ સર્વ મિત્રોને જણાવીએ કે સ્વર પરીક્ષા માટેને આપણે માઇક્રોફોન પબ્લિસિટી
1: કરતા જોઈએ,
0: માઇક્રોફોન પબ્લિસિટી આપણે આપતા જોઈએ છીએ.
1: રેશમી, મારા હાથમાં એક મેલ છે. કિરીટભાઈ સોલંકી,
0: જુનાગઢ.
1: જુનાગઢ. તેમણે લખ્યું છે કે ગિરનારની તળેટીમાં વસેલા શહેર જુનાગઢથી માંઝા દરજી કિરીટ સોલંકી તથા તેમની સાથે તેમના સસરાના દીકરી શ્રીમતી કીર્તિ સોલંકી, એ એવું કહે છે કે બપોરના 12:30 વાગે વડોદરા કેન્દ્ર પર વિવિધ ભરતીના કાર્યક્રમનું પ્રસારણ થતું હોય છે અને શનિવારે વડોદરા કેન્દ્રનો સહ્યર કાર્યક્રમ હોય છે, પરંતુ તેનું પ્રસારણ પણ વડોદરા કેન્દ્ર પર થતું નથી. તો આમ વર વગરની જાન ગઈ હોય તેવું લાગે છે.
0: આકાશવાણી અમદાવાદ વડોદરા એ સંયુક્ત કેન્દ્ર છે. બંને શહેરમાં સ્ટુડિયો અલગ અલગ છે, પરંતુ પ્રસારણ માટે ટ્રાન્સમીટર
1: એક જ છે.
0: બારેજા જેતલપુર પાસે, માટે જ સમગ્ર ભારતમાં આકાશવાણી અમદાવાદ વડોદરા અને સાથે સાથે એક અન્ય કેન્દ્ર પણ છે, આકાશવાણી જયપુર અજમેર.
1: જી,
0: આ એક વધારાની માહિતી શ્રોતા મિત્રો માટે.
1: બિલકુલ બિલકુલ. આગળ તેઓ લખે છે કે વડોદરા કેન્દ્ર પર ફોન ઇન આપની પસંદ કાર્યક્રમ અઠવાડિયામાં 3 દિવસ 1-1 કલાકનો આપવામાં આવે છે, જ્યારે આકાશવાણીના વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી હેલો હેલો કાર્યક્રમ 1 દિવસ 1 કલાકનું આપવામાં આવે છે, જ્યારે એ જ કાર્યક્રમનું પુનઃ પ્રસારણ પ્રાઇમરી ચેનલ પર માત્ર 45 મિનિટ આપવામાં આવે છે. તો આમ કેમ?
0: દેવાંગભાઈ, આપણે મિત્રોને જણાવીએ કે આકાશવાણીના દરેક કેન્દ્રને પોતપોતાના કાર્યક્રમોનું પ્રસારણ કરવા માટેની સ્વાયત્તા આપવામાં આવેલી છે.
1: જી.
0: અને આ કાર્યક્રમોની મંજૂરી માત્ર સ્થાનિક સ્તરે જ નહીં, પરંતુ રિજિયનલ લેવલ પર, ઝોનલ લેવલ પર આપવામાં આવે છે, જે આપની જાણ માટે.
1: તો મને લાગે છે કે હિતેશભાઈ, હવે કાર્યક્રમનો સમય પણ પૂરો થવા આવ્યો છે, તો આપણે આપણા શ્રોતાઓને સરનામું પણ આપી દઈએ. પત્ર લખવા માટેનું સરનામું નોંધી લેશું. કેન્દ્ર નિયામક શ્રી સવિનય વિનંતી કે કાર્યક્રમ વિભાગ, આકાશવાણી, નવરંગપુરા, અમદાવાદ, 380-0-0-9. અને અમારું ઈમેલ એડ્રેસ છે savinayvinantii@gmail.com. તો હવે આપની રજા લઈએ. નમસ્તે પત્ર મિત્રો.
0: નમસ્તે શ્રોતા મિત્રો, ફરી મળીશું સવિનય વિનંતી કે કાર્યક્રમમાં 22 ઓગસ્ટ રાત્રે 9:15 કલાકે. ત્યાં સુધી અમને
1: રજા આપશો.
0: રજા આપશો.
1: નમસ્કાર.
0: નમસ્કાર.
2: શ્રોતા મિત્રો, હમણાં આપ સાંભળી રહ્યા હતા શ્રોતા મિત્રોના પત્રો અને ઈમેલનો ઉત્તર આપતો ખરે